સુપ્રભાત. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આજે શુક્રવાર, વૈશાખ દિનાંક 18, શક સંવત 1948, એટલે કે 8 મે 2026. અત્યારે સવારના 5:58 અને 29 સેકન્ડ થઈ છે. પ્રાતઃ સભાનો પ્રારંભ કરીએ શરણાઈના મંગળ સ્વરથી.

0: પર રવિન્દ્રનાથ ટાગોરની આ પંક્તિઓ ખરેખર હૃદયમાં ઘર કરી જાય તેવી છે. અંતર મમ વિકસિત કરો અંતર તરહે, અંતર મમ વિકસિત કરો અંતર તરહે. એટલે કે મારું અંતરમન એવું વિકસિત કરો કે જેથી તે અંતરથી અંતરતર થાય, એટલે કે વધુ શુદ્ધ થાય, વધુ પવિત્ર થાય, વધુ સહનશક્તિવાળું થાય, વધુ શાંત થાય, વધુ આનંદમય થાય. આવું અંતર આપણે પામવું પડે પોતાની પ્રવૃત્તિથી. જે કંઈ પ્રવૃત્તિ આપણે કરીએ તે બધી જ ઈશ્વરાધીન કરીએ, શરણાગત ભાવથી કરીએ, મનમાં અભિમાન રાખ્યા વગર કરીએ અને મહેનતથી કરીએ તો આ અંતરતરની પ્રવૃત્તિ છે એમ કહી શકાય. અંતર મમ વિકસિત કરો એમ જ્યારે કવિવર પ્રાર્થના કરે છે ને, ત્યારે એ ચોક્કસ સમજે છે કે અંતર જે મળેલું છે તેનો મૂળ સ્વભાવ આનંદનો છે, શાંતિનો છે, સમૃદ્ધિનો છે. એને શુદ્ધ, પવિત્ર અને શાંત આપણે પોતે જ કરી શકીએ તેમ છીએ. દુનિયાવી દુર્વ્યવહારોથી આપણું મન અશાંત થાય તો એ આપણું અંતર શેનું? એવું વિચારીએ કે અંતર વિકસિત ત્યારે જ થાય જો આપણે પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ શાંતિથી આપણા જીવનનો માર્ગ પસંદ કરીએ.
1: જીવનનો માર્ગ વિષય પર વિચાર બિંદુ આપે હમણાં જ સાંભળ્યો. આ સારાંગ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો અને હવે પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રથમ કબીરદાસની રચના પ્રાજ્ય જીવન ઉછળિયાના સ્વરમાં.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજની ભાવની મુખાંકી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળામાં 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490.
1: हो गया इंतजाम किसका? बुटी के फीस का. देखा 20,000 का लोन तुरंत. पता है कौन दे रहा है? ब्याज कितना है? लोन विनियमित संस्थानों से ही ले और कर्ज उतना जितनी जरूरत वो भी जांच कर. हो गया इंतजाम. पगार एडवांस में भेजिए. सही वित्तीय वर्तमान करे आपका बचाव.
2: QR कोड स्कैन करो, 5,000 रूपए कैशबैक मिलो. वाह, दिवस सुधरी गयो.
3: UPI पिन एंटरिंग फक्त पैसे मुकवा माटे छे.
1: RBI कहे छे
3: जानकार बनो, सतर्क रहो.
1: કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈને ના આપો અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્કથી જ કરો. હે, આ ખાવાની ચેમ્પિયનશિપ હતી કે શું? RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો.
4: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ના હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે PC પાસે જાઓ અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો.

0: સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 5490.
1: हो गया इंतजाम. किसका? मोटी की फीस का.
2: लिखा
1: 20,000 का लोन तुरंत. बताए कौन दे रहा है? ब्याज कितना है? लोन विनियमित संस्थानों से ही ले और कर्ज उतना जितनी जरूरत, वो भी जांच कर. हो गया इंतजाम. पगार एडवांस में भेजिए. सही वित्तीय बर्ताव करे आपका बचाव.
3: बदलो बदलो आदत बदलो.
4: मशीन में कपड़ा नापता पहला चेक नापता पड़ा शुरू.
3: बदलो बदलो आदत बदलो. हमें नजीक में बैंक में जाई हाटेली जुड़ी नोट बदलावो. जो बैंक ना पारे तो RBI में ऑम्बुड्समैन में फरियाद करो. RBI कहे छे जानकार बनो सतर्क रहो.
5: QR कोड स्कैन करो 5,000 नो कैशबैक मेरवो. વાહ, દિવસ સુધરી ગયો.
6: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
4: RBI કહે છે
6: જાણકાર બનો સતર્ક રહો.
5: ગિફ્ટ આવ્યું છે.
6: અરે વાહ, લેજન્ડ નો બેટ. આનાથી હું રમીશ.
7: ફ્યુચર બેટિંગ લેજન્ડ હું છું.
5: એના પર જેનું નામ લખ્યું છે બેટ એને જ મળશે.
7: અરે યાર,
5: જોયું? જો આના પર મારું નામ લખ્યું હોત તો કેટલી તકલીફ થઈ જાત. એટલે RBI કહે છે બેંક એકાઉન્ટ હોય કે બેંક લોકર હોય, એમાં નોમિનીનું નામ જરૂર નોંધાવો જેથી તમારી જમા પૂંજી એને જ મળે જેને તમે નોમિની બનાવ્યા છે. RBI કહે છે જાણકાર બનો સતર્ક રહો.
8: QR કોડ સ્કેન કરો 5,000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
6: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
4: RBI કહે છે
6: જાણકાર બનો સતર્ક રહો.
9: સમજી દેવા વરજના સ્વરમાં પંડવ અર્જુનની આવે છે આવો સાંભળીએ.

0: केवाईसी अपडेट का मैसेज में अवकर्षो नहीं, गलत केवाईसी अपडेट करावी लो। जो ओळखाण के सरनामामां कोई बदलाव ना हो तो तुम्हारी बैंक के एटीएम के बिजनेस कॉरेस्पोंडेंट એટલે કે બીસી પાસે જાઓ અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો। ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો। તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ।
1: આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો।
2: હો ગયા ઇંતજામ કિસકા? મોટી કી ફીસ કા?
3: દેખા
2: 20,000 કા લોન તુરંત? અદાય કોન દે રહા હૈ?
3: ब्याज कितना है?
2: लोन विनियमित संस्थानों से ही ले और कर्ज उतना जितनी जरूरत, वो भी जांच कर। हो गया इंतजाम, पगार एडवांस में भेजिए।
4: आरबीआई कहता है,
2: सही वित्तीय बर्ताव करे आपका बचाव।

0: અજાણ્યા આપથી બચો.
1: RBI કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
3: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો. વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
4: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
1: RBI કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો.

0: અજાણ્યા એપ થી બચો.
1: RBI કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: હો ગયે ઇંતજામ.
1: કિસકા?
2: આપકે કી ફીસ કા?
1: દેખા 20,000 का लोन तुरंत.
2: बताए कौन दे रहा है, ब्याज कितना है?
1: लोन विनियमित संस्थानों से ही लें
2: और कर्ज उतना जितनी जरूरत,
1: वो भी जांच कर.
2: हो गया इंतजाम,
1: पगार एडवांस में भेजिए.
2: सही वित्तीय बर्ताव करे आपका बचाव.
3: ઓછા વ્યાજ માં લોન જોઈએ, એ પણ એપ થી.
0: અજાણ્યા એપ થી બચો.
1: RBI કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢોકમાં ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, તેટલી વગેરે વધુ લો. ઓછા રંગના સુતરાઉ કપડાં પહેરો. તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ઓઆરએસ અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. ચાયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહેશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
5: રવિરામની રચના અશોક કુમાર ગોરના સ્વરમાં.

0: मैसेज में नौकर शो नहीं गलत केवाईसी अपडेट करा भी लो जो ओखाण के सरनामा में कोई बदलाव न हो तो तुम्हारी बैंक के एटीएम के बिजनेस कॉरेस्पॉन्डेंट इतने के डीसी पासे जाओ अथवा बैंक का रजिस्टर्ड ईमेल के मोबाइल नंबर के बैंकिंग ऐप के पत्र द्वारा तेनी स्व घोषणा करो अने जो कोई बदलाव हो रहे तो ओळखाण अने सरनामा नु सौथी नवू प्रमाण बतावो खातो सक्रिय राखीने बैंकिंग सेवाओनो लाभ उठाओ तमारो केवाईसी अपडेट करावा माटे तमारा नजीकना ग्राम पंचायत कैंपमा के बैंकनी शाखामा जाओ
1: आरबीआई कहे छे
2: जानकार बनो सतर्क रहो
1: बदलो बदलो आदत बदलो
2: मशीन में कपड़ा नापता पहला चेक नोटा करया शू
1: बदलो बदलो आदत बदलो हवे नजीक ने बैंक में जाई हाटेली चूरी नोट बदलावो जो बैंक ना पाड़े तो आरबीआई ने ओम्बुड्समैन ने फरियाद करो आरबीआई कहे छे जानकार बनो सतर्क रहो
3: ओछा ब्याज मा लोन जोईए एपण एप थी वाह
4: अजाण्या ऐप थी बचो
5: आरबीआई कहे छे
4: जानकार बनो सतर्क रहो
6: ઉંમરમાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે વારો જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો બે કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ આજના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે જેવા કે ઉનાળામાં ચા કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત છાશ વગેરેનું સેવન કરો ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ ટેટી વગેરે વધુ લો ઓછા રંગના સુતરાઉ કપડાં પહેરો તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો ચાયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ પણ જો સાથે મળીને રહેશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત
1: બદલો બદલો આદત બદલો
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોટા કર્યા શું
1: બદલો બદલો આદત બદલો હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી ચોરી નોટ બદલાવો જો બેંક ના પાડે તો આરબીઆઈ ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો આરબીઆઈ કહે છે જાણકાર બનો સતર્ક રહો
7: હો ગયા ઇંતજામ કિસકા આજે કી ફીસ કા દિખા 20,000 કા લોન તુરંત બતાએ કોન દે રહા હૈ ब्याज कितना है लोन विनियमित संस्थानों से ही ले और कर्ज उतना जितनी जरूरत वो भी जांच कर हो गया इंतजाम पगार एडवांस में भेजिए
8: आरबीआई कहता है
7: सही वित्तीय बर्ताव करे आपका बचाव
0: सब लो सब लो सब लो गांव वासियों केवाईसी अपडेट का मैसेज ने नौकर शो नहीं केवाईसी अपडेट करा भी लो जो ओळखाण के सरनामा में कोई बदलाव न हो तो तुम्हारी बैंक के एटीएम के बिजनेस कॉरेस्पॉन्डेंट इतने के किसी पासे जाओ अथवा बैंक का रजिस्टर्ड ईमेल के मोबाइल नंबर के बैंकिंग ऐप के पत्र द्वारा तेनी स्व घोषणा करो अने जो कोई बदलाव हो तो ओळखाण અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો ખાતો સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ
5: આરબીઆઈ કહે છે
2: જાણકાર બનો સતર્ક રહો
6: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનું છે વારો જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો બે કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો, ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો, મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, તેટી વગેરે વધુ લો, આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ઓઆરએસ અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો, છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો, ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો, પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહેશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
9: કાર્યક્રમના અંતે સાંભળીએ ભગીરદાસની રચના ગોપાલ રામજી ગોહિલના સ્વરમાં.

0: આ સાથે જ ભક્તિ સંજોગનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે કૃષિ માહિતી. સંદર્ભ સાહિત્ય પર આધારિત માહિતીનો વિષય છે ખેતી પાકોમાં રોગોના ઉપદ્રવ સાથે હવામાનનો સંબંધ. માહિતી સાંભળીએ તે પહેલા સાંભળીએ આ સંદેશ.
1: માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજીનો સંકલ્પ.
2: યોજના ઉન નવજવાનો કે લીએ હૈ તાકી આપ જબ 60 સાલ કે

0: સિક્સ્થ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટી લાભ વિશે જાણવા માટે અમારી બેંક શાખાનો સંપર્ક કરો.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સીડી કરમશ્યાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે ખેતી પાકોમાં રોગના ઉપદ્રવ સાથે હવામાનનો સંબંધ. મિત્રો, ઉભા પાકમાં કોઈ રોગ કે જીવાત દ્વારા પાકને નુકસાન થાય તે પહેલા તેમનું યોગ્ય નિવારણ કરવું અતિ આવશ્યક છે. સામાન્ય રીતે ખેતીમાં મુખ્યત્વે બે પરિબળોને કારણે રોગ અને જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. જેમાં જૈવિક પરિબળોની વાત કરીએ તો આ રોગો સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે યજમાન છોડ ઉપર કોઈ જીવંત સજીવ દ્વારા આક્રમણ કરવામાં આવે છે. મોટાભાગના આ સજીવોમાં સૂક્ષ્મ જીવાણુઓ જેવા કે ફૂગ, જીવાણુ, વિષાણુ અને કૃમિ છે અને તે પરોપજીવીઓ તરીકે પણ ઓળખાય છે જે છોડ ઉપર હુમલો કરે છે. જ્યારે બીજું પરિબળ છે અજૈવિક પરિબળો. આ રોગો સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે યજમાન છોડમાં જરૂરી પોષક તત્વોની ઉણપ હોય, જમીનમાં પૂરતા ભેજનો અભાવ અથવા માટીમાં વધુ ભેજનું પ્રમાણ હોય કે ખૂબ ઓછું હોય અથવા ખૂબ ઊંચું તાપમાન અને હવામાનનું પ્રદૂષણ જેવા પરિબળો મુખ્યત્વે ભાગ ભજવે છે. ખેતી પાકોના ઓછા ઉત્પાદન માટે અસર કરતા વિવિધ અજૈવિક પરિબળો એક અગત્યનું નિર્ણાયક પરિબળ છે. સામાન્ય સંજોગોમાં રોગોનું પ્રમાણ નહીવત હોય છે, પરંતુ સાનુકૂળ હવામાન મળતા તેનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધી જતું હોય છે. રોગજીવાતની તીવ્રતાનું પ્રમાણ હવામાનના વિવિધ પરિબળો જેવા કે તાપમાન, સાપેક્ષ ભેજ, વરસાદ, પવન, વાસ્બાબ વગેરે આના પર આધાર રાખે છે. આ બધા અજૈવિક પરિબળો પૈકી તાપમાન અને સાપેક્ષ ભેજની અસર રોગજીવાત પર વધારે પ્રમાણમાં થતી હોય છે, જ્યારે વરસાદ, પવન, ખેતોજારો અને માણસ જેવા પરિબળો રોગને ફેલાવવામાં મદદ કરે છે. ખેડૂતો પણ જે તે પાક સાથે ઘણા સમયથી સંકળાયેલા હોય છે એટલે પોતાના લાંબા ગાળાના અનુભવના આધારે જે તે પાકમાં રોગ કે જીવાતનો ઉપદ્રવ જોવા મળશે કે કેમ તેની શક્યતા કે સંભાવના અંગે પ્રાથમિક જાણકારી મેળવી શકે છે. ખાસ કરીને પાકમાં નુકસાન કરતી જીવાતો કરતા રોગની તીવ્રતા પર હવામાનની અસર વધુ થઈ શકે છે. ખેતી પાકમાં જોવા મળતા મોટાભાગના રોગ હવામાનના અમુક ચોક્કસ પરિબળ પર આધાર રાખે છે. હવામાનના વિવિધ પરિબળો પૈકી સાપેક્ષ ભેજ અને વાદળછાયું વાતાવરણ રોગની તીવ્રતા સાથે વધુ ગાઢ રીતે સંકળાયેલા છે. બાજરીના પાકમાં કુતુલ તેમજ અન્ય પાકોમાં પાનનો તળછારાનો રોગ સામાન્ય રીતે વધુ પડતા ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે. જુવારના ડુંડામાં દાણાની ફૂગ કમોસમી વરસાદ અને ભેજવાળા વાતાવરણમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. બાજરી અને ઘઉંના પાકમાં ઘેરુને હુંફાળું અને ભેજવાળું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે. ઘઉંના દાણા પર થતો કાળી ટપકીનો રોગ વધુ પડતા ઝાકળ અને ભેજવાળા વાતાવરણમાં જોવા મળે છે. ખેતી પાકોમાં જોવા મળતા ભૂકીછારાના રોગ માટે સૂકું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે, જ્યારે શેરડીના પાકમાં ચાબુક અંગારીઓ અને આંજિયા માટે સૂકું અને ગરમ હવામાન વધુ અનુકૂળ આવે છે. જીરુના પાકમાં કાળીયો ચરમી રોગ વાદળછાયા અને ધુમ્મસવાળા વાતાવરણમાં અતિ ઝડપથી ફેલાય છે. માવઠું થાય તો જીરુનો પાક સદંતર નિષ્ફળ જવાની સંભાવના રહેલી છે. વાતાવરણ વાદળછાયું હોય ત્યારે અગમચેતીના પગલારૂપે મેન્કોઝેબનો છંટકાવ કરવાની સલાહ આપવામાં આવે છે. પવનની ગતિ પણ કેટલાક રોગોના ફેલાવા માટે અગત્યનો ભાગ ભજવે છે. બાજરીનો ગુંદરિયો એટલે કે અરગટ, ઘઉંનો ઘેરું અને બીજા કેટલાક ફૂગજન્ય રોગોમાં ફૂલના બીજાણુ પવન મારફતે દૂર સુધી ફેલાતા હોય છે. આમ આ બાબત પરથી ફલિત

0: પાકમાં રોગોના વધઘટ અને ફેલાવો પ્રસરણ માટે હવામાનના વિવિધ પરિબળો સંકળાયેલા છે. આવા સંજોગોમાં હવામાન વિવિધ પરિબળો વિશે ખેડૂતોને પ્રાથમિક જાણકારી હોવી ખાસ જરૂરી છે.
1: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજીનો સંકલ્પ.

0: ભોગના ઉપદ્રવ સાથે હવામાનના સંબંધ આ વિષય પર કૃષિ માહિતી આપી હમણાં જ સાંભળી. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ ક્ષણોમાં ગાંધી વંદના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: ગાંધીજીનું અક્ષરદેહ પુસ્તકમાંથી પઠન. દિલ્હીના હરિજન ઉદ્યોગ પ્રદર્શનમાં ભાષણ, ડિસેમ્બર 30, 1934. કરોડો સ્ત્રીઓ કે જેમને કાંતતા અને ખાદી વણતા આવડે છે તેઓ અત્યારે ભૂખે મરે છે. તેમને સુકો રોટલો મળી શકે તેટલા ખાતર આપણે ખાદી પહેરવી જોઈએ. આપણે કરોડોની સંખ્યામાં રહેલા હરિજનોને અસ્પૃશ્ય માનવામાં ધર્મ અધર્મ માનીએ છીએ. માનવ જીવનમાં પોષણ માટે નીતિથી પ્રયત્નો કરવામાં આવે તો કોઈપણ ઉદ્યોગ કે ધંધો નિંદ્ય ન ગણી શકાય. આપણે હરિજનોનું પ્રેમ સંપાદન નહીં કરીએ તો ગાયોનું સંરક્ષણ અશક્ય બનશે. કરોડો રૂપિયાનું ચામડું આપણા દેશમાંથી પરદેશ નિકાસ થાય છે. અન્ય દેશો કરતા વધારે પ્રમાણમાં ચામડાની નિકાસ પરદેશ કરવામાં હિંદ મૂર્ખતા કરે છે. આવી રીતે ચામડાની પરદેશમાં નિકાસ કરવાથી આપણે હરિજનોની રોટી ઝૂંટવી લઈએ છીએ. પ્રેમબહેન કંટકને પત્ર, બિરલા મિલ્સ, દિલ્હી, ડિસેમ્બર 31, 1934. ચિરંજીવી પ્રેમા. અત્યારે 6 વાગવા આવ્યા છે પણ અંધારું ગોળ છે, હાથ ઠરી ગયા છે. અહીં વડરા જેવું છે, હરિજન આશ્રમ વસાવવાનો છે. 2 કોટડીઓ ખાસ બાંધી છે, બાકી 3-4 તંબુ છે. તારો કાગળ મળ્યો છે, તારી મરજીમાં આવે તે પ્રશ્ન પૂછ્યા કરજે. મારી ફુરસદે આપી શકાય એટલા જવાબ આપ્યા કરીશ. કિશન કેમ છે? મારી પાસે થોડો વખત રહેવા આવવાની હતી, તેનું શું થયું? તારું કામ આગળ ચાલ્યા જ કરશે ને પૈસાની મદદ પણ મળ્યા જ કરશે. રામ નામ રામ બાણ છે એવો અટલ વિશ્વાસ સેવે છે એટલે અસત્ય અનુભવશે. બધે તારું દેખાતું હોય તો એ રટણ કર્યા જ કરશે એટલે કુશળ જ છે. ખેડૂતોની જમીનના ટુકડાનો પ્રશ્ન બહુ મોટો છે. આપણા હાથમાં સત્તા હોય તો એ કઠિન તો રહેવાનો જ. અત્યારે તો આપણો પ્રયોગ સત્તા વિના શું શક્ય છે એ જોવાનો છે. નાનકડા ટુકડા ઉપર પણ બુદ્ધિપૂર્વક વાવેતર થાય તો તેનો ઉપયોગ થઈ શકે તેમ છે. આ બધું પ્રયોગોથી જ કરી બતાવાય એમ છે. આપણું પોતાનું જ્ઞાન પણ છીછરું એટલે આપણે પંગુ જેવા છીએ. તેથી જ ખેતીના પ્રશ્નને સીધી રીતે આપણે નથી અડકતા. સહેજે સુજે એવાને સહેજે કરી શકાય એવા ઉદ્યોગોને હમણાં તો પહોંચવું છે કે જેથી કરીને ખેડૂતોની આળસ કાઢી શકાય અને ઉદ્યોગોની સાથે બુદ્ધિનો મેળાપ કરી શકાય. બીજું બધું એની મેળે થઈ રહેવાનું છે. આજના કરતા આગળ લોકોની સ્થિતિ સારી તો હતી જ, આવાજ સિદ્ધ કરી શકાય એવી છે. આગળ બહારથી ધન ઘસાઈ આવતું હતું, જમીનના આટલા ટુકડા ન હતા. આટલું ધન કદી બહાર ન જતું. કુદરત પોતાનું કામ કુદરતી રીતે તો કયા કરતી હતી. હવે આપણે પૂરા જ્ઞાન વિના કુદરતના કામમાં હાથ નાખ્યો છે અને તે પણ એક હથ્થું રીતે, એટલે આપણે નીચો વહી રહ્યા છીએ. રામરાજ અવશ્ય કાલ્પનિક છે પણ તેને અનુસરતું કંઈક પૂર્વે હતું જ, એ પણ આપણે સિદ્ધ કરી શકીએ છીએ. બાકી અસત્યનો કે કંગાલિયતનો છેક લોપ કોઈ કાળે ન હતો ને છેક લોપ હવે પછી પણ સંભવતો નથી. પહાડોની ગુફામાં ભાગી જવાની પ્રથામાં કંટાળો ભર્યો જ છે, એનો એક કિંચિત ઉપયોગ હશે જ. આજે તો નથી જ, સેવા કરતા મરી જવું એ ગુફામાં રહેવા બરોબર છે. જેવું પોતાના વિશે તેવું જ પારકાની વિશે.

0: હિંસા બાદ કરતા રશિયાનું ઘણું લેવા જેવું માનું છું, પણ સંભવ છે કે જે અત્યારે કેવળ બળાત્કારથી શક્ય થતું જણાય છે તે જ રીતે સ્વેચ્છાએ સ્વીકાર્ય ન બને. પણ આપણે બધા વાંચેલા ઉપરથી અનુમાનો બાંધીએ છીએ એ બરોબર નથી. આપણે આપણું સ્વતંત્ર રીતે વિચારી લેવું ઘટે છે. ધણીને સૂજે ઢાંકણીમાં. વિષમતાનો સર્વથા નાશ અશક્ય છે, પણ વધારેમાં વધારે સંતાને પહોંચવાનો એક જ માર્ગ મેં બતાવ્યો તે છે. મેં બતાવ્યું છે તે નવું નથી, જૂનું હું બતાવી રહ્યો છું. ખેડૂતોને આશ્વાસન આ ભારે છે કે મદદનીશ ઉદ્યોગો ફાજલ વખતમાં કરીને તેઓ પોતાની આવકમાં સારો વધારો કરી શકે. ખેડૂતોના આર્થિક સ્વાર્થનું સંગઠન થાય, સંઘ શક્તિ કેળવ્યા વિના આર્થિક લાભ અશક્ય છે એ સમજાવી શકાય. કર્મનો કાયદો સમજવો સહેલ છે, જેમ મિકેનિક્સમાં શીખીએ છીએ કે આમાં છે. દ્રશ્ય શક્તિઓ એક સાથે કામ કરે છે, તેનું એક જ દ્રશ્ય પરિણામ આપણે જોઈ શકીએ છીએ, તેમજ કર્મોનું છે. તારે છે કે નાના ગામડામાં જવું હોય તો ભલે જા, પણ છે તેને વળગી રહેશે તો એ બસ છે. એક જગ્યાએ પૂર્ણ સફળતા મળે તો તે એક કાટખૂણાનું કામ કરશે. આપણી પાસે આજે કાટખૂણો નથી, અહીં વિસ્મી લગી હોઈશ. બાપુના આશીર્વાદ. વિદ્યાબહેન રા પટેલને પત્ર, ડિસેમ્બર 31, 1934. ચિરંજીવી વિદ્યા, તારો કાગળ મળ્યો. તું આશ્રમમાં કોઈને લગતી લાગતી નથી, ત્યાં કઈ અભ્યાસ જારી રાખ્યો છે કે? આંસુ થશે તો જયારે ઘર માંડશે ત્યારે ચલાવી નહીં શકે. વાસ્તે એક પણ મિનિટ નવરી ન બેસતી. કંઈક સારું વાંચન હોય, કંઈક સારો ઉદ્યોગ હોય, મને નિયમસર લખ્યા કરે તો સારું. બાપુના આશીર્વાદ. રામેશ્વર પ્રસાદ નેવટિયાને પત્ર, ડિસેમ્બર 31, 1934. ચિરંજીવી રામેશ્વર, તમારો કાગળ મળ્યો હતો. વિસ્તારથી લખ્યું એ સારું કર્યું. મને એમ જ લખતા રહેજો. ભાઈ ગનીને બને એટલી સાદાઈથી રહેતા શીખવતા રહેજો. જો એને અહીં આવવું હોય તો આવવા દેજો. એના કાકરા ડોક્ટર અંસારીને બતાવીશું. સ્વામી મારફતે મેં એક પત્ર ખાંડની મિલના મજૂરોની બાબતમાં મોકલ્યો છે, તેનો જવાબ મોકલો. 20મી તારીખ સુધી હું દિલ્હી હોઈશ. દયા મિલનું સરનામું કરજો. હું નવી જમીન હરિજનો માટે લીધી છે તેના ઉપર રહું છું. બાપુના આશીર્વાદ. હિન્દુસ્તાન ટાઈમ્સના પ્રતિનિધિની મુલાકાત, દિલ્હી, જાન્યુઆરી 1, 1935. એ વાત સાચી છે કે મારે જનરલ સ્મથ સાથે મૈત્રીભર્યો સંબંધ છે. બીજી બહુમેજી પરિષદ દરમિયાન અમે લંડનમાં મળ્યા પણ હતા અને હિન્દુસ્તાનના ધ્યેય વિશે અમારે ચર્ચા થઈ હતી. એ વાત પણ સાચી છે કે તેમણે પાર્લામેન્ટની સંયુક્ત સમિતિના અહેવાલથી જુદી એવી શ્વેત પત્રમાં રજૂ કરવામાં આવેલી સૂચનાઓ સ્વીકારી લેવાની સલાહ આપી હતી. જનરલ સ્મથે એ સલાહ અમુક શરતો સાથે આપી હતી. હું એમ કહી શકું કે જનરલ સ્મથના પત્રનો મેં કોઈ જવાબ મોકલ્યો ન હતો. તેમનો પત્ર અવિધિસરનો અને અંગત હતો, એટલે તેનો જવાબ આપવાની જરૂર નહોતી. ખાસ કરીને શ્વેત પત્રની વિશેના મારા અભિપ્રાયમાં કોઈ ફેરફાર નથી. ત્યારે લોકોને મારી સલાહ છે કે તેમણે કોઈપણ જાતનું જાહેર મહત્વ ન ધરાવતી એક તદ્દન અંગત બાબતને કોઈપણ પ્રકારનું મહત્વ ન આપવું. એમની આ મુલાકાત પ્રધાનપણે આ મહિનામાં થનારા એમના વાયુ પ્રવચનના સંબંધમાં હતી. જ્યાં સુધી પાર્લામેન્ટની સંયુક્ત સમિતિના અહેવાલને સંબંધ છે, ત્યાં સુધી અમારે પ્રસંગોપાત અત્યંત ટૂંકી વાતચીત થઈ હતી, જેમાંથી મને જાણવા મળ્યું કે શ્રી શ્રી એફ એન્ડ્રુઝ મારા એ અભિપ્રાય સાથે મહદઅંશે સહમત છે કે એ અહેવાલ બિલકુલ અસ્વીકાર્ય છે.
1: શ્રોતા મિત્રો, ગાંધીજીના અક્ષરદેહ પુસ્તકમાંથી પઠન આપે સાંભળ્યું. આ સાથે જ ગાંધી વંદના કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પુત્ર બરાબર 6:55 મિનિટે સંસ્કૃતમાં સમાચાર અપાશે.

0: स्टेशन पुनरोद्वार योजना की समीक्षा करवा राज्यपाल श्री सचिवालय मेट्रो मथक से रैनिक मेट्रो मथक सुधी मुसाफरी करी। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા એક્સ હેન્ડલ @newsunderscore@abid ને ફોલો કરશો। ભાવનગરની સરકારી બેંકમાં કરોડો રૂપિયાના ધિરાણ કૌભાંડ મામલે નિલંબાક શાખાના ચીફ મેનેજરની ધરપકડ કરવામાં આવી છે। અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે અગાઉ પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ પીએમ ઈજીપી યોજના હેઠળ ધિરાણ લેવી બેંક સાથે છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ હતી। તપાસ દરમિયાન બેંકના ઉચ્ચ અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ હોવાનું જણાયું। આરોપીએ ખોટા દસ્તાવેજ અને પહોંચના આધારે બેંક પાસેથી કરોડો રૂપિયાનું ધિરાણ મેળવ્યું હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। અગાઉ પોલીસે આ મામલે 4 મહિલા લોન ધારક સહિત 2 એજન્ટની ધરપકડ કરી હતી। જો કે હજી 38 જેટલા લોકો અને કૌભાંડમાં સામેલ અન્ય લોકોની તપાસ હાથ ધરાઈ છે। રેલવે તંત્ર દ્વારા આગામી 12 તારીખથી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનને કાયમી ધોરણે ચલાવવાનો નિર્ણય કરાયો છે। રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલકુમાર મીણાએ કહ્યું કે આ ટ્રેન સુરેન્દ્રનગર મથકથી દરરોજ સવારે 5 વાગે ઉપડશે અને સવારે 6 વાગે ધ્રાંગધ્રા પહોંચશે। તેનું ભાડું 10 રૂપિયા રહેશે। અરવલ્લીમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ દ્વારા વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ અપાઈ। મોડાસા તાલુકાના ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસી વિસ્તારમાં મેટવેલ ખાતે યોજાયેલી તાલીમમાં આપત્તિ સમયે ત્વરિત પ્રતિસાદ, સલામતીના પગલાં અને રાહત કાર્યો અંગે જાણ કરવામાં આવી।
1: મોડાસા જીઆઈડીસી ખાતે બેકવેલ ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા અગ્નિ પૂર વાવાઝોડા સહિત વિવિધ આપત્તિઓ વિશે વિસ્તૃત જાણકારી આપતી કાર્યક્રમ અને તાલીમ યોજવામાં આવી હતી। એનડીઆરએફની ટીમના અધિકારીઓ અને જવાનો દ્વારા વિશેષ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી। આ કાર્યક્રમનો હેતુ સ્થાનિક વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને વિવિધ આપત્તિઓ વખતે ત્વરિત પ્રતિસાદ અને સલામતીના પગલાં અને રાહત કાર્યો વિશે વ્યવહારુ જ્ઞાન આપવાનું હતું। આકાશવાણી માટે અંકિત ચૌહાણ અરવલ્લી।
0: હવે છુપાવો નહીં, નિદાન નિહોળાને શોધો, વણ ઓળખાયેલાને સહારો આપો, આ વિષયવસ્તુ સાથે આજે વિશ્વ થેલેસેમિયા દિવસ મનાવાશે। સત્તાવાર યાદી મુજબ થેલેસેમિયા એ લોહીનો વારસાગત રોગ છે, તે અંગે જાગૃતિ લાવવા અને થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને મદદરૂપ થવાના ઉદ્દેશથી થેલેસેમિયા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા 8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ મનાવવામાં આવે છે। આ વખતે આ દિવસની વિષયવસ્તુનો હેતુ એવા લોકોને શોધવાનો છે જેમને હજી સુધી પોતાની બીમારીની જાણ નથી અને જેઓ આ બીમારી સાથે લડી રહ્યા છે છતાં લોકોની નજરમાં નથી આવ્યા, તેમને મદદ પૂરી પાડવાનો છે। રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધી શકે છે। દરમિયાન આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું।

0: ચીફ મેનેજરની ધરપકડ. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધવાની શક્યતા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરો થયો. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. પ્રથમ અજીત કડકરેના સ્વરમાં બ્રહ્માનંદની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
1: હવે પછીની રચનાને સ્વર આપ્યો છે પંડિત ચંદુલાલ મિશ્રાએ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
1: કાર્યક્રમની અંતિમ રચના સુમનના પાઠકના સ્વરમાં.

0: સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું અને હવે પ્રસ્તુત છે પ્રાસંગિક. આજના પ્રાસંગિકનો વિષય વિશ્વ રેડક્રોસ દિન. સંપાદન પરેશ મારુ, પઠન શીતલ વૈષ્ણવ.
1: રેડક્રોસ દિવસ દર વર્ષે 8 મે ના રોજ સમગ્ર વિશ્વમાં ખૂબ ઉત્સાહ અને સેવાભાવ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ માનવતા, દયા, કરુણા અને નિસ્વાર્થ સેવાભાવનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસ હેનરી ડ્યુનાન્ટના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. તેઓ એક મહાન સમાજ સેવક હતા. તેમણે યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિકોની દયનીય સ્થિતિ જોઈ અને તેમની સેવા માટે લોકોનું સંગઠન બનાવવાની વિચારણા કરી. આ વિચારથી જ રેડક્રોસ સંસ્થાની સ્થાપના થઈ. ઈસવીસન 1863માં રેડક્રોસ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાનું મુખ્ય ધ્યેય યુદ્ધ, કુદરતી આફતો, મહામારી અને અન્ય સંકટના સમયમાં પીડિત લોકોની મદદ કરવાનું છે. રેડક્રોસ સંસ્થા કોઈપણ પ્રકારના ભેદભાવ વગર માનવ સેવા કરે છે. ધર્મ, જાતિ, ભાષા, રંગ કે દેશના ભેદ વગર દરેક વ્યક્તિને સમાન રીતે મદદ કરવી એ તેનો મુખ્ય સિદ્ધાંત છે. રેડક્રોસનું પ્રતીક સફેદ પૃષ્ઠભૂમિ પર લાલ રંગનો ક્રોસ છે, જે શાંતિ અને સહાયનું પ્રતીક માનવામાં આવે છે. રેડક્રોસ સંસ્થા વિશ્વના લગભગ દરેક દેશમાં કાર્યરત છે. યુદ્ધના સમયમાં ઘાયલ સૈનિકોને સારવાર આપવી, શરણાર્થીઓને આશ્રય આપવો, ખોરાક અને દવાઓ પહોંચાડવી તેમજ કુદરતી આફતો જેવી કે પૂર, ભૂકંપ, વાવાઝોડું અને દુષ્કાળ દરમિયાન રાહત કાર્ય કરવું તેની મુખ્ય જવાબદારીઓમાં આવે છે. કોરોના જેવી મહામારી દરમિયાન પણ રેડક્રોસ સંસ્થાએ વિશ્વભરમાં લોકોને આરોગ્ય સેવા, દવાઓ અને જાગૃતિ પૂરું પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખૂબ સક્રિય રીતે કાર્ય કરે છે. તે રક્તદાન શિબિરો, આરોગ્ય તપાસ કેમ્પો, પ્રાથમિક સારવાર તાલીમ અને આપત્તિ રાહત સેવાઓ દ્વારા લોકોની મદદ કરે છે. અકસ્માત કે કુદરતી આફત સમયે રેડક્રોસના સ્વયંસેવકો તરત જ મદદ માટે પહોંચી જાય છે. ઘણા યુવાનો અને વિદ્યાર્થીઓ પણ આ સંસ્થામાં જોડાઈને સમાજ સેવામાં યોગદાન આપે છે. રેડક્રોસ દિવસ નિમિત્તે શાળાઓ, કોલેજો અને સામાજિક સંસ્થાઓમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. નિબંધ સ્પર્ધા, ભાષણ સ્પર્ધા, રક્તદાન કેમ્પ, આરોગ્ય જાગૃતિ કાર્યક્રમો અને પ્રથમ સારવાર તાલીમ જેવા કાર્યક્રમો દ્વારા લોકોને માનવ સેવા માટે પ્રેરણા આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને સમાજ પ્રત્યે જવાબદારી અને સેવાભાવનું મહત્વ સમજાવવામાં આવે છે. રેડક્રોસના 7 મુખ્ય સિદ્ધાંતો છે: માનવતા, નિષ્પક્ષતા, તટસ્થતા, સ્વતંત્રતા, સ્વૈચ્છિક સેવા, એકતા અને સર્વવ્યાપકતા. આ સિદ્ધાંતોના આધારે સમગ્ર વિશ્વમાં રેડક્રોસ સંસ્થા કાર્ય કરે છે. આ સિદ્ધાંતો આપણને શીખવે છે કે દરેક માનવી એકબીજાની મદદ માટે જવાબદાર છે. આજના સમયમાં દુનિયામાં અનેક પ્રકારની આફતો અને સંકટો વધતા જાય છે. આવી સ્થિતિમાં રેડક્રોસ જેવી સંસ્થાઓનું મહત્વ ખૂબ વધી ગયું છે. માનવ જીવન બચાવવું અને પીડિતોને સહારો આપવો એ ખૂબ જ મહાન કાર્ય છે. રેડક્રોસ દિવસ આપણને એ સંદેશ આપે છે કે સમાજમાં કોઈ પણ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો તેની મદદ કરવી જોઈએ. અંતમાં કહી શકાય કે રેડક્રોસ દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ માનવતાની સેવા કરવાનો સંકલ્પ છે. આ દિવસ આપણને પ્રેમ, સહકાર, દયા અને નિસ્વાર્થ સેવા ભાવનો પાઠ શીખવે છે. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં માનવ સેવા અને સહાય ભાવ અપનાવવો જોઈએ, કારણ કે માનવ સેવા એ જ સાચી સેવા છે.
0: વિશ્વ રેડક્રોસ દિવસ આ વિષય પર પ્રાસંગિક આપે હમણાં જ સાંભળ્યું. સંપાદન અને સંપાદન પરેશ મારુ, પઠન શીતલ વૈષ્ણવ. અને હવે સાંભળશો સવારનું બુલેટિન.

આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 તારીખે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે, ત્યારે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે સાગર દર્શન ખાતે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી આ પર્વની તૈયારીની માહિતી મેળવી. તેમણે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી. શ્રી વાઘાણીએ પ્રધાનમંત્રીના રોડ શો, બેરીકેટિંગ સહિતની વ્યવસ્થા તેમજ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, સૂર્યકિરણ એર શો સહિતની તમામ તૈયારીઓની સમીક્ષા કરી કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરી હતી. નીતિ આયોગ દ્વારા IIM અમદાવાદ ખાતે ટકાઉ વિકાસ લક્ષ્ય 5ની જાતીય સમાનતા અંગે વર્કશોપ યોજાયો. આ વર્કશોપમાં મહિલા સશક્તિકરણ, મહિલા નેતૃત્વ આધારિત વિકાસ અને ડેટા આધારિત નીતિ અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે વર્ચ્યુઅલ જોડાયેલા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે મહિલાઓના સર્વાંગી સશક્તિકરણ માટે ડેટા આધારિત નીતિઓ અને ટેકનોલોજી આધારિત હસ્તક્ષેપ સમયની માંગ છે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષા વકીલે જણાવ્યું હતું કે જાતીય સમાનતા માત્ર સામાજિક વિકાસનો મુદ્દો નથી, પરંતુ તે ન્યાય, સમાનતા અને બંધારણીય મૂલ્યો સાથે સંકળાયેલો વિષય છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે કરવામાં આવેલ વિવિધ પ્રયાસો અને સિદ્ધિઓની વિગતો રજૂ કરી હતી. રાજ્યમાં HPV રસીકરણ અંતર્ગત 5 લાખથી વધુ દીકરીઓને સુરક્ષિત કરવામાં આવી છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે મહિલાઓમાં થતા સર્વાઇકલ એટલે કે ગર્ભાશયના મુખના કેન્સર સામે દીકરીઓને સુરક્ષિત કરવા HPV રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતે 90% લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. તેમણે 14 વર્ષની દીકરીઓને સરકારી આરોગ્ય કેન્દ્ર પર નિઃશુલ્ક રસીનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે કચ્છ સહિત ગુજરાતમાં સ્થગિત થયેલ વસ્તી ગણતરીની કામગીરી હવે જૂન માસથી શરૂ થશે. તંત્ર દ્વારા આ કામગીરીને લઈને આવશ્યક તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કચ્છમાં 4,000થી વધુ અધિકારી અને કર્મચારીઓ ગણતરીકાર તરીકે આ મહત્વની રાષ્ટ્રીય કામગીરીમાં જોડાવાના છે. કોરોના મહામારીને કારણે 15 વર્ષ બાદ હાથ ધરાઈ રહેલી વસ્તી ગણતરીની આ મહત્વની કામગીરી એપ્રિલમાં આરંભવાની હતી, પણ કચ્છ સહિત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ની જાહેરાત થતાં કચ્છ ગુજરાતમાં આ કામગીરીની અમલવારી પાછી ઠેલાઈ હતી. પ્રથમ વખત સંપૂર્ણ ડિજીટલ સ્વરૂપ સાથે હાથ ધરાનારી વસ્તી ગણતરી ઝુંબેશમાં તેમની જેમને ફરજની સોંપણી કરાઈ છે તે ગણતરીકારો ખાસ તૈયાર કરવામાં આવેલી મોબાઈલ એપ દ્વારા ઘરે ઘરે જઈને રીઅલ ટાઈમ ડેટા એકત્રિત કરશે. એકત્રિત કરાયેલ આ ડેટા સીધો સેન્ટ્રલ સર્વરમાં અપલોડ થશે. નાગરિકો માટે સ્વગણતરીનો વિકલ્પ પણ ઉપલબ્ધ કરાવાશે, જેમાં નાગરિકો OTP મારફત લોગીન કરી પોતાની વિગતો જાતે ભરી શકશે. ગણતરીકારો દ્વારા નાગરિકોને 33 પ્રકારના સવાલો પૂછવામાં આવશે. કચ્છ ગુજરાતમાં જૂન જુલાઈમાં પહેલો તબક્કો આટોપાશે. ફેબ્રુઆરીથી માર્ચ 2027 દરમિયાન બીજો તબક્કો હાથ ધરાયા બાદ વસ્તી ગણતરીના અંતિમ આંકડા જાહેર કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્રએ ગણતરીકારોને તાલીમ આપવા સહિતની પ્રથમ ચરણની કામગીરી મોટાભાગે આટોપી લીધી છે. IPL. લખનૌ સુપર જાયન્ટ્સે IPLમાં સતત 6 હાર બાદ આખરે જીત મેળવી છે. ગઈકાલે લખનૌએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું છે. ઇકાના સ્ટેડિયમમાં વરસાદને કારણે મેચ 19-19 ઓવરની રમાઈ હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા લખનૌએ નિર્ધારિત ઓવરમાં 3 વિકેટે 209 રન બનાવ્યા હતા. DLS પદ્ધતિ મુજબ ટાર્ગેટ સુધારીને 213 રન કરવામાં આવ્યો હતો. જવાબમાં બેંગલુરુની ટીમે 6 વિકેટે 203 રન બનાવ્યા હતા. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ગઈકાલે 40 ડિગ્રી આસપાસ રહ્યો. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે તાજા ગરમીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્તમ તાપમાનમાં સામાન્ય ચઢાવ ઉતાર વચ્ચે ગઈકાલે કચ્છમાં ગરમી ઉકળાટનો પ્રભાવ યથાવત રહ્યો હતો. આ સાથે હવામાન વિભાગે વ્યક્ત કરેલી કમોસમી વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં ધૂપછાંવનો માહોલ રહ્યો. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દેશના પશ્ચિમ છેડે આવેલું કચ્છ જિલ્લાનું જખૌ બંદર રાજ્યના અવ્વલ નંબરના મત્સ્ય બંદર તરીકે વિખ્યાત છે. ચાલુ સિઝનમાં અહીં માછીમારીઓને કારોબાર અપેક્ષા કરતા પણ વધુ સારો રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જખૌ બંદરના ટર્નઓવરમાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો છે.

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂલ્યા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ પ્રો લામે ભારપૂર્વક જણાવ્યું કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય આજે કાનપુરમાં ઉદ્યોગ પરામર્શ બેઠકનું આયોજન કરશે. કેરળમ માહે દક્ષિણ આંતરિક કર્ણાટક તમિલનાડુ પુડુચેરી અને કરાઈકલમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને 9 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતા પહોંચશે. તેઓ નવા ચૂંટાયેલા ભાજપ ધારાસભ્યો સાથેની બેઠકમાં હાજરી આપશે. દરમિયાન પાર્ટીના ધારાસભ્ય નેતાની પસંદગી કરાશે. રાજ્યમાં નવા મુખ્યમંત્રી અને મંત્રી પરિષદ આવતીકાલે શપથ લેશે. દરમિયાન કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. તે અંગે જરૂરી વહીવટી બેઠકો યોજાઈ રહી છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના વરિષ્ઠ નેતાઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ પ્રો લામે ભારપૂર્વક જણાવ્યું છે કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક છે. મુંબઈમાં ભારત વિયેતનામ બિઝનેસ ફોરમને સંબોધતા શ્રી લામે ભાર મૂક્યો કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ ખરેખર એક પડકાર છે, પણ ભારત અને વિયેતનામ વચ્ચેના સહયોગના નવા સ્તરે લઈ જવાની તક પણ છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ભારત અને વિયેતનામ જેવા દેશના ટેકનોલોજી અને ઉત્પાદન ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો અને વ્યવસાયિકો એશિયાના ભવિષ્યને આકાર આપશે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના તાલીમ મહાનિદેશાલય દ્વારા આજે ઉત્તરપ્રદેશના કાનપુરમાં રાષ્ટ્રીય કૌશલ તાલીમ સંસ્થા ખાતે ઉદ્યોગ પરામર્શ બેઠક યોજાશે. મંત્રાલયે જણાવ્યું કે આ બેઠક વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ભારતીય કૌશલ્ય પ્રણાલી માટે મહત્વની રહેશે. તેમાં 30 થી વધુ ઉદ્યોગ નેતાઓ, મુખ્ય કાર્યકારી અધિકારી અને નીતિ નિષ્ણાતો રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના અંગે ચર્ચા કરશે. આ ચર્ચા પ્રસ્તાવિત ઉત્કૃષ્ટતા કેન્દ્રના માળખા, ભૂમિકાઓ અને જવાબદારીઓ અંગેના મુદ્દા પર કેન્દ્રિત રહેશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે કેન્દ્ર સરકારના યોગ્ય આયોજન થકી દેશભરમાં એલપીજી ગેસની કોઈ અછત નથી. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં પુસ્તક મેળા અને ઔદ્યોગિક પ્રદર્શનનો પ્રારંભ કરાવતા સુશ્રી સીતારમણે આ વાત કહી. તેમણે પ્રદેશમાં ગત 1 વર્ષમાં થયેલી ઔદ્યોગિક પ્રગતિની પણ પ્રશંસા કરી.
1: ईरान वो जगह अभी उसके कारण फर्टिलाइजर प्राइस बढ़ते जा रही है. पेट्रोल का, क्रूड ऑयल का आना जाना भी दिक्कत में है. आपको मालूम है एलपीजी के ऊपर बहुत चर्चा हुआ, मगर माननीय प्रधानमंत्री जी उसके लिए एक कमेटी बनाया. 4-5 मंत्रीगण के साथ रोजाना बैठो, देखो हमारे लोगों को एलपीजी का कमी ना होना चाहिए, आप कुछ भी करो, ये आदेश दिया हमारे और वो कमेटी बैठती है. इसीलिए आज एलपीजी में भारत देश में कोई संकट नहीं, सबको मिल रही.
0: સુશ્રી સીતારમણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, એમએસએમઈ ક્ષેત્રને મજબૂત બનાવવા, ઔદ્યોગિક સુવિધા વધારવા અને વેપાર ઉદ્યોગના સરળતાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી 11 તારીખે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થશે, ત્યારે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગઈકાલે આ પર્વની તૈયારીઓ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે સાગર દર્શન ખાતે બેઠક યોજી. તેમણે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી. શ્રી વાઘાણીએ પ્રધાનમંત્રીના રોડ શો દરમિયાનની તૈયારીઓ, બેરીકેટિંગ સહિતની વ્યવસ્થાઓ તેમજ સોમનાથ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, સૂર્યકિરણ એર શો સહિતની તમામ તૈયારીઓની સમીક્ષા કરી કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરી હતી. ભારત દ્વારા ઓપરેશન સિંધુર દરમિયાન સરહદ પાર આતંકવાદને પ્રોત્સાહન આપવા બદલ પાકિસ્તાને યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે પાકિસ્તાન લાંબા સમયથી સરહદ પાર આતંકવાદનો ઉપયોગ એક યુક્તિ તરીકે કરે છે. તેમણે જણાવ્યું કે ભારતને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને આતંકવાદ સામે વૈશ્વિક લડાઈને મજબૂત બનાવવા માટે કાર્યરત છે. બાંગ્લાદેશી ઘુસણખોરો અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા કોઈપણ વિદેશી નાગરિકોને દેશના કાયદા, પ્રક્રિયાઓ અને પ્રણાલીઓ અનુસાર દેશ નિકાલ કરવો જોઈએ.
2: બાંગ્લાદેશ કે સહયોગ ચાહી તાકી વો ઉનકો રિપેટ્રિએટ કિયા જાય અપને દેશ. પિછલે કુછ સાલ 2860 સે ઉપર એસે મસલે હૈ જિસમે હમ લોગો ને રાષ્ટ્રીય સત્યાપન કે લિયે બાંગ્લાદેશ કો ખબર કિયા હૈ ઓર યે सभी मामले उनके यहाँ लंबित है। हमारा यह नीति है कि जो भी विदेशी नागरिक हमारे यहाँ अवैध रूप से रह रहा है वो उनको अपने देश छोड़ना पड़ेगा।
0: समाचार आप आकाशवाणी पर सुन रहे हैं। समाचार न्यूज़ प्रसारण

0: 118 સભ્યોની બહુમતી સુધી પહોંચવા માટે વાટાઘાટો ચાલી રહી છે. ડીએમકે અને ઓલ ઇન્ડિયા અન્ના ડીએમકે પાર્ટીએ ગઈકાલે નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. ઓલ અન્ના ડીએમકે પાર્ટીના મહાસચિવ ઈ પલાની સ્વામીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. વિદુથલાઈ ચિરુથેગલ કાચી ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી અને ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી માર્ક્સવાદીના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આજે રાજ્યની સૌથી મોટી પાર્ટી તમિળનાડુ વેતરી કસગમ પીવીકેને ટેકો આપવાના મુદ્દા પર ચર્ચા કરવા માટે મળશે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે કેરળ, માહી, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આજે ઉત્તરપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, દરિયાકાંઠાના કર્ણાટક અને રાયલસીમામાં વીજળી અને તેજ પવન સાથે વાવાઝોડાની સંભાવના છે. મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની અપેક્ષા છે. આઈપીએલ ક્રિકેટમાં લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે ડીએલએસ પદ્ધતિનો ઉપયોગ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું. જીત માટે 203 રનના લક્ષ્યાંકનો બીજો પત્યા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 19 ઓવરમાં 6 વિકેટે 203 રન કર્યા હતા. પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 19 ઓવરમાં 3 વિકેટે 200 રન બનાવ્યા. વરસાદના વિક્ષેપોને કારણે મેચ 19 ઓવર સુધી ઘટાડી દેવામાં આવી, જેના કારણે બેંગલુરુને ડીએસએલનો 203 રનનો લક્ષ્યાંક મળ્યો. લખનૌ માટે મિશેલ માર્શે 56 બોલમાં 111 રન બનાવ્યા, જ્યારે બેંગલુરુ માટે રજત પાટીદારે 31 બોલમાં 61 રન કર્યા. મિશેલ માર્શેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે. ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે દેશમાં સરકારી અનાજનો જથ્થો 604 લાખ ટનથી વધુ થઈ ગયો છે, જે ફરજિયાત બફર જરૂરિયાત કરતા લગભગ 3 ગણો વધુ છે. સોશિયલ મીડિયા સંદેશમાં મંત્રીશ્રીએ કહ્યું કે ઘઉં અને ચોખાના મજબૂત ભંડાર દેશભરમાં કલ્યાણકારી યોજના અને જાહેર વિતરણ વ્યવસ્થા માટે અવિરત પુરવઠો સુનિશ્ચિત કરી રહ્યા છે. ઇન્ડિયન એઆઈ અને ભારતીય તબીબી સંશોધન પરિષદ આઈસીએમઆરએ આરોગ્ય સંભાળમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા નવી દિલ્હીમાં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સહયોગ હેઠળ બંને સંસ્થાઓ કૃત્રિમ બુદ્ધિમત્તા અને પોતાની ક્ષમતાઓની સાથે સાથે કાઉન્સિલની તબીબી સંશોધન કુશળતાનો ઉપયોગ કરશે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું કે આ ભાગીદારી કૃત્રિમ બુદ્ધિમત્તાના જવાબદાર અને વ્યાપક ઉપયોગ દ્વારા આરોગ્ય સંભાળ સુધારવા તરફ મહત્વનું પગલું છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રીટા દવે.
1: આજના મુખ્ય અખબારોએ હોર્મુઝ ફરી ખોલવા અંગેના, તમિલનાડુમાં સરકાર રચવા અંગેના તેમજ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછી હિંસા અને અરાજકતા અંગેના સમાચારોને પ્રથમ પાને સ્થાન આપ્યું છે. નવ ગુજરાત લખે છે, હોર્મુઝ ફરી ખુલશે, વચગાળાના કરાર માટે અમેરિકા, ઈરાન તૈયાર. જ્યારે દિવ્ય ભાસ્કરે ટાંક્યું છે કે સાઉદી સહિત ખાડીના 4 દેશે ટ્રમ્પને ના કહ્યું તેથી ઈરાન ઓપરેશન રોક્યું. સંદેશ અને નવ ગુજરાત સમયે બંગાળમાં વિધાનસભા ભંગના સમાચારને પ્રથમ પાને સ્થાન આપ્યું છે. સંદેશે પોતાના પ્રથમ પાને ચીનના સમાચાર અંગે ટાંક્યું છે કે ચીનમાં ભ્રષ્ટાચાર કેસમાં 2 પૂર્વ સંરક્ષણ પ્રધાનોને મોતની સજા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામે ભારપૂર્વક જણાવ્યું કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક છે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય આજે કાનપુરમાં ઉદ્યોગ પરામર્શ બેઠકનું આયોજન કરશે. કેરળ, માહી, દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજથી 2 દિવસ ભારે વરસાદની આગાહી અને આઈપીએલ ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હવે જોઈએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

અત્યારે 8:32 કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ, જેમાં આપ સાંભળશો કચ્છી એકાક્ષરી. આજના વક્તા ચેતના રાષ્ટ્રીય. 8:45 ગુજરાતી સુગમ

9:32 મિનિટે કાર્યક્રમ સંતવાણી, જેમાં આજના કલાકાર નારાયણ સ્વામી. સવારે 10 વાગે આપ સંધી કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું, જે આપ સાંભળી શકશો. 10:30 વાગે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. આ કાર્યક્રમમાં કેટલાક હિન્દી ફિલ્મી ગીતો આપ સાંભળશો, એ સાથે જ અલ્પસંખ્યક કાર્યાલય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ પણ આજ અંતર્ગત સાંભળી શકશો. 10:45 મિનિટે લોકસંગીત.

બપોરે 12:02 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર અને 1:30 ફૌજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી. બધા જ કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

આજની બીજી સભામાં સાંજે 6:30 વાગે યુવાન શ્રોતા મિત્રોનો માનીતો કાર્યક્રમ યુગવાણી અને 7:20 મિનિટે ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ બહેનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ બંને કાર્યક્રમો પણ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. તો શ્રોતા મિત્રો, આ હતી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

હવે જોઈએ હવામાન સમાચાર. તો આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન ભુજનું મહત્તમ તાપમાન 41.6 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24.8 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાન સમાચાર પૂરા થયા.

next week to Namaskar. Akashvani presents Morning News.

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ ગીત સુધા. પ્રથમ બાલમુકુંદ દવેની આ રચના હર્ષદા રાવલ અને જનાર્દન રાવલના યુગલ સ્વરમાં.

0: ¿Qué pasó, Trigo? ફસાણો
1: યુપીઆઈ પિન એન્ટરિંગ તો પૈસા મોકલવા માટે છે
2: આરબીઆઈ કહે છે
1: જાણકાર બનો સતર્ક રહો
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો ફોન નંબર 079-232-58-490 શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો ફોન નંબર 079-232-58-490
0: QR કોડ સ્કેન કરો 5000 નું કેશબેક મેળવો વાહ દિવસ સુધરી ગયો ફસાણો
1: યુપીઆઈ પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે
2: આરબીઆઈ કહે છે
1: જાણકાર બનો સતર્ક રહો
0: QR કોડ સ્કેન કરો 5000 નું કેશબેક મેળવો વાહ દિવસ સુધરી ગયો ફસાણો
1: યુપીઆઈ પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે
2: આરબીઆઈ કહે છે
1: જાણકાર બનો સતર્ક રહો

સાથે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, પ્રાયોજક NCERT.

0: तो श्रोताओं, अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यही समाप्त होता है। तो अपने मित्र अजीत को
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: अब सुन रहे थे प्रायोजित कार्यक्रम उमंग, प्रायोजक NCERT, प्रसारण आकाशवाणी ना भूज केंद्र परथी करवामां आव्युं।
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર। આજથી શરૂ થનારા સોમનાથ અમૃત મહોત્સવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11 તારીખે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં સહભાગી થશે, રોડ શો પણ યોજશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે। વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામે ભારપૂર્વક જણાવ્યું કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક છે। ભારત વિયેતનામ વચ્ચે ઉભરતી ટેકનોલોજી, નવીનતા, સંશોધન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સહયોગને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા થઈ। ભારત અને ફાન્સે વિજ્ઞાન, ટેકનોલોજી અને અવકાશમાં દ્વિપક્ષીય સહયોગના વિસ્તરણની સમીક્ષા કરી। ઇન્ડિયા AI અને ભારતીય તબીબી સંશોધન પરિષદે આરોગ્ય સંભાળમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા નવી દિલ્હીમાં એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા। કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ કહ્યું, મહિલા સશક્તિકરણ માટે સહકારાત્મક અભિગમ સમયની માંગ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે કચ્છ સહિત ગુજરાતમાં સ્થગિત કરાયેલી વસ્તી ગણતરીની કામગીરી હવે જૂન માસથી શરૂ। કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપાઈ રહ્યો છે તૈયારીઓની આખરી ઓપ। જખૌ બંદરના ટર્નઓવરમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો, આંકડો 5500 કરોડ રૂપિયાને આંબી જાય તેવી શક્યતા

0: સાથે માછીમારોને વેપારી વર્તુળોમાં ખુશીનો માહોલ. રાજ્યમાં આગામી 5 દિવસ મહત્તમ તાપમાન વધવાની આગાહી સાથે યલો એલર્ટ જારી. આઈપીએલ ક્રિકેટમાં આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાશે. મુક્તિસૂત્રના પ્રણેતા મહર્ષિ નારદના જન્મદિને આગામી રવિવાર તારીખ 10 મે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા ભુજમાં વક્તવ્યનું આયોજન. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10
1: આકાશવાણીનું ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સંતવાણી. આજના કલાકાર નારાયણ સ્વામી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સૌની માટે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદીજીનો સંકલ્પ.
2: યોજના ઉન નૌજવાનો કે લીએ હૈ કે આપ જબ 60 સાલ મે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ન પડે, આપ અપના બુઢાપા ભી યારો કે સાથ બિતા સકો.
1: અત્યાર સુધીમાં 8,85,00,000 થી વધુ લાભાર્થીઓ આ યોજનામાં જોડાયા છે. જો તમારી ઉંમર 18-40 વર્ષની વચ્ચે હોય તો માસિક અટલ પેન્શન સહિત યોજનાના 3 ગેરંટી લાભ વિશે જાણવા માટે તમારી બેંક શાખાનો સંપર્ક કરો.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

લઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજ ના જથ્થા ની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓ ના નિર્ણય થી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: आप आकाशवाणी ना भूज केन्द्र पर सांभळी रह्या हता श्रीकांत योजना कलाकार हता नारायण स्वामी प्रसारण आकाशवाणी ना भूज केन्द्र पर करवामां आव्युं अने हवे थोड़ी ज क्षणमां संध्या कार्यक्रम अमदावाद वडोदरा केन्द्र पर रिले करीशुं।
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર સોમનાથ અમૃત મહોત્સવ માટેની તૈયારીઓ પૂરજોશમાં. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષ વચ્ચે પણ દેશભરમાં એલપીજી ગેસની કોઈ અછત નથી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે કોલકાતામાં નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિયેતનામના રાષ્ટ્રપ્રમુખ તો લામે કહ્યું કે બદલાતી વૈશ્વિક વ્યવસ્થામાં ભારત અને વિયેતનામ પાસે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં મુખ્ય ભૂમિકા ભજવવાની તક. ભારત અને વિયેતનામ વચ્ચે ઉભરતી ટેકનોલોજી, નવીનતા, સંશોધન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના સહયોગને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા થઈ. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય આજે ઉત્તરપ્રદેશના કાનપુરમાં ઉદ્યોગ પરામર્શ બેઠકનું આયોજન કરશે. ઇન્ડિયા એઆઈ અને ભારતીય તબીબી સંશોધન પરિષદ આઈસીએમઆરએ આરોગ્ય સંભાળમાં કૃત્રિમ બુદ્ધિમત્તા અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવા એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ અબુધાબીમાં ભારત, ફાન્સ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચેની ત્રિપક્ષીય બેઠકમાં ભાગ લીધો. તમિલનાડુમાં નવી સરકારની રચનામાં વિલંબને કારણે રાજકીય પરિસ્થિતિ હાલ અનિશ્ચિત. ભારત અને ફાન્સે વિજ્ઞાન, ટેકનોલોજી અને અવકાશમાં દ્વિપક્ષીય સહયોગના વિસ્તરણની સમીક્ષા કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દરેક કલેક્ટરને જિલ્લાના વિકાસના વડા તરીકે જવાબદારી નિભાવવા અને વહીવટમાં પારદર્શકતા લાવવા આગ્રહ કર્યો. ભાવનગરની સરકારી બેંકમાં કરોડો રૂપિયાના ધિરાણ કૌભાંડ મામલે ચીફ મેનેજરની ધરપકડ. રેલવે દ્વારા આગામી 12 તારીખથી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનને કાયમી ધોરણે ચલાવવાનો નિર્ણય. સાણંદમાં માઇક્રોનની મુખ્ય સપ્લાય ચેઇન પાર્ટનર કંપની હોતા ઇલેક્ટ્રોનિક્સ આગામી 10 વર્ષમાં અંદાજે 700 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ કહ્યું કે મહિલા સશક્તિકરણ માટે સહકારાત્મક અભિગમ સમયની માંગ. અને અરવલ્લીમાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફ દ્વારા વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ અપાઈ. હવે પછી આપ 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

सारी उम्र कख कख बोले पखी जिया पैंजे मारन।

过年呢，过的问过他怎么看多远呀、啊？他说没的，到过他的嘛，这样近都是，这样近都是，那你给二个是能看的，二个是能看的。

I'm not going to be able to do it.

0: અમારો મિત્ર અનમોલ.
1: હું છું રોઝી. આજે અમે એવા કાર્યક્રમની વાર્તા લઈને આવ્યા છીએ કે જે કોઈ એક વ્યક્તિને સીધા પૈસા આપવાની યોજના નથી, પરંતુ આખા વિસ્તારની જરૂરિયાતોને જોઈને સમુદાય માટે સંપત્તિઓ બનાવે છે.
0: જયારે વિકાસની વાત થાય છે ત્યારે અવારનવાર લોકો મોટા મોટા ફૂલો અને મોટી ઇમારતોની તસવીરો જુએ છે, પરંતુ સત્ય તો એ છે કે વિકાસનો પહેલો સંકેત કાયમ એવો હોય છે કે શાળામાં પૂરતા ઓરડા હોય, સ્વાસ્થ્ય કેન્દ્રમાં સારવારની સગવડો હોય અને યુવાનો પાસે હુનર શીખવાનો રસ્તો હોય.
1: પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ એટલે કે PMJVK-નો સૌથી મોટો અર્થ એ જ છે કે વિકાસનો આધાર મજબૂત કરવામાં આવે. આનો લાભ ફક્ત અલ્પસંખ્યક સમુદાયોને જ નહીં, પરંતુ તે વિસ્તારના તમામ રહેવાસીઓને મળે છે. કારણ કે શાળા અને હોસ્પિટલ કોઈ એક નામની દિવાલ હોતા નથી, તે આખા સમાજની જરૂરિયાત હોય છે. પરંતુ યાદ રાખો, કોઈ યોજનાનો પ્રભાવ ફક્ત સરકારી આદેશથી નથી થતો. એનો પ્રભાવ ત્યારે થાય છે જયારે તે જમીન પર દેખાય, અને જમીન પર દેખાવા માટે જરૂરી છે કે લોકોની જરૂરિયાત ઓળખવામાં આવે, પ્રસ્તાવ સાચો બને, કામ સમય પર થાય અને સુવિધા ચાલુ પણ થાય. આને પૂરી કરે છે.

0: સ્વયં જૈવિકતાના બહુ ઉદ્દેશ્યો છે. પહેલો, અલ્પસંખ્યકો માટે બહેતર સામાજિક આર્થિક પાયાનું માળખું તૈયાર કરવું જેથી તેઓ મુખ્ય ધારા સાથે જોડાઈ શકે. બીજું, શિક્ષણ, સ્વાસ્થ્ય, કૌશલ્ય, પીવાનું પાણી, સ્વચ્છતા અને અન્ય ક્ષેત્રોમાં સામુદાયિક સુવિધાઓ બનાવવી. અને ત્રીજું છે, વિકાસના અંતરને ઓછું કરવું અને સમાવેશી વિકાસને પ્રોત્સાહન આપવું.
1: પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમની એક ખાસ વાત એ પણ છે કે આ જરૂરિયાતથી શરૂ થાય છે. આનો અર્થ એ છે કે કોઈ જિલ્લા કે બ્લોકમાં કઈ સુવિધાની અછત છે એ પહેલા ઓળખવામાં આવે છે.
0: અછત ઓળખ્યા પછી યોજના બને છે. યોજના બન્યા પછી પ્રસ્તાવ બને છે. પ્રસ્તાવ બન્યા પછી ટેકનિકલ અનુમોદન, જમીનની ઉપલબ્ધતા, વિભાગીય સહમતિ અને સંચાલન જાળવણીની જવાબદારી નક્કી થાય છે.
1: અને આ બધું એટલા માટે જરૂરી છે કારણ કે ભવન બનવું એ એક તબક્કો છે, પરંતુ ભવન ચાલવું એ તેનું અસલી લક્ષ્ય છે. શાળાનું ભવન બને તો તેમાં ભણતર ચાલે, હોસ્પિટલ બને તો તેમાં ડોક્ટર અને ઉપકરણો હોય, કૌશલ્ય કેન્દ્ર બને તો તેમાં તાલીમ અને પ્લેસમેન્ટની દિશા હોય.
2: પ્રધાનજી, બાળકોની સંખ્યા વધી રહી છે, પરંતુ રૂમો એ જ જૂના છે, વરસાદમાં છત ટપકે છે. વિજ્ઞાનની પ્રયોગશાળા ફક્ત નામની છે.
3: હું જાણું છું, પણ ગામ પાસે પૈસા જ ક્યાં છે? ઘણું બધું કરવું છે પણ થઈ શકતું નથી.
2: ગઈકાલે એક બાળકીએ કહ્યું કે તે પાછળ બેસે છે, તે બોર્ડ દેખાતો નથી. એક બીજી બાળકીએ કહ્યું કે તેને ભીડમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે. હું તેમને કેવી રીતે સમજાવું કે અછત ફક્ત રૂમની નથી, ભરોસાની પણ બની જાય છે.
3: જો સુવિધા ના હોય તો સપના કેવી રીતે પૂરા થશે?
4: પ્રધાનજી, આજે હું એક ખુશીની ખબર લઈને આવ્યો છું. સરકારે આપણા વિસ્તારને પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ પસંદ કર્યો છે. પીએમજીવીકેમાં પ્રસ્તાવ મોકલી શકાય છે. જો આપણે સાચો પ્રસ્તાવ બનાવીએ તો શાળામાં વધારાના રૂમ અને કોમ્પ્યુટર લેબ બનાવવાની શક્યતા છે.
3: પીએમજીવીકે એટલે એ જ યોજના જે શિક્ષણ, સ્વાસ્થ્ય અને કૌશલ્ય માટે માળખું બનાવે છે.
5: આનાથી શું ફાયદો થશે?
4: આ યોજના હેઠળ અહીં શાળા, સ્વાસ્થ્ય કેન્દ્ર, છાત્રાલય અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવામાં આવશે.
5: મતલબ હવે અમારે ભણવા માટે દૂર શહેર નહીં જવું પડે?
3: બિલકુલ, એ જ તો છે આ યોજનાનો મકસદ. દરેક સમુદાયને વધુ સારું શિક્ષણ.

0: જી હવે દેખરેખ પણ કડક હોય છે. કામની તસવીરો, લોકેશન અને પ્રગતિના અપડેટ નોંધવામાં આવે છે.
1: જો રૂમ વધી જશે તો બાળકોની હાજરી વધી જશે અને જો લેબ ચાલુ થઈ જશે તો ભણવામાં રૂચિ વધશે.

0: છે બાળકોનો આત્મવિશ્વાસ વધવો.
1: જયારે ઓરડા ઓછા હોય છે ત્યારે ભણતર શિફ્ટ ના થાય છે, બાળકો સેંકડી જગ્યામાં બેસે છે, શિક્ષકનું ધ્યાન વહેંચાઈ જાય છે અને ધીરે ધીરે શીખવાની ગુણવત્તા પર માઠી અસર પડે છે.
0: પણ જયારે વધારાના ઓરડા બની જાય છે ત્યારે બાળકોને જગ્યા મળે છે, શિક્ષકને યોજના બનાવવાની તક મળે છે, બાળકોને સવારી કરવાની સુવિધા મળે છે
1: અને જયારે કોમ્પ્યુટર લેબ કે ડિજિટલ સુવિધા જોવાય છે ત્યારે બાળકો ફક્ત પુસ્તકોની દુનિયામાં નથી રહેતા, તેઓ ભવિષ્યની દુનિયાનો દરવાજો પણ જુએ છે. એવો જ ફેરફાર ગામમાં લાવી છે PMJVK.
2: બાળકો, હવે આપણા ગામમાં નવી શાળા ખુલી ગઈ છે, અહીં આધુનિક ક્લાસરૂમ અને લાઇબ્રેરી પણ છે. હું ડોક્ટર બનવા માંગુ છું, શું અહીં ભણીને મારું સપનું પૂરું થઈ શકે છે? કેમ નહીં, મહેનત અને શિક્ષણથી દરેક સપનું પૂરું થઈ શકે છે.
3: સલ્યુ, જો આ નવું સ્કિલ ટ્રેનિંગ સેન્ટર, અહીં કમ્પ્યુટર અને નવી ટેકનિક શીખવવામાં આવી રહી છે.
4: આજે અમે તમને ફક્ત મશીન ચલાવવા નથી શીખવી રહ્યા, આજે અમે તમને સુરક્ષા, અનુશાસન અને ગુણવત્તા પણ શીખવી રહ્યા છીએ.
3: સર, જો મને સર્ટિફિકેટ મળી જશે તો નોકરી મળશે?
4: નોકરીનો રસ્તો ખુલે છે જયારે હુનરની સાથે વ્યવહાર પણ સારો હોય, અને રસ્તો ત્યારે ટકે છે જયારે તમે સતત શીખતા રહો.
5: હા, હવે અમારે નોકરી માટે શહેરોમાં ભટકવું નહીં પડે.
4: એજ તો છે આ યોજનાનો ઉદ્દેશ્ય, યુવાનોને હુનર આપીને તેમને આત્મનિર્ભર બનાવવાનો.
2: અને આ અમારી નવી લેબ છે. હવે બાળકોએ વિજ્ઞાન ફક્ત વાંચવાનું નહીં હોય, જોવાનું પણ હશે.
3: મેડમ, ચાવી તમારી પાસે રહેશે?
2: ચાવી મારી પાસે રહેશે, પણ લેબની અસલી ચાવી બાળકોના સવાલો હશે.
6: મેડમ, શું આપણે આજે જ માઇક્રોસ્કોપ જોઈશું?
2: હા, અને આપણે એ પણ શીખશું કે વિજ્ઞાન ડરાવનારી વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે.
0: ઘણી વાર વિકાસ એક ચાવીથી શરૂ થાય છે, પરંતુ તે ચાવી બાળકોના હાથમાં ત્યારે આવે છે જયારે સુવિધા વાસ્તવમાં ચાલુ થાય છે.
1: PMJVK નો બીજો એક મહત્વપૂર્ણ સ્તંભ સ્વાસ્થ્ય છે. ઘણા વિસ્તારોમાં સ્વાસ્થ્ય કેન્દ્રો છે પણ ઉપકરણો નથી, ઘણા વિસ્તારોમાં ભવન છે પણ પૂરતા ઓરડા નથી.
0: આનું પરિણામ એ આવે છે કે નાની બીમારી પણ મોટી બની જાય છે, કારણ કે તપાસ સમય પર થતી નથી, ગર્ભવતી મહિલાને દૂર જવું પડે છે, વૃદ્ધોની દવા સમય પર મળતી નથી.
1: જયારે સ્વાસ્થ્ય સુવિધાઓ નજીક આવે છે ત્યારે ખર્ચ ઘટે છે અને ભરોસો વધે છે, અને ભરોસો વધવાનો અર્થ એ છે કે લોકો સમય પર ઇલાજ કરાવવા લાગે છે.
6: બેટા, આ કાપી વાંચી હતી, ડોક્ટરે શું લખ્યું છે?
1: અમ્મા, તમારે નિયમિત દવા લેવાની છે અને હવે નવી તપાસ સુવિધા શરૂ થવાની છે, તો તમારે શહેર નહીં જવું પડે.
6: શહેર જવામાં પૈસા લાગે છે, સાથે કોઈ જોઈએ, હવે પાસે હશે તો સારું થશે.
1: હા અમ્મા, હવે તમારો ઇલાજ અહીં તમારી પાસે જ થશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. ઘણીવાર વિકાસનો અર્થ હોય છે દવા સમય પર મળી જવી, અને આને પૂરો કરે છે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ.
0: PMJVK માં દેખરેખનું મહત્વ એટલા માટે છે જેથી કામ સમય પર અને સાચી ગુણવત્તા સાથે થાય.
1: જયારે નિર્માણમાં અલગ અલગ તબક્કા નોંધાય છે ત્યારે વિલંબ અને ખામી પકડમાં આવે છે, અને જયારે ખામી પકડમાં આવે છે ત્યારે સુધારવાની શક્યતા વધે છે.
0: યોજનાનો લાભ ત્યારે જ પૂર્ણ થાય છે જયારે ભવન બનીને ખાલી ન રહે, તેથી સંચાલન અને જાળવણીની વ્યવસ્થા પહેલેથી નક્કી હોવી જરૂરી છે.
1: PMJVK આપણને એ યાદ અપાવે છે કે ઇમારતો ફક્ત એકેથી નથી બનતી, ઇમારતો ઇરાદા, યોજના અને જવાબદારીથી બને છે. PMJVK જ્યાં સુવિધા બને છે ત્યાં ભવિષ્ય બને છે. હવે અમને આજની કડી સમાપ્ત કરવાની રજા આપો. આગામી કડીમાં તમને ફરી મળીશું એક નવી ઉમેદ અને વિશ્વાસ સાથે.

ना जावे 40 ने ऊपर जाए पारो तो समझी लो के स्वास्थ्य माटे सावचेत थवानो छे वारो। जो तापमान मा सामान्य करता 5-7 डिग्री नो वधारो 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે।

0: পুরানো আমের চা, কফি কি কার্বনেটেড পিড়ানে বদলে লেবু শরবত ছাশ বগেরেও সেবন করো। ভর্তি বাড়ি নিভাতে বখতে মাথো ঢাকা টোপি গগলস কি ছত্রীনো উপয়োগ করো। মসালেদার খোরাক নে বদলে পানি নো সারো প্রমাণ ধরাতা মৌসমি ফলো যেমা কি তরবুজ টিটি বগেরে বদলো। আচার না সুতরাও কপড়া পহরো তেম ছটায় যো লু লাগে তো তাৎকালিক ওআরএস অথবা মিঠা আনে সাকরনা পানি নো সেবন করো। চায়রা বানি জগ্যা અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહેશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
1: હો ગયા ઇંતજામ કિસકા? બધી કે ફીસ કા દેખા? 20,000 કા લોન તુરંત બતાએ કોન દે રહા હૈ? ब्याज कितना है? लोन विनियमित संस्थानों से ही लें और कर्ज उतना जितनी जरूरत, वो भी जांच कर। हो गया इंतजाम, पगार एडवांस में भेजिए।
2: आरबीआई कहता है
1: सही वित्तीय बर्ताव करे आपका बचाव।
3: सब लो सब लो सब लो गांव वासियों, केवाईसी अपडेट का मैसेज में अवर्षो नहीं गलत केवाईसी अपडेट करा भी हो जो ओरकार के सरनामा कोई बदलाव न हो तो तुम्हारी बैंक के एटीएम के बिजनेस कॉरेस्पॉन्डेंट इतने के डीसी पास जाओ अथवा बैंक में रजिस्टर्ड ईमेल के मोबाइल नंबर के बैंकिंग ऐप के पत्र द्वारा निवेश का घोषणा करो। अरे जो कोई बदलाव हो वो ओरकार
4: આરબીઆઈ કહે છે
1: જાણકાર બનો સતર્ક રહો।
5: બદલો બદલો આદત બદલો
1: મશીન માં કપડા નાખતા પહેલા ચેક નાખતા કર્યા શું?
5: બદલો બદલો આદત બદલો
4: હવે નજીક ની બેંક માં જઈ ફાટેલી જૂની નોટ બદલાવો। જો બેંક ના પાડે તો આરબીઆઈ ની ઓમ્બુડમેન ને ફરિયાદ કરો। આરબીઆઈ કહે છે જાણકાર બનો સતર્ક રહો।
0: ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રી નો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડા પહેરો। તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ઓઆરએસ અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। ચાયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહેશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
3: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં। ગલત કેવાયસી અપડેટ કરાવી લો। જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ના હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે ડીસી પાસે જાઓ અથવા બેંક માં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો। અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો। ખાતો સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો। તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ।
4: આરબીઆઈ કહે છે
1: જાણકાર બનો સતર્ક રહો। હો ગયા ઇંતજામ કિસકા? બધી કે ફીસ કા દેખા? 20,000 કા લોન

0: થી બચો.
1: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો. બદલો આદત બદલો.
1: મશીન માં કપડા નાખતા પહેલા ચેક નાખતા કર્યા શું?
0: બદલો આદત બદલો. હવે નજીક ની બેંક માં જઈ ફાટેલી જૂની નોટ બદલાવો. જો બેંક ના પાડે તો આરબીઆઈ ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
2: કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં. તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ના હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે ઈસી પાસે જાઓ, અથવા બેંક માં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
0: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: ખો ગયા ઇંતજામ. किसका? मम्मी की फीस का.
4: दिखा.
3: 20,000 का लोन तुरंत.
4: बताए कौन दे रहा है? ब्याज कितना है?
3: लोन विनियमित संस्थानों से ही ले और कर्ज उतना जितनी जरूरत,
4: वो भी जांच कर.
3: हो गया इंतजाम.
4: पगार एडवांस में भेजिए.
5: आरबीआई कहता है,
3: सही वित्तीय बर्ताव करे आपका बचाव.
6: ઓછા વ્યાજ માં લોન જોઈએ, એ પણ એપ થી.
0: વાહ, અજાણી એપ થી બચો.
1: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં. તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ના હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે ઈસી પાસે જાઓ, અથવા બેંક માં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
0: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: machine ma papa na patola check ma preparation
1: badlo aadat badlo
2: ave magic ne bank mein jai aate hi juri notes badlavo jo bank na pare to rbi ki ombudsman mein faryad karo rbi kahe che jankar bano satark raho
3: moti ho aa tumhara naam aatli par shu utavar hati
4: are
3: ane naami aa tara naami ane aa
4: mari jingli na naami
3: mari dadi
4: ha
3: tumhara naami
5: બધું જ
2: બધાય
5: નોકર ફિક્સ ડિપોઝિટ બધામાં અમને તો નોમિની બનાવ્યા છે
2: અને જયારે હું ના રહું ત્યારે પૈસા મળવામાં અમને સરળતા રહેશે
3: શું બોલો શું
2: આરબીઆઈ કહે છે
0: જાણકાર બનો સતર્ક રહો
6: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો ફોન નંબર 0792328490 શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધી

લાઈનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અને કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. સહકાર

0: નયનો ખાતરનો કમાલ, ખેતર ખેડૂત સૌ બને ખુશહાલ. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજની ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: આકાશવાણી ભુજ, હવે પછીનું પ્રસારણ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.
2: આહવાથી બોરખેડ માર્ગ પર કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત થતા 2 યુવકના ઘટના સ્થળે મોત. વલસાડના ધરમપુર અને કપરાડામાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા. ભારતની વિમાન કંપની ઇન્ડિગો આગામી 15 જૂનથી નોઈડા આંતરરાષ્ટ્રીય વિમાન મથકથી વાણિજ્યિક ઉડાન સેવા શરૂ કરશે. હવે છુપાવો નહીં, નિદાન વિહોણાને શોધો, વન ઓળખેલાને સહારો આપવાની વિષયવસ્તુ સાથે આજે વિશ્વ થેલેસેમિયા દિવસ મનાવાશે. કેરળ માહિર, દક્ષિણાંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજથી 2 દિવસ ભારે વરસાદની આગાહી. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધવાની શક્યતા. આઈપીએલમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે દિલ્હીમાં મુકાબલો. આગામી 12 તારીખથી સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનને કાયમી ધોરણે ચલાવાશે. હવે પછી 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીત કાર્યક્રમનો પ્રારંભ સાંભળશો. ફિલ્મ મેટ્રો ઇન્ડિયાનું ગીત વિશાલ મિશ્રાના સ્વરમાં.

से कहां जाऊं, कहां मैं छुप जाऊं, ये आधा सा दिल मैं कैसे लगाऊं।

0: હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજીથી ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5409.
1: વાદો સે નહીં કુમાર સ્વામી અને લંકા યાજ્ઞિકને સાંભળીએ ગીત સમીરનું.

imagination? How about the real Russian woman and the Russian government of the limit might be? The most more than an imagination of the three of us, the Russian country, the fact that we have the Russian country. The major Andy Karina and the United Center's Mithai, the Gujarat Raji and the Arab Bandi Nagarne, see the RGK Appeal Kari, Myanmar Vishakotu. Phone number, Shunya Sapro, Vasubatris, Akkavan Charsanin. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને

0: તો પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા આવ્યા છે. સમય થયો છે મુખ્ય સમાચારનો.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુનઃ નિર્મિત સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમવારે રાજ્યની મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોલકાતા પહોંચ્યા, નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. ભારતીય વિમાન કંપની ઇન્ડિગો આ વર્ષે 15 જૂને નોએડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક વાણિજ્યિક ઉડ્ડયન સેવાઓ શરૂ કરશે. કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું, દેશમાં સરકારી ખાદ્યાન્નનો સ્ટોક 604.2 લાખ ટન સુધી પહોંચ્યો. પ્રસાર ભારતીના મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ ગૌરવ દ્વિવેદી અને આકાશવાણીના ડીજી રાજીવ કુમાર જૈને આકાશવાણીની 90મી વર્ષની ગૌરવશાળી યાત્રા પર પોતાનો વિશેષ સંદેશ પાઠવ્યો. વિદેશ રાજ્યમંત્રી પવિત્રા માર્ગરીટા કોસ્ટારિકાના સાન જોસ પહોંચ્યા. બાંગ્લાદેશનો ઉરીનો પ્રકોપ વધુ વકરી રહ્યો છે, જેમાં 24 કલાકની અંદર ઉરી અને ઉરી જેવા લક્ષણોથી 12થી વધુ બાળકોના મૃત્યુ થયા. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓ અને ભારતીય વાયુસેના આઈઈએફએ ગઈકાલે ઓડિશાના દરિયાકાંઠે ટેક્ટિકલ એડવાન્સ્ડ રેન્જ ઓગમેન્ટેશન ટીએઆરએ હથિયારની પ્રથમ પરીક્ષણ ઉડાન સફળતાપૂર્વક હાથ ધર્યું. કચ્છના દરિયાકાંઠે હાઈ એલર્ટ. દરિયામાં મળેલા શંકાસ્પદ માદક પદાર્થના પેકેટો બાદ મરીન સુરક્ષા એજન્સીઓનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરના નવા સંકુલનું ભૂમિપૂજન સંપન્ન. ગાંધીનગરમાં પાનખર કલા કેન્દ્રના રજત જયંતિ વર્ષ નિમિત્તે 26-27 મે દરમિયાન પાનખર પર્વનું ભવ્ય આયોજન. કેરળના માહે દક્ષિણયંત્રી કર્ણાટક, તમિળનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આજથી 2 દિવસ ભારે વરસાદની આગાહી. રાજ્યમાં આગામી 48 કલાક બાદ ગરમી વધવાની શક્યતા. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં ગઈકાલે લખનૌ સુપર જાયન્ટ્સે ડીએલએસ પદ્ધતિનો ઉપયોગ કરી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 9 રનથી હરાવ્યું. આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે દિલ્હીમાં મુકાબલો થશે.
0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. આકાશવાણીની 9 વર્ષની પ્રસારણ યાત્રાના ઉપક્રમે આજે આપ સાંભળશો આકાશવાણીના નિયમિત શ્રોતા શ્રી બળદેવ કુમાર પંચાલીની સંસ્મરણાત્મક મુલાકાત. નમસ્કાર શ્રોતા મિત્રો, મિત્રો, આપણે અત્યારે આકાશવાણીના 90 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ અને આકાશવાણીની જે ઓળખાણ છે તો શ્રોતાઓ થકી છે. બહુજન હિતાય, બહુજન સુખાયનું આ સૂત્ર ચરિતાર્થ આકાશવાણીના શ્રોતાઓ જ કરી રહ્યા છે. ત્યારે આવા જ એક આપણા શ્રોતા અત્યારે પધાર્યા છે, મહેશકુમાર બળદેવભાઈ પંચાલ. મહેશકુમાર, આકાશવાણીમાં આપનું સ્વાગત છે. ખૂબ

0: વર્ષોનું સ્વપ્ન સાકાર થયું. કેમ કે આકાશવાણી એ ખૂબ જ જીવંત વાણી કહેવાય છે. આકાશવાણી આપણને સંસ્કારો આપે છે, જ્ઞાન આપે છે, માહિતી આપે છે અને તે કેટલું આપે છે. ગાગરમાં સાગર સમાય એટલું જ્ઞાન આપે છે. અને કહેવાય છે કે મારી તો પ્રેરણા સ્ત્રોત આકાશવાણી છે.
1: બરાબર છે.
0: કેમ કે જે વખતે હું નાનો હતો ત્યારે પપ્પા દાતરા કામ કરતા, અમારા પપ્પા હતા એ પંચાનો વ્યવસાય કરતા, લુહારી કામ કરતા, જે દાતરા કાપડતા કાકડતા તેઓ રાત સુધી રેડિયો સાંભળતા.
1: બરાબર છે.
0: અને ખૂબ જ ઉમદા મને પણ આપણે સંભળાવતા, એટલે કહી શકાય કે આકાશવાણી થી મારો નાતો બહુ જૂનો છે.
1: બરાબર છે મહેશકુમાર. હવે આપ ક્યાંથી આવ્યા છો એની વાત શ્રોતાઓને કરો.
0: ચોક્કસ. તો હું મહેશકુમાર બળદેવભાઈ પંચાલ, ગામ સોનાસણ, તાલુકો પ્રાતિજ, જિલ્લો સાબરકાંઠાથી હું આવ્યો છું. અને આપણે કહી શકાય કે સોનાસણ એવું ગામ છે કે અમારે ત્યાં કૃષ્ણ કમોદ નામની ડાંગર પાકતી અને એ વડીલો કહેતા કે કૃષ્ણ કમોદ ના ભાત ચોખા બનાવતા તો દૂર સુદૂર દસ ઘર સુધી
1: એની સુગંધ આવે,
0: એની સુગંધ આવતી, એટલે નામ પડ્યું સોનાસણ. અને હાલ પણ સોના દ્વાર ત્યાં બનાવ્યું છે. સોનાસણ સુંદર ગામ છે.
1: બરાબર. એટલા ટૂંકમાં કે સમૃદ્ધ ખેતી વાળું ગામ છે. બરાબર ને?
0: ચોક્કસ.
1: તો આપણે ખેડૂત અંદર કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા પણ આજકાલે ગામના ચોરા તરીકે ઓળખાય છે. તો વર્ષોથી આ ખેડૂતો માટેનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા પર બ્રોડકાસ્ટ થતો હતો, તો ત્યાં ઘણા બધા શ્રોતાઓ આ ખેડૂત મંડળ કાર્યક્રમ પણ સાંભળતા હશે.
0: ચોક્કસ. તો ગામના ચોરે આદરે અને કહી શકાય કે આબાના હેઠે બેસીને રેડિયો કાન દઈને અમુક વડીલો સાંભળતા, અને હું ઘણા વડીલોને મળ્યો છું કે કહી શકાય કે રેડિયો એ ખૂબ આવિષ્કારી માધ્યમ છે. અને કહી શકાય કે એમાં પદ્ધતિ, બોલવાની શૈલી, માઇક્રોફોન આપણને કેટલું શીખવે છે અને પણ માહિતી જન માધ્યમ નથી પણ એક સંભાળના રૂપ છે.
1: બરાબર છે. તો ટૂંકમાં કે તમે એક અમદાવાદ થી દૂર ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો અને તમે તમારા બાળપણમાં બધાને આકાશવાણી સાંભળતા જોયા રેડિયો ઉપર. બરાબર ને?
0: ચોક્કસ. તો કહી શકાય કે હું નાનો હતો ત્યારે મારી મમ્મી પ્રભાતિયા સંભળાવે રોજ સવારે. એમનું નામ જશોદાબેન. રોજ પ્રભાતિયા રેડિયો તો પેલા બેટરી થી ચાલતો, હવે તો લાઈટ થી રેડિયો આપણે ચાલે છે. પણ એ વખતે લાઈટ ન હોય તો રાતે અમે રાત સુધી સાંભળતા. અને એટલે કે કહી શકાય કે રેડિયો આમ આપણને પ્રેરણા આપે છે, પ્રેરણા સ્ત્રોત ગણાવી શકાય કે લાખો દિલોની ધડકન રેડિયો હોય. પણ મારો આપણે કહેવું છે કે મમ્મી હાડરગડા થી લઈને પ્રભાતિયા સુધી જે રેડિયો આપે છે એવું કોઈ માધ્યમ આજે આપી શકે નહીં.
1: બરાબર છે. આપણે સવારે જે અર્ચના કાર્યક્રમ એ વખતે વંદના તરીકે ઓળખાતો હતો એ કાર્યક્રમમાં પ્રભાતિયા પ્રસારિત થતા હતા, એટલે એ તમે બાળપણથી આપના માતાજીને એ આકાશવાણી પર સાંભળતા જોયા અને તમે પણ સાંભળ્યા હશે. એમાં ખાસ તો કયું ગીત તમને યાદ આવે છે?
0: મને ખાસ એ ગીત યાદ આવે છે કે આપણે પ્રભાત્યા કે જ્યાં

0: અને બીજો એક ખાસ તો જળ કમળ છાંડી જાણે બાળા સ્વામી અમારો જાગ છે. બરાબર મહેશભાઈ? તો મહેશભાઈ આપને પ્રથમ પરિચય આકાશવાણીનો કઈ રીતે થયો, કે આ એનો જે તમને જે લગની લાગી કે હવે આકાશવાણી સાંભળીએ છીએ, એ પ્રથમ પરિચય બાળપણમાં કઈ રીતે થયો?
1: બાળપણમાં હું રેડિયો સાંભળતો લખતો હતો, મારા અક્ષરો પણ સુંદર, અક્ષરોમાં પણ એ ગ્રેડ આવે, એટલે હું લખતો હતો અને પછી કવિતાઓ હું લખતો હતો. નાનો હતો ત્યારે લગભગ પાંચમામાં છઠ્ઠામાં મનપૂર્ણ શિક્ષકને બતાવું, પણ રેડિયો સાંભળતો એટલે કે એનાઉન્સરો ઉદ્ઘોષકો કેવું બોલે છે, એની છટા કેવી છે, હું શબ્દ પકડતો, લય પકડતો, એમને વાણી પકડતો, અને એ બોલવાની છટા હું પણ નામ ના બોલી શકું. મારી જીભ એ વખતે ચોટતી હતી, કે બધા ઘણા કહેતા કે તમે જીભ ચોટે છે કે આગળ ના આવી શકો. તો હું આજે પડકાર ફેંકું છું કે હું ઘણી જગ્યાએ હું બોલવા જઉં છું, મને જીભ ચોટતી નથી, સારું હું ગાઈ શકું છું રેડિયોના માધ્યમથી. રેડિયો આપણને પ્રેરણા આપે છે કે તમે લખતા રહો, શીખતા રહો. મને યાદ છે ત્યાં સુધી ફોન ઇન કાર્યક્રમમાં જે વખતે ચેતન જાની બોલતા હોય તો હું કાન દઈને સાંભળું કે કયો શબ્દ બોલ્યો છે, એમનો ઉચ્ચારણ કયો છે, ઉચ્ચારણ તરફ હું ધ્યાન આપું કે આપણે કયું ઉચ્ચારણ એમાં બોલવું જોઈએ. તો એ ચેતન જાની પાસેથી શીખ્યો છું હું, ત્રિલોક સંઘાણી પાસેથી શીખ્યો છું હું, આકાશવાણી રાજકોટ પાસેથી શીખ્યો છું, આકાશવાણી ભુજ પાસેથી શીખ્યો છું, અમદાવાદ વડોદરાના એનાઉન્સરો પાસેથી હું શીખ્યો છું. એટલે કે કહી શકાય કે બોલવાની શૈલી હું આકાશવાણી પાસેથી.
0: તમને સાહિત્યમાં રૂચિ પણ આકાશવાણી તરફથી પ્રાપ્ત થઈ?
1: ચોક્કસ, એ કહી શકાય કે આકાશવાણી એક એવું માધ્યમ છે કે સાહિત્ય પત્રિકા હોય કે વાર્તા હોય કે પછી લઘુ નાટિકા હોય, એકાંકી હોય, તો માનની ભવાઈ હોય પન્નાલાલ પટેલની, તો એવા નાટકો પણ પ્રસારિત થતા હતા રાત્રે, અને હું રાત્રે પણ સાંભળતો. સાહિત્ય પત્રિકામાં તો વળી આમ કહી શકાય કે આપણે કાન દઈને રેડિયો સાંભળીએ, સાંભળી સાંભળીને હું કવિતા તરફ પડ્યો. એટલે મને કહેવાનું મન થાય છે કે રેડિયો જીવંત વાણી છે, રેડિયો જીવંત વાણી છે, લોકવાણી છે, શબ્દોની વાણી છે. દેશ વિદેશોમાં આજે તરંગોના માધ્યમથી રેડિયો વિશ્વસનીય અને સટીક માધ્યમ બન્યું છે. ગામડું બોલે છે, આકાશવાણીમાં બોલે છે, ગામડું બોલે છે, અને એનો ધબકારો એ હૃદયમાં, એ અંદર શ્વસનો ઉતરી જાય છે.
0: બરાબર છે. તો આકાશવાણીના માધ્યમથી તમને સાહિત્યમાં રૂચિ જાગી એવું કહી શકાય?
1: હા, ચોક્કસ કહી શકાય કે આકાશવાણી મને ખૂબ જ ગર્વ છે અને ખૂબ જ પ્રેરણા આપી છે કે આકાશવાણીમાં જે પ્રસારિત થતા જે વાર્તા હોય, પછી એમાં જે બોલવાની શૈલી હોય એનાઉન્સરની, એ ખૂબ જ અદભુત હતી અને આજે પણ એટલી જ છે. એટલે કે કહી શકાય કે દુનિયાનું ગમે તે માધ્યમ આવે, પણ આકાશવાણી, આકાશની વાણી, એ આકાશવાણીને લાખ લાખ વંદન કરીએ. તમામ કર્મચારીઓને હું તો વંદન કરું છું, બહુજન હિતાય બહુજન સુખાય, એમનો ધ્યેય મંત્ર સાર્થક કરે છે.
0: આપના શિક્ષણ વિશે જણાવો તો તમે એમાંથી પ્રેરણા લઈને શું કર્યું આગળ?
1: ચોક્કસ, તો હું એમએ કર્યું, બીએડ કર્યું,
0: ખાસ વિષયમાં
1: એમએડ કર્યું, અને પછી અંતે હું પીએચડી કરી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણથી, અને હું 21મી સદીની આત્મકથા અને જીવનકથા એક અભ્યાસ એના ઉપર પીએચડી કરી. અને પીએચડી આનંદ થી હું કહી શકું કે હું, મારી મૌલિકતા હતી કે હું આત્મકથાઓ જેટલી પણ અત્યારે લખાતી હોય એના ઉપર આધુનિક હું લખી શકે છું, ને ડોક્ટરેટની મને પદવી મળી. બીજું કે હું, મને અત્યારે હાલ હું શીખી રહ્યો છું ગામડાઓમાં બહેનો પાસેથી કે આપણે ચીની ભાજી ખાતા હતા પેલા, કે આપણે મોરૈયાનો ભાત ખાતા હતા, કે સરંગવાના પાંદડા માંથી એ આપણે શાક બનાવતા હતા, આજે બધું લુપ્ત થઈ ગયું છે. તો હું વિશ્રાંતિ વાનગી હું જાતે બનાવું છું અને સૃષ્ટિમાં હું લઈ જાઉં છું. તો ડોક્ટર અનિલ ગુપ્તાએ મને આ વખતે સન્માનિત કર્યું.
0: ઇનોવેશનના ફાઉન્ડેશનના ડોક્ટર અનિલ ગુપ્તા.
1: હા ચોક્કસ.
0: મહેશભાઈ, આપને કયા કયા કાર્યક્રમો માં રુચિ પડે છે? કયા પ્રકારના તમને કયા કે ફિલ્મી ગીતો ગમે, ગુજરાતી ગીતો ગમે, ગુજરાતી લોક સંગીત આપને ગમે, કયા પ્રકાર કે પછી નાટકો ગમે, કયા પ્રકારના કાર્યક્રમો તમને વધારે ગમે? હિન્દી ફિલ્મી ગીતો ગમે?
1: ચોક્કસ. તો હું કહી શકું કે આરોગ્ય પત્રિકા હોય કે પછી સાહિત્ય પત્રિકા હોય કે પછી આપણે લોક ગીતો હોય કે પછી આપણે કહી શકાય કે ફિલ્મી જૂની જૂના ગીતો હોય કે મેરે

0: ઘેરામે આગ લગાતી હૈ એવા ફિલ્મી ગીતો પણ હું સાંભળતો અને આપણને પ્રેરણા મળે કે આ સંગીત કેવું છે. સંગીત ના પ્રકારો આપણે ધ્યાન ના રાખીએ તો આપણે સંગીતકાર જરૂર બની શકીએ. એ આપણામાં દબકાર છે.
1: તો એના પરથી આપણે પૂછું કે ગુજરાતી સંગીત, લોક સંગીત, સાહિત્ય એના વારસાનું જતન કરવામાં આકાશવાણીનો કેવો ફાળો છે?
0: ખૂબ અમૂલ્ય ફાળો છે. આકાશવાણી પ્રસાર માધ્યમ અદભુત માધ્યમ છે અને કહી શકાય કે લોક સંગીતનું જો સાચું ઘરેલું હોય, સાચું નહીં કરતા હોય તો આકાશવાણી. કેટલી પણ અવનવી ભાષામાં, અવનવી બોલીમાં આજે પણ એ પ્રસારિત થતા હોય અને ગીતો પણ આપણને સાંભળવા ગમે. સામ્રાજ્યને મેરે રમઝણિયો રે પહેરઝણિયો વાગે, સામ્રાજ્યને મેરે રમઝણિયો રે પહેરઝણિયો વાગે, હાલને છોરા હાલ કે રમઝણિયો રે પહેરઝણિયો વાગે, સામ્રાજ્યને મેરે રમઝણિયો રે પહેરઝણિયો વાગે, તારે હાથે કડલા લાવું, તારે હાથે કડલા લાવું, કડલા કેવા શોભે રમઝણિયો રે પહેરઝણિયો વાગે. આવા ચેતનભાઈ, આવા જે જે લોકગીતો હોય, જે હાસ્યમાં ઢકી રહી ગયા છે, આકાશવાણી એ ફરીથી એ જીવંત કરે છે અને એ બધા ગીતો આપણે સાંભળીએ તો સાંભળતા જઈએ. કહેવાય છે કે સંગીત સાંભળવાથી એ માનસિક રોગો દૂર થાય છે, વૈજ્ઞાનિકો માને છે. તો આપણે સંગીત સાંભળવું જોઈએ અને સંગીત સાંભળતા આપણે ટ્રેનમાં હોય, આપણે બસમાં મુસાફરી કરતા હોઈએ, આપણે એક ખૂણામાં બેસી રહેવાનું નથી, આપણાની દાડે આપણે સંગીત સાંભળીએ તો એનું અદભુત મજા હોય. અને હું તો લખતો હોઉં છું, કલમ મારી ચાલે છે કે
1: તો આકાશવાણી સાંભળી સાંભળીને તમને ગાવાનો શોખ ગાવી ગયા?
0: ચોક્કસ ચોક્કસ. તો આકાશવાણી હું સાંભળું છું ને પોતે થોડુંક લલકારતો પણ હોઉં છું અને ગાતો પણ હોઉં છું, એટલે કે કહી શકાય કે આકાશવાણી એ મારું ખૂબ જ પ્રિય માધ્યમ છે.
1: આત્મકથાઓ તરફ આપને પીએચડી કરવાનું કેમ ઈચ્છા થઈ?
0: ચોક્કસ. તો કહી શકાય કે જે વખતે હું પીએચડી કયા વિષય ઉપર કરવી, પેલા તો પ્રશ્ન હતો કે આ ઉપર કરીએ, તો પ્રયોગમાં પ્રેમજી પટેલ લેખક એમને મળવાનું થયું. તો એક કહેતા હતા ડોક્ટર પ્રેમજી પટેલ ખેરોના કે મહેશભાઈ આત્મકથા ઉપર પીએચડી કરો, કે કવિતા અને આ વાર્તાઓ હોય કે નવલકથા ઉપર તો ઘણા પીએચડી કરે છે, પણ આત્મકથા એ હૃદયને પડશે છે, લાગણીને પડશે છે. આત્મકથા ઉપર એ લખવાનું એ
1: આકાશવાણી પર આત્મકથાઓ જેવું કઈ પ્રસારિત થાય તો તમને ગમે?
0: ચોક્કસ. તો આત્મકથા જે હોય, દાખલા તરીકે આત્મકથા ઉપર આખું સેશન કરો તો ખૂબ જ ગમશે.
1: અને તમારા સ્કૂલ વખતે, તમારા મિત્રો કે તમારા ગામમાં બીજા બધા કેટલા શ્રોતાઓ આકાશવાણી સાંભળે છે?
0: હું જણાવું તો મારી સોનાસણ સ્કૂલ છે, સોનાસણ કેદવની મંદર હાઈસ્કૂલ, ત્યાં અમારા ગુજરાતીના જે શિક્ષક હતા એ શિક્ષક રેડિયો સાંભળતા. એ વખતે તો મોટો રેડિયો, તો રેડિયો પર સમાચાર ખાસ સાંભળે અને રેડિયો સમાચાર સાંભળે, મેં કાનભાઈને રેડિયો સાંભળતા કે કેવા સમાચાર બોલે છે એમ સમાચાર વાચકો કે આ આકાશવાણી છે. આકાશવાણીથી આજના મુખ્ય સમાચાર, એટલે કે કહી શકાય કે એ સમાચારોની બોલવાની શૈલી કેટલી મધુર હોય છે એવું આપણે ના બોલી શકીએ ચેતનભાઈ. તો હું એના પરથી હું પ્રેરણા લેતો કે આપણે એવો શબ્દ ઉચ્ચારવા જોઈએ અને બોલવું જોઈએ. બોલતા શીખતા મને આકાશવાણી એ કર્યો છે.
1: પણ આપણે કયા અમારા જૂના બ્રોડકાસ્ટર યાદ છે, કયા કયા પ્રિય હતા એક જમાનામાં?
0: તો ચોક્કસ કહી શકાય કે એ આપણે કવિતાના અને ગઝલના જે બેતાદ બાદશાહ છે એવા શુક્લ સાહેબ હોય,
1: તુષારભાઈ શુક્લ,
0: તુષારભાઈ શુક્લ હોય, અને આપણે કહી શકાય કે આકાશવાણીના તો ઘણા એવા શ્રોતા છે અને આપણે પેલા એનાઉન્સરો છે,
1: ન્યૂઝ રીડર છે.
0: હા, ન્યૂઝ રીડર છે. સટીક અવાજ, સ્પષ્ટ અવાજ કે ટાંકણી પડે તો અવાજ આવે કે ભાઈ આ ટાંકણી પડે, અને એમના ઉચ્ચારો પણ શુદ્ધ. આજકાલ આપણે આપણે સમાચાર સાંભળતા હોઈએ બીજાનું માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી, તો એ ઇન્ટરનેટના માધ્યમથી પણ આ સ્પષ્ટ ઉચ્ચારણો નથી થતા. એવા સ્પષ્ટ ઉચ્ચારણો, સટીક ઉચ્ચારણો, સાચા ઉચ્ચારણો, કઠોરતાળું, કોમળતાળું, દંત્ય, હોઠ અને કહી શકાય કે મૂર્ધન્ય, આ બધા આપણને ખ્યાલ છે કે ઉચ્ચારણના આખા બધા આખી પ્રક્રિયા છે. તો એ બધા અવાજો આકાશવાણીથી આપણને એ ઉચ્ચારણો એ સમાચાર વાચકો વાંચતા ને મને એ વખતે પણ ગમતા ને આજે પણ ગમે છે.
1: તો આપણા જીવનના ઘડતરમાં આકાશવાણીનો કઈ ફરક કહી શકાય?
0: ચોક્કસ કહી શકાય કે આકાશવાણી એ મને ખૂબ જ પ્રેરણા આપી છે. આકાશવાણી હું રંગ રંગ વાદળિયા સાંભળતો, યુવાણી સાંભળતો, એના પત્રો પણ લખતો. ઘણા પત્રો તો હું રંગીન પેનથી લખતો. આજે પણ એ મને યાદ છે કે રંગીન કલરની પેન, હું પેનનો શોખીન છું. પેન ઘાટી પેન હોય, હું જાતે બનાવતો અને પાછો લખતો અને એ પછી આકાશવાણી હું મોકલતો. તો આકાશવાણી એ પાસે પ્રસારિત કરે, સભીને વિનંતી કે
1: એના પણ હજુ કાર્યક્રમ ચાલુ જ છે, આપણા પત્રો આવે જ છે.
0: ચોક્કસ, તો એ હું કહી શકાય કે સભીને વિનંતી કે મારો હૃદયનો એ કાર્યક્રમ છે. અને પહેલા તો જે હતા, જે કિલોભાઈ સંઘાણી હોય કે પછી સુધીર દત્તા હોય, 5 મિનિટની જે શ્રેણી આપતા પર્યાવરણની, હું આબાની છાયડીમાં બેસીને રેડિયો સાંભળતો કે 5 મિનિટમાં તો વળી પર્યાવરણ ઉપર કોઈ કાર્યક્રમ, અને એવું કેટલું સટીક સાચી માહિતી. તો હું પરીક્ષા આવતો આવી બધી સ્પર્ધાત્મક, હું એન્ટ્રન્સ આપેલી પીએચડી ની રેડિયો સાંભળીને આપેલી, તો હું એ રમતા રમતા પાસ થઈ ગયો.
1: વાહ વાહ વાહ, ખુબ સરસ. તો આજકાલ કયા કાર્યક્રમો આપને વધુ પ્રિય લાગે છે?
0: ચોક્કસ કહી શકાય કે આજના કાર્યક્રમો આકાશવાણીમાં જે આજના અતિથિ હોય, આજના અતિથિમાં આપણને કહી શકાય કે સફારીના જે સંપાદક તંત્રી માલિક એવા વિજયની જે મુલાકાત હતી આજે પણ છે, અને મારા સ્મૃતિઓમાં પણ એ કેન્દ્રિત છે કે જે વખતે સફારીની શરૂઆત કરી હતી એટલે કેટલું વાંચતા, પછી લલિત ખંભાળતાની જે મુલાકાત લીધી એ પણ અદભુત હતી. એટલે આજના અતિથિ હોય, પછી એ કહી શકાય કે યુવાણી એમાં પણ ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવે છે, અને કહી શકાય કે વડલો હોય, પછી વડીલોનો કાર્યક્રમ, પછી આરોગ્ય પત્રિકા, કે આપણે ખાવામાં શું ધ્યાન રાખવું જોઈએ, કે આપણે તો બસ ખાતા જ નહીં.
1: આજકાલ તો ખાવાનો બહુ મોટો મહિમા છે, જંક ફૂડ ખાવાનો,
0: પણ એ બધું છે. ચેતનભાઈ, જંક ફૂડ ખાવું જોઈએ નહીં, કેમ કે આપણે 100 વર્ષ જીવવું હશે તો આવી બધી ભાજી ખાઈએ, પછી આ મોરા ખાઈએ, ચીલની ભાજી હોય, પછી બાજરીના થેપલા હોય, વડા હોય, જાતે બનીને આપણે આકાશવાણીના શ્રોતા મિત્રો જણાવું કે તમે પણ ખાઓ અને 100 વર્ષ જીવો. બધું વૈતૃ કરવાનું,
1: 90 વર્ષ તો આકાશવાણીમાં થઈ ગયા છે. તો મહેશભાઈ, આજ રીતે આપ આકાશવાણી સાંભળતા રહેશો. આકાશવાણીના 90 વર્ષની ઉજવણી આપણે કરી રહ્યા છે ત્યારે આપ આકાશવાણીમાં આવ્યા, એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને ખાસ કરીને આપણા યુવા શ્રોતાઓ માટે આપ કોઈ સંદેશ આપવા માંગો?
0: ચોક્કસ, તો યુવા શ્રોતા મિત્રોને સંદેશ આપવા માંગુ છું કે આપણે કેટલાય માધ્યમો છે, ઇન્ટરનેટ હોય કે કેટલાય માધ્યમો છે, પણ સાચું માધ્યમ તો આકાશવાણી છે. આકાશવાણી આપણને કેટલું માહિતી આપે છે, મનોરંજન આપે છે, સમાચાર આપે છે, આરોગ્ય અંગેની માહિતી આપે છે, વડીલોનો કાર્યક્રમ હોય, યુવાનોને પ્રેરણા આપે છે. જીવન જીવવાની સાચી કલા તો આકાશવાણી આપે છે. તો હું કહેવા માંગુ છું કે આકાશવાણી બસ સાંભળતા રહો, સાંભળતા રહો, અને આકાશવાણી આકાશવાણી આકાશવાણી જીવનની આ आकाशवाणी के भी जिंदगी प्रेरणा आपे सुंदर सुंदर विचारों आपे आकाशवाणी आकाशवाणी खूब खूब अभिनंदन खूब खूब शुभेच्छाओ चेतनभाई सोनामा सुगम तरीके गामड़ा थी लईने सोना सन्ना रत्न ने तमे शोधी लाव्या अमारा जेवा सोनासन मां जे हाशिया मां धकेला गया छे तो अमने पण इंटरव्यू
1: श्रोता तरीके तमे हमेशा आवकार देशो खूब खूब धन्यवाद महेश भाई
0: खूब खूब आभार चेतनभाई आकाशवाणी नो आभार बधे सौ नो आभार
1: आकाशवाणी ने नव वर्षनी प्रसारण यात्राना संदर्भमां हमारे आप सांभळी रह्या हता अमारा नियमित श्रोता श्री महेश कुमार पंचालनी संस्मरणात्मक मुलाकात આ પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો શ્રોતા મિત્રો અમારા બીજા ઘણા નિયમિત શ્રોતાઓની સંસ્મરણાત્મક મુલાકાત આપ સાંભળી શકશો દર શુક્રવારે એટલે કે આવતા શુક્રવારે 15મે આકાશવાણી અમદાવાદ વડોદરા મરાઠી ગીતોમાં સાંભળશો ગીતા દત્તની રચના ઝવેરચંદ મેઘાણીની

0: નમસ્કાર માનવ વાલી સખ્યો અને સૌ શ્રોતા મિત્રો, સહર કાર્યક્રમમાં આપ સૌનું સહર્ષ સ્વાગત કરીએ છીએ. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, આપણી આસપાસ આપણે ઘણા બધા લોકોને જોતા હોઈએ છીએ અને જીવનના અલગ અલગ તબક્કામાં અલગ અલગ પ્રકારના લોકોના સંપર્કમાં પણ આવતા હોઈએ છીએ.
1: હા અલ્પા, અને જુદા જુદા લોકોના સંપર્કમાં આવીએ ત્યારે રિયલાઇઝ થાય કે બધાના સ્વભાવ, બધાના વિચાર, વર્તન કેટલા જુદા જુદા હોય છે. અમુક લોકો તો એકદમ સ્વાર્થી હોય, માત્ર પોતાનું જ વિચારે. અમુક લોકો એવા હોય કે પોતાના સગા સ્નેહીઓ, મિત્રો, પરિચિતો સાથે સારું વર્તન રાખે. અને કેટલાક લોકો એવા પણ હોય છે જે હંમેશા સૌની મદદ માટે તૈયાર હોય.
0: માત્ર લોકો જ નહીં, કેટલીક સંસ્થાઓ પણ એવી હોય છે જે નિઃસ્વાર્થ ભાવે લોકોને ઉપયોગી થાય છે. અને આવી જ એક સંસ્થા એટલે રેડક્રોસ સંસ્થા. અને આજે છે વિશ્વ રેડક્રોસ દિવસ. પ્રતિવર્ષ 8મી મેનો દિવસ વિશ્વ રેડક્રોસ દિવસ તરીકે મનાવવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થશે કે શા માટે 8મી મેનો દિવસ પસંદ કર્યો આ ઉજવણી માટે?
1: તો એ પણ આપને જણાવીએ. 1863માં હેનરી ડુનાન્ટ નામની વ્યક્તિએ સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં આ સંસ્થાની સ્થાપના કરી હતી. આ હેનરી ડુનાન્ટનો જન્મદિવસ 8મી મે છે અને એટલે જ માનવતાવાદી આ મહામાનવને સ્મરણાંજલિ રૂપે 8મી મે આખા વિશ્વમાં રેડક્રોસ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
0: એ એક વિરોધાભાસ છે કે શાંતિને વરેલી આ આંતરરાષ્ટ્રીય રેડક્રોસ સંસ્થા યુદ્ધના ઘર્ષણમાંથી જન્મી છે. ઓસ્ટ્રિયાના ઉપર નેપોલિયન લશ્કરની ચઢાઈ અને તેમાં થયેલી ખુવારી અને જાનમાલના નુકસાનને જોઈ આ માનવતાવાદી ઉમદા સેવાકીય પ્રવૃત્તિ કરવાનો ખ્યાલ ઉદ્ભવ્યો અને સમય જતા વિશ્વ રેડક્રોસ સંસ્થાનો ઉદય થયો.
1: આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે માનવ માનવ વચ્ચેના સંબંધમાં માનવતા લાવવી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જાતિ, રંગ કે રાષ્ટ્રીયતાથી દૂર રહીને સમગ્ર માનવ જાતને માનવતાના ધોરણે સહાય કરવી. આ એક ખાનગી અને સ્વતંત્ર સંસ્થા છે. આ એક એવી તટસ્થ સંસ્થા છે કે જેનો સાર્વત્રિક સ્વીકાર કરવામાં આવ્યો છે.
0: યુદ્ધનો સમય હોય કે પછી ક્યાંક આંતરિક વિખવાદમાં ઘર્ષણ થયું હોય, ઘાયલોની સારવાર માટે, મદદ માટે આ સંસ્થાના સ્વયંસેવકો નિઃસ્વાર્થ ભાવે બને એટલે જલ્દી પહોંચીને સેવા આપવાનું શરૂ કરી દે છે. મિત્રો, તમને શું લાગે છે કે માત્ર રેડક્રોસના સ્વયંસેવકો જ આ સેવાનું કાર્ય કરી શકે?
1: રેડક્રોસ સંસ્થા દ્વારા સેવાની આ જ્યોત જે પ્રજ્વલિત કરવામાં આવી છે એમાં આપણે પણ આપણું યોગદાન આપી શકીએ છીએ. ભલે આપણે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં જઈને ઘાયલોની સારવાર કરવા ના પહોંચી શકીએ, પણ પોતાના ગામ કે શહેરમાં રહીને રક્તદાન તો કરી જ શકીએ ને.
0: કુદરતી હોનારત તો હોય, ગંભીર અકસ્માતો થયા હોય કે પછી ઓપરેશન હોય, લોહીની જરૂરિયાત અવારનવાર પડતી જ હોય છે. વળી આજે વિશ્વ થેલેસેમિયા દિવસ પણ છે અને આપણે જાણીએ છીએ કે થેલેસેમિયાના દર્દીને પણ રક્તની જરૂરિયાત હંમેશા રહેતી હોય છે. રક્તની આ બધી જ જરૂરિયાતો ત્યારે જ પૂરી થઈ શકે જયારે સ્વસ્થ વ્યક્તિઓ રક્તદાન કરે.
1: એક વ્યક્તિનું રક્તદાન એ અન્ય માટે જીવનદાન બની રહે છે. અવારનવાર બહારથી લોહી ચડાવવું પડે એવી બીમારી એટલે થેલેસેમિયા, જેને આપણે લોહીની આનુવંશિક બીમારી તરીકે પણ ઓળખીએ છીએ. જો પતિ પત્ની બંને થેલેસેમિયા માઇનોર હોય તો એમનું સંતાન થેલેસેમિયા મેજર હોય તેવી શક્યતાઓ ખૂબ વધી જાય છે.
0: સામાન્ય રીતે લગ્ન કરતા પહેલા છોકરા અને છોકરીના જન્માક્ષર આપણે મેળવીએ છીએ. જન્માક્ષર મળે તો જ લગ્ન કરીએ. હવે જન્માક્ષર મેળવવા કે ના મેળવવા એ દરેકની વ્યક્તિગત બાબત છે, પણ લગ્ન કરતા પહેલા યુવક અને યુવતીનો થેલેસેમિયા માટેનો બ્લડ ટેસ્ટ ચોક્કસથી કરાવવો જોઈએ, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે ભવિષ્યમાં આવનાર સંતાનમાં આ મહારોગ ન આવે.
1: શ્રોતા મિત્રો, તો આ સરસ મજાના સંદેશ સાથે જ કાર્યક્રમમાં હવે આગળ વધીએ. નાગરિકો માટે કોર્ટ કાર્યવાહીની સમજણ, આ વિશે સાંભળીએ વત્સલ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, કોર્ટ શબ્દથી આપણે બિલકુલ પરિચિત છીએ, પરંતુ ઘણા વખત ઘણા શ્રોતાના મનમાં પ્રશ્નો ઉદભવતા હોય છે કે આ કોર્ટ અને તેની અંદર કાર્યવાહી શું થતી હોય છે. ઘણી વખત કોર્ટની કાર્યવાહીથી સામાન્ય નાગરિકો અજાણ પણ હોય છે અને કોર્ટમાં કોઈ કેસ માટે જવાનું થાય તો તેમના મનમાં અનેક પ્રકાર પ્રકારની મૂંઝવણ અનેક સમસ્યા હોય છે. સ્વતંત્ર તમારી આ કોર્ટ અને કોર્ટની જે પ્રક્રિયા છે, વહીવટ છે, તેના વિશે સમજણ આપવા માટે આપણી સાથે આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં વસલભાઈ શાહ ઉપસ્થિત છે, કે જેઓ ગુજરાત રાજ્યની હાઈકોર્ટના કોર્ટ મેનેજર છે અને હાલમાં તેઓ મહેસાણા કોર્ટ ખાતે કોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. વસલભાઈ, આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
3: સંપૂર્ણ ટીમ આકાશવાણીની અને આપ સાહેબની મારા તરફથી સાદર વંદન સાહેબ. બેઝિકલી ઇંગ્લિશ લેંગ્વેજમાં જયારે આપણે કોર્ટ રેફરન્સ આપીએ છીએ ત્યારે એક બંધ પરિસર કે જે બાઉન્ડ્રીઓથી ઘેરાયેલો હોય એ એક સામાન્ય સમજણ છે. પણ એ લેટરલ શિફ્ટ થતા થતા એ ન્યાયાલય પર આવ્યો છે, જે ગુજરાતીમાં આપણે ન્યાયાલય ન્યાય મંદિર પણ શબ્દ ઘણા વાપરીએ છીએ. અને બે ભાગમાં જયારે આપણે વિભાજિત કરીએ છીએ, એક આવે છે ન્યાય અને બીજો આવે છે આલય. ન્યાયમાં તો જે એઝ ઇટ ઇઝ મિનિંગ છે કે ન્યાય, અને આલય એટલે એવું જગ્યા જ્યાં તમને ન્યાય મળતો હોય અપાતો હોય. સો ન્યાયાલય અથવા ન્યાય મંદિર એ જગ્યા છે જ્યાં સામાન્ય નાગરિકને ન્યાય મળે છે.
2: આપણે ખૂબ સરસ વાત કરી. સૌપ્રથમ તો જયારે કોઈ પણ નાગરિકને કોર્ટ માટે આવવાનું થાય છે તો એની પહેલાની પ્રક્રિયા એટલે વોરંટ, તો વોરંટ કયા કયા પ્રકારના હોય છે અને તેનું અમલીકરણ કેવી રીતે કરવામાં આવે છે?
3: અગર ક્યારે તમે કાયદાની સંઘર્ષમાં નથી ઉતર્યા તો ક્યારે તમે કોર્ટ તરફથી બોલાવવામાં આવતા નથી, એટલે ત્યારે તો કોઈ પ્રશ્ન ઉદભવતો નથી. હા, જયારે કાયદાના સંઘર્ષમાં તમે ઉતર્યા અથવા તો તમારા હક પર કોઈએ સીધી તરફ મારી છે તો આપ આપનો હક મેળવવા માટે ન્યાય મંદિરની પગથિયા પર ચડશો.
2: પક્ષકાર તરીકે જોડાવાનું થાય અથવા તો સાક્ષ તરીકે જોડાવાનું થાય.
3: સો પ્રથમ કોન્ટેક્ટ હશે એ કોર્ટ તરફથી હશે, વોરંટ આવશે. હવે વોરંટ એ બેઝિકલી કોર્ટ દ્વારા આપવામાં આવેલ કાનૂની આદેશ છે, જેના આધારે પોલીસ

0: કોઈ વ્યક્તિની ધરપકડ કરી શકે અથવા કોઈ સ્થળની તપાસ કરી શકે છે. આ વોરંટ મેજિસ્ટ્રેટ અથવા ન્યાયાધીશ પુરાવા તપાસ્યા પછી જારી કરે છે. આના બે બેઝિક ભાગ હોય છે. એક હોય છે ધરપકડ વોરંટ, અરેસ્ટ વોરંટ, અને બીજું હોય છે સર્ચ વોરંટ. ધરપકડ વોરંટ એ બેઝિકલી કોર્ટનો આદેશ છે જે પોલીસને નિશ્ચિત વ્યક્તિને ધરપકડ કરવાની મંજૂરી આપે છે. જ્યારે સર્ચ વોરંટ એ કોર્ટનો એવો આદેશ છે જે પોલીસને નિશ્ચિત સ્થળે તપાસ કરવાની મંજૂરી આપે છે.
1: સરસભાઈ, આપણે સરસ વાત કરી છે વોરંટની. આમાં સાથે સાથે સંલગ્ન એ છે કે એક સમન્સ, તો વોરંટ અને સમન્સ બંનેના બેઝિક ડિફરન્સ શું છે?
0: જેમ મેં આપણે પહેલા કહ્યું મુજબ, વોરંટ એ કોર્ટ દ્વારા આપેલ કાનૂની આદેશ છે. સમન્સ એ કોર્ટની નોટિસ છે જેમાં વ્યક્તિને ચોક્કસ તારીખે ચોક્કસ કોર્ટમાં હાજર રહેવા જણાવવામાં આવે છે. સમન્સ અને વોરંટમાં એક પ્રાથમિક ફરક એ છે કે સમન્સ જયારે આવે છે એ તમારી જે તે નાગરિકની હાજરી માટેની નોટિસ હોય છે, જ્યારે વોરંટ જે છે એ સીધી કાર્યવાહી જે ધરપકડ પણ હોઈ શકે અથવા તપાસ પણ હોઈ શકે એની માટેનો કોર્ટનો આદેશ છે.
1: આપણે એમ કહી શકાય કે સમન્સ છે એ હાજરી માટેની નોટિસ છે અને વોરંટ છે તો એ કોર્ટનો સીધી પ્રક્રિયા છે. એવું કહે કે જો સમન્સ મળે છે કોઈ પણ નાગરિકને તો એનું ફર્સ્ટ રિફ્લેક્શન શું હોય નાગરિક માટે?
0: સૌપ્રથમ નાગરિકે જયારે પણ સમન્સ મળે ત્યારે ડરવાની જરૂર હોતી નથી. સમન્સ ધ્યાનથી વાંચી શકો છો અને તમને કઈ કોર્ટમાં જવું અને કઈ તારીખે જવું એ ચોક્કસ થી સંબંધન હોય જ છે. તો આપને જણાવેલ તારીખે કોર્ટમાં હાજર રહી જવું. ગેરહાજરી થી બની શકે કે થોડું સિરિયસ કોર્ટ સમજે અને ધરપકડ માટે પણ કહી શકે. તો જયારે પણ સમન્સ મળે જસ્ટ આપ સિમ્પલ વાંચી લો અને દર્શાવેલી તારીખે કોર્ટમાં હાજર થઈ જાઓ.
1: જયારે સામાન્ય નાગરિક ને સમન્સ મળે છે તો એ ઇગ્નોર કરી શકે છે, એની અવગણના કરી શકે છે?
0: સૌ પ્રથમ તો એ જ છે કે આ એક કોર્ટનો આદેશ છે, એટલે કોર્ટના આદેશની અવગણના કરવી એ કાનૂની કાર્યવાહીને આપ ઇન્વાઇટ કરી રહ્યા છો હું કહી શકીશ.
1: પ્રસંગભાઈ, આપણે ખૂબ સરસ વાત કરી વોરંટ અને સમન્સ અંગેની. હમણાંથી એક શબ્દ ખૂબ જ પ્રચલન માંગ્યો છે, લોક અદાલત. તો આ લોક અદાલત અંગે આપ સ્વતંત્ર મિત્રોને માહિતગાર કરો.
0: લોક અદાલત એ લોકો માટેની અદાલત છે, લોકો દ્વારા યોજવામાં આવે છે. એક વૈકલ્પિક વિવાદ નિવારણ, જેને આપણે ઇંગ્લિશમાં ઓલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન કહીએ છીએ, એનો એક ભાગ છે. જ્યાં તમે કોર્ટમાં આપનો કોઈ પેન્ડિંગ કેસ છે અથવા તો કોર્ટમાં જવા પહેલા તમારા જે વિવાદો છે એનો મિત્રતાપૂર્વક સમાધાનથી તમે એક ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરી શકો છો. સો બેઝિકલી તમે કોર્ટમાં જતા પહેલા પણ લોક અદાલતમાં ભાગ લઈને આપના વિવાદોનું નિવારણ લાવી શકો છો.
1: સાથે સાથે આપણો પ્રશ્ન છે કે આ લોક અદાલતની કાનૂની માન્યતા છે અને લોક અદાલતમાં જે નિર્ણય આવે તેનું એક લીગલ વેલિડિટી શું?
0: જી હા, લોક અદાલત એ લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટ 1987 હેઠળ યોજવામાં આવે છે અને એને એક સ્ટેટ્યુટરી દરજ્જો આપવામાં આવ્યો છે. લોક અદાલતનો નિર્ણય કે એવોર્ડ એ એક સિવિલ કોર્ટનો હુકમ હોય એટલો જ માન્ય ગણાય છે અને એ બંને પાર્ટીઓને બાધક હોય છે. બેઝિકલી આ વિન વિન જેવી સિચ્યુએશન છે કે બંને પાર્ટીઓ સહમત થઈને પોતાના અવરોધનું સુખદ નિવારણ લાવે છે. સામાન્ય રીતે લોક અદાલતનો જે નિર્ણય છે એવોર્ડ છે એની અપીલ કરી શકાતી નથી. પણ જો કોઈ પક્ષ એનાથી અસંતોષ છે કે તમે લોક અદાલતના દિવસો માની જાય કે તમે હેપીલી યુ હેવ એન્ડેડ યોર ડિસ્પ્યુટ, પણ કોઈ પાર્ટી પાછળથી અસંતોષ થયો, તો સાહેબ લોક અદાલતના એવોર્ડમાં છે ને સાહેબ અપીલ નથી કરી શકાતી. એક સામાન્ય કેસમાં જયારે કોર્ટમાંથી પ્રોસેસ પાતે અને જો કોઈ એગ્રીમેન્ટ પાર્ટી હોય જે અસંતોષ હોય તો એ ઉપલી કોર્ટમાં જઈને અપીલ કરી શકે છે, નીચલી કોર્ટમાં ચુકાદાના અગેન્સ્ટમાં. પણ લોક અદાલતમાં સાહેબ આ હોતું નથી.
1: સાથે સાથે આ લોક અદાલત છે તો એમાં એક જે જજમેન્ટ છે એ કોણ આપે છે?
0: લોક અદાલતમાં જે નિર્ણય કરે એ એક જજ જ હોય છે, ન્યાયાધીશ સાહેબ જ હોય છે. પણ આપણે એમને સભ્યો અથવા સમાધાનકાર તરીકે જોઈએ છીએ, એ દિવસે પાર્ટીકલ ન્યાયાધીશ તરીકે નથી જોતા. કારણ કે એક લોકોની અદાલત છે, બંને પક્ષોને સમજાવીને સમાધાન સુધી પહોંચાડવા માટે એ લોકો મદદ કરે છે. અને લોક અદાલતની ખાસ બાબત એ છે કે એમાં કોઈ પણ પક્ષ પર દબાણ કરવામાં નથી આવતું અને સમાધાન બંને પક્ષોની સ્વૈચ્છિક સહમતિથી જ થાય છે. આમાં બીજો એવો પ્રશ્ન હતો કે લોક અદાલત લોકો માટેની અદાલત છે, સમાધાન લાવી શકાય તો શું દરેક ગુનાઓ સમાધાન લાયક હોય છે? તેમાં લોક અદાલતમાં કેવા કેસો લઈ શકાય જે કોર્ટમાં કોઈ પણ પેન્ડિંગ કેસો હોય, બીજા હોય છે કોર્ટમાં જવા લાય જે આપણે પ્રી લિટિગેશન મેટર છે જે આપણે આગળ કવર કરીશું. પાણી છે, વાહન અકસ્માત નો કેસ છે, ઘણી બધી ચેક બોમ્બ્સ ના કેસો બી જોવા મળે છે. એમાં આપ એક સમાધાન પૂર્વક સુખદ અંત લાવી શકો છો.
1: પ્રસંગભાઈ, પ્રશ્ન એ પણ થાય છે કે લોક અદાલત છે તો એ કયા કેસોમાં અધિકાર ધરાવે છે જજમેન્ટ આપવા માટે?
0: છાપ નહીં પડે એવા હળવા લેવલના કેસો હોય ને એમાં આપણે સમાધાન કરી શકીએ છીએ. સપોઝ કમ્પાઉન્ડેબલ જે ગુનો છે ને એમાં પીડિત અને આરોપી પરસ્પર સમાધાન કરી શકે છે, કોર્ટ તેની મંજૂરી આપે છે. જયારે નોન કમ્પાઉન્ડેબલ ગુનો છે ને એવા ગુનાઓ કે જેની સમાજ પર ગંભીર અસર થાય છે અને માત્ર પક્ષકારોની સમજૂતીથી સમાપ્ત કરી શકાય નહીં. ઉદાહરણ તરીકે બે પક્ષકાર છે, એક વ્યક્તિએ બીજા વ્યક્તિને થપ્પડ મારી, એક બંધ રૂમમાં થપ્પડ મારી કે સમાજના જે નભો હતા એક મંચ પર થપ્પડ મારી, આ બંનેની અસર અલગ અલગ હોય છે. એક મિત્રતામાં તમે કોઈને થપ્પડ મારી દીધી, કોઈ સિરિયસલી મારી દીધી સમજવા માટે કે હું આપણે અગેન્સ્ટ છું, તો આપણે ઉગ્ર વ્યવહાર કરું

0: DNS?
1: Yes.
0: What are the DNSs?
1: Mm-hmm. What are the act shabd chhe mediation? Mediation એટલે શું?
0: આપણે જે જે આપણે વોરંટ સમન્સ ની વાત કરી કે કેસ દાખલ થયો છે અચ્છા આપણે લોકલ એસ પર આવ્યા એની વચ્ચે આપણે એક શબ્દ વાપર્યો કે એક સુખદ અંત અનુવાદનું તો એક મેડિએશન પણ એક પદ્ધતિ છે એક પ્રક્રિયા છે જેમાં તટસ્થ વ્યક્તિ બંને પક્ષોને શાંતિથી વિવાદ ઉકેલવામાં મદદ કરે છે આમાં મેડિએશનમાં સુંદરતા એ છે કે આમાં જે તટસ્થ વ્યક્તિ છે એ ખાલી મદદ કરે છે પણ નિર્ણય બંને પક્ષકારો ભેગા થઈને લે છે આ મધ્યસ્થતા છે જેને આપણે મેડિએશન પણ કહીએ છીએ તે એક સમય છે પૈસા છે અને એક માનસિક તણાવ છે એનાથી બચવાની મદદ કરે છે
1: એટલે કે તમામ પ્રકારના રિસોર્સિસનો મેડિએશન દ્વારા બચાવ
0: થાય છે ઝડપી નિરાકરણ લાવે છે અને આપણે એક સુખદ સમાધાન પર ઉતારીએ છીએ જે કોર્ટનો મુખ્ય હેતુ છે
1: એટલે આ મેડિએશન છે વત્સલભાઈ એ પ્રે કોર્ટ કાર્યવાહી એમાં આપણે જણાવી શકીએ કે
0: હા સાહેબ આ મેડિએશનમાં કોર્ટ કેસ પેન્ડિંગ છે તો જે તે ન્યાયાધીશ સાહેબ છે એને રિક્વેસ્ટ કરી શકો છો કે અમારે મેડિએશનમાં આ કેસ મૂકવો છે અથવા તો ન્યાયાધીશ સાહેબ અથવા તો કોર્ટો કે જે સમજી શકે કે આ જે વિવાદ છે એ મધ્યસ્થતાથી પણ નિવારણ લાવી શકાય છે તો બંને તરફથી આ મધ્યસ્થતા માટે પહેલ કરી શકવામાં આવે છે
1: કે મેડિએશનની સાથે સાથે પ્રશ્ન એ પણ છે કે આ બધી જે કાર્યવાહી હોય છે એ ગોપનીય એટલે કે સિક્રેટ રહે છે અને બંને પક્ષોને બંધન કરતા હોય આ ઉપરાંત એક ફાઇનલ ડિસિઝન છે તો એ કોણ લે છે
0: મધ્યસ્થતા અથવા મેડિએશનની જે પ્રોસેસ છે એ ગોપનીય હોય છે જેમાં બંને પક્ષકારો બેઠા હોય છે અને એક મેડિએટર ટ્રેન્ડ મેડિએટર બેઠા હોય છે અને એમાં પક્ષકારો પોતે નિર્ણય લે છે અને બંનેને બંધન કરતા નિર્ણય હોય છે ઘણી નાગરિક વિવાદોમાં આ ઝડપી અને સહકારપૂર્ણ પણ સાબિત થઈ છે પંજાબ ગુજરાત હાઈકોર્ટ દ્વારા મેડિએશન ડ્રાઇવ પણ ચલાવવામાં આવેલી જેનું ઘણી વખત આપણે કદાચ સમાચાર અથવા ન્યૂઝપેપરમાં શબ્દ સાંભળ્યો છે મેડિએશન ડ્રાઇવ
1: કયા પ્રકારના કેસમાં આ મેડિએશન ડ્રાઇવ ઉપયોગી રહે છે
0: કોઈ પણ પ્રકારનો કેસ જે કોર્ટમાં પેન્ડિંગ છે સાહેબ એ કેસો લેવામાં આવશે અને કોર્ટને લાગે છે કે આ મધ્યસ્થતાથી પણ ઉકેલ લાવી શકાય છે એવા કેસો મૂકશે અને પક્ષકારો પણ પોતાની રિક્વેસ્ટ નાખી શકે છે કે સાહેબ અમારે મેડિએશનમાં જવું છે બેઝિકલી આમાં કોઈ ક્લિયર કેટેગરી નથી પણ એની બેઝ પોઈન્ટ એ રહેશે કે એવા ગુનાઓ કે જે સમાજ પર ગંભીર અસર ના કરે
1: પ્રોફેસર જ્યારે આ આધુનિક જમાનામાં ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં મદદરૂપ થઈ રહી છે આપણે જેને વાત કરીએ કે મેડિસિન હોય એન્જિનિયરિંગ હોય કે કોઈ પણ ક્ષેત્ર તો કોર્ટ છે એ આ પ્રકારની જે મોડર્ન એજ ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરે છે જેનાથી સામાન્ય નાગરિકોને વકીલોને એ હેલ્પફુલ થઈ શકે મદદરૂપ થઈ શકે
0: જી સાહેબ આપણે ખૂબ જ સરસ એક મુદ્દો રજૂ કર્યો છે હવેનો યુગ છે

स्टेशन पर कच्छ में सपोज कोई पक्षा बैठो जाए ए पहला कोई बीजा जिला में आ तो इन वाले गाड़ी ते जाने की जरूरत थी तो हवे कोर्ट हाइब्रिड हियरिंग छे के जूम प्लेटफॉर्म थकी पर कोर्ट केस चलाते रही छे डिजिटल अगर आप विचारिए तो बे हूँ यह पॉइंट नो खास ये करीस एक छे ई सेवा केंद्र અને બીજી છે ઈ કોર્ટ સર્વિસ એપ. ઈ સેવા કેન્દ્ર એક ડિજિટલ સેવાઓ આપતું એક સહાય કેન્દ્ર છે જે દરેક કોર્ટ કોમ્પ્લેક્સમાં આપણે મળી જશે. દરેક સ્ટ્રક્ચર હશે તો કોર્ટની અંદર હશે અથવા તો બહાર મોટા કેબિન જે આપણે સમજીએ છીએ ત્યાં સ્થાપિત કરવામાં આવે છે. કોર્ટની ડિજિટલ સેવાઓ આપતું સહાય કેન્દ્ર એ છે ઈ સેવા કેન્દ્ર. આપણે જિલ્લા અને તાલુકા કોર્ટમાં આપ જોઈ શકશો. બીજું તો અહીંયા કઈ કઈ જાતની સેવાઓ મળી શકે તો તમને કોઈ પણ પક્ષકારને કેસની માહિતી છે, કેસના દસ્તાવેજ છે, કેસ કયા સ્ટેજ ઉપર છે, કઈ ડેટ નેક્સ્ટ ડેટ પડી છે, આ તમે એક ઈ સેવા કેન્દ્ર પર જઈને આપનો કેસ નંબર પણ આપો. પક્ષકાર પ્રોપર કેસ નંબર યાદ નથી કે સાહેબ ખબર નથી કયા નંબરનો કેસ છે તો ઈ સેવા કેન્દ્ર પર આપ જશો. આપ પક્ષકાર તરીકે જશો તો પક્ષકારના નામથી પણ કેસ સર્ચ થતો હોય છે અને ઈ સેવા કેન્દ્રમાં જે પણ ઓપરેટર્સ બેઠા હશે એ ચોક્કસ આ બધી આપની સહાય કરશે. કોઈ પણ નાગરિક આની સહાય લઈ શકે છે. નાગરિકનું

0: શકશે કે સાહેબ આ મુંબઈની કોર્ટમાં આ મારે આ કોર્ટ છે. તો યુઝ્યુઅલી કોર્ટ સ્ટ્રક્ચર સામાન્ય નાગરિક માટે નવું હોય છે, તો એ સેવા કેન્દ્રનો લાભ લઈને એ સમય બચાવીને જે તે કોર્ટમાં રજૂ થઈ શકે છે.
1: હવે સર આપ જાણો છો કે ભારત સરકાર પણ ડિજિટલાઇઝેશનને

0: आकाशवाणी केन्द्र आश्रम रोड नवरंगपुरा अहमदाबाद 380009 आप अमने ईमेल पण करी शको छो। ईमेल आईडी छे abadsir@gmail.com। મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયાર પ્રસ્તુત કરતા હતા હિતેશ નારણી।
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર। બપોરના એક થવા આવ્યા છે। હવે થોડી જ વારમાં દિલ્હીથી પ્રસારિત હિન્દીના સમાચાર સાંભળશો। 4 વાગે 1 વાગીને 5 મિનિટે અંગ્રેજીમાં સમાચાર।

Let it go.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરને ભારતની સભ્યતા અને શક્તિનું પ્રતિક ગણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં કોલકાતા પહોંચ્યા. નવા ચૂંટાયેલા ભાજપના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સુરીનામમાં એક સત્રને સંબોધતા વૈશ્વિક રાજનીતિમાં ભારતની ભૂમિકાને રેખાંકિત કરી. ડીઆરડીઓ અને વાયુસેનાએ ઓડિશામાં ટીઈઆરએ હથિયારની પહેલી પરીક્ષણ ઉડાનનું સફળ સંચાલન કર્યું. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે દિલ્હીમાં મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુનઃનિર્મિત સોમનાથ મંદિરની પુનઃપ્રાણ પ્રતિષ્ઠાને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમવારે ગુજરાતના પ્રવાસે આવશે. દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે 11 મે 1951 પુનઃનિર્મિત સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય દૈનિકમાં લખેલા લેખમાં આ માહિતી આપી. તેમણે કહ્યું કેટલાક મહિનાઓમાં સોમનાથ મંદિર સાથે જોડાયેલા બે મહત્વના આયોજનમાં સામેલ થવું તેમના માટે સૌભાગ્યની વાત છે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું કે ભારત વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો ઉડ્ડયન બજાર બન્યા પછી હવે વિમાન ભાડાપટ્ટા અને ધિરાણ માટે એક અગ્રણી વૈશ્વિક સ્થળ બની રહ્યું છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ સમિટના બીજા તબક્કામાં શ્રી નાયડુએ આ નિવેદન આપ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે ભારત ત્રીજા સૌથી મોટા સ્થાનિક ઉડ્ડયન બજાર તરીકે ઉભરી આવ્યું છે, જેમાં 2026 સુધીમાં સ્થાનિક મુસાફરોની સંખ્યા 19 કરોડ 10 લાખ સુધી પહોંચવાની સંભાવના છે. તેમણે અંદાજ લગાવ્યો હતો કે 1100 વાણિજ્યિક વિમાનનો વર્તમાન કાફલો 2035 સુધીમાં 3 ગણો થઈ શકે છે. તેમણે હિસ્સેદારોને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની નાણાકીય માળખાગત સંપત્તિ તરીકે જોવા અપીલ કરી. શ્રી નાયડુએ જાહેરાત કરી હતી કે પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવવા માટે લક્ષદ્વીપમાં સી પ્લેન કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે દેશમાં એરક્રાફ્ટ લીઝિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ગિફ્ટ સિટીનું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં નિર્માણ થયેલું ગિફ્ટ સિટી દેશના ફિનટેક હબ તરીકે ખ્યાતિ પામ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ગોદાવી ખાતે શ્રી શ્રી રવિશંકર વિદ્યામંદિરના નવા સંકુલનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું રાજ્ય સરકાર શિક્ષણ પાછળ 63,000 કરોડ રૂપિયા જેટલું માતબર બજેટ ફાળવીને જ્ઞાનશક્તિથી વિકસિત ગુજરાતના પાયા મજબૂત કરી રહી છે. તેમણે ઉમેર્યું આ સંસ્થામાં શિક્ષણની સાથે ધ્યાન પ્રાણાયામ અને મંત્રોચ્યાર જેવી યોગિક પદ્ધતિઓ દ્વારા માનવ મૂલ્યોનું સંવર્ધન કરાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે ત્રીજો દિવસ છે. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આજે સૌરાષ્ટ્ર અને વડોદરા સિવાયના બાકી રહેલા મહાનગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. ડાંગ જિલ્લાના આહવાથી બોરખેત માર્ગ પર આજે થયેલા અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતાં 2 યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. મૃતક યુવાનો આહવા દત્તનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઉત્તર ગુજરાત ટપાલ વિભાગે નાણાંકીય વર્ષ 2025-26માં 251 કરોડ રૂપિયાની આવક થઈ છે. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે 1110 ગામોને સુકન્યા સમૃદ્ધિ, 400 ગામોને બચત ગ્રામ અને 791 ગામો સંપૂર્ણ વીમા ગ્રામ જાહેર કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું વર્ષ દરમિયાન 4,20,000 નાગરિકોને આધાર સેવાઓ પૂરી પાડવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ 2 થી 3 ડિગ્રી વધારો તેમજ અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. હાલ રાજસ્થાન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બન્યું છે, જ્યારે સાઉથ વેસ્ટ મધ્યપ્રદેશથી કોમોરિન વિસ્તાર સુધી ટફ લાઇન પસાર થઈ રહી છે, જેના કારણે ગુજરાતના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 15 મે સુધી હીટવેવની અસર યથાવત રહી શકે છે. રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ સુરત અને વડોદરામાં પણ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 થી 20 નોટની જોડે ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. દીવ જિલ્લા ખાતે ફાયર સેફ્ટી વીક અંતર્ગત આજે સરકારી હોસ્પિટલ દીવમાં ઇવેક્યુએશન મોકડ્રીલ અને ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર નવી દિલ્હીના માર્ગદર્શિકા અનુસાર તથા કલેક્ટર રાહુલદેવ બુરાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં હોસ્પિટલમાં આગ જેવી આપત્તિ સર્જાય ત્યારે કેવી રીતે ઝડપી અને સુવ્યવસ્થિત બચાવ કામગીરી હાથ ધરવી તેની જીવંત રજૂઆત કરવામાં આવી.
1: ફાયર વિભાગ દીવના અધિકારી પંકજ માયાવંશી અને તેમની ટીમ દ્વારા હોસ્પિટલ સ્ટાફને આગ સમયે લેવામાં આવતી તકેદારીઓ, ફાયર સેફટી સાધનોનો ઉપયોગ અને દર્દીઓનું સુરક્ષિત સ્થળે ખસેડવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ ગીર સોમનાથ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રાજેશ ભજગોતર. ગીર સોમનાથ જિલ્લાના દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગની ભૂમિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મી મેના રોજ સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થશે, ત્યારે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી કાર્યક્રમની તૈયારીઓ વિશે ચર્ચા કરી તૈયારીઓને ઓપ આપ્યો હતો. કૃષિમંત્રીશ્રીએ પ્રધાનમંત્રીના રોડ શો દરમિયાનની તૈયારીઓ, બેરીકેટિંગ સહિતની વ્યવસ્થાઓ તેમજ સોમનાથ મંદિર પરિસરની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો, સૂર્યકિરણ એર શો સહિતની તમામ તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જરૂરી ચર્ચા કરી હતી. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મહાદેવના દર્શન દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો ઉમટી પડ્યા હતા, ત્યારે દિલ્હીથી 1400 યાત્રિકો સાથેની ખાસ ટ્રેન વેરાવળ રેલવે સ્ટેશન ખાતે પહોંચી હતી. વેરાવળ રેલવે સ્ટેશન ખાતે ગુજરાતના પરંપરાગત ટિપ્પણી નૃત્ય સાથેના ગરબાથી વધારેલા ભાવિક ભક્તો અભિભૂત થયા હતા અને તેમણે પણ શરણાઈ અને ઢોલના તાલે ગરબા કરી તેમજ પંજાબી ભાંગડા નૃત્ય કરી તેમનો ઉમળકો દર્શાવ્યો હતો. તેઓએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને આપણી સંસ્કૃતિથી પરિચિત થયા હતા. અરબ સાગર કિનારે આવેલા ગીર સોમનાથ જિલ્લામાં કુલ 6 તાલુકાનો સમાવેશ થાય છે, ત્યારે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જિલ્લા કલેક્ટર એમવી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ચૂંટણી સમાપન કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લા પંચાયતની 28, તાલુકા પંચાયતની 128 અને વેરાવળ, તાલાલા, સુત્રાપાડા અને ઉના નગરપાલિકાઓ માટે ચૂંટણી 1005 મતદાન મથકો પર શાંતિપૂર્ણ મતદાન થયું હતું, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે મુખ્ય મુકાબલો થયો હતો, જેમાં ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન રહ્યું હતું. જિલ્લા પંચાયતની 28 બેઠકમાંથી 22 બેઠક કબજે કરેલ હતી, તો વેરાવળ, સુત્રાપાડા, તાલાલા અને ઉના નગરપાલિકામાં પણ ભાજપ, તો એકમાત્ર કોડીનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા મેળવવામાં સફળતા મેળવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 SSC માધ્યમિકની પરીક્ષા માર્ચ 2026નું પરિણામ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાનું પરિણામ 83.34% આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જિલ્લાનું પરિણામ 81.21% હતું. ગીર સોમનાથ જિલ્લામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ વેરાવળ નગરમાં આવેલી ગટરોમાં ભરાયેલો ઘન કચરો સરળતાથી સાફ થઈ શકે તે માટે ખાસ કિસ્સામાં ભાવનગર, રાજકોટ અને જૂનાગઢથી સ્પેશિયલ સીવર સક્શન મશીન લાવવામાં આવ્યા છે, જેના દ્વારા આધુનિક પદ્ધતિથી ઝડપથી ગટરોનો કાપ અને કાદવ સાફ કરી શકાય છે. ગુજરાતના મુખ્ય પર્યટન સ્થળો પર આવતા પ્રવાસીઓની સુરક્ષા, સુવિધા અને સુખદ અનુભવમાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના પોલીસ વડા ડોક્ટર KLN રાવની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય DG અને IG કોન્ફરન્સની ભલામણો મુજબ રાજ્યના મહત્વના પ્રવાસન જિલ્લાઓમાં સમર્પિત ટુરિસ્ટ પોલીસ સ્ટેશન કાર્યરત કરવાનો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીના માર્ગદર્શન હેઠળ પ્રથમ તબક્કે ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને ડાંગ જેવા મુખ્ય પ્રવાસન જિલ્લાઓમાં ટુરિસ્ટ ફ્રેન્ડલી વાતાવરણ સુનિશ્ચિત કરવા માટે ખાસ ટુરિસ્ટ પોલીસ સ્ટેશનો સ્થાપવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય દ્વારા લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે ઉના તાલુકાના તરના ગ્રામ પંચાયત ખાતે રાત્રિ સભા યોજાઈ હતી. આ રાત્રિ સભામાં નાગરિકોએ જનહિતલક્ષી પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી હતી. રાત્રિ સભામાં નાગરિકોએ સ્ટ્રીટલાઇટની સુવિધા, ગ્રામ પંચાયતના ગોચરની જગ્યાના પ્રશ્નો, ગામતળના પ્રશ્નો સહિતની મુશ્કેલીઓ રજૂ કર્યા હતા. તમામ ગ્રામજનોની રજૂઆત સાંભળી સંલગ્ન વિભાગના અધિકારીઓને સમસ્યાઓના સમાધાન માટે પગલાઓ લેવા જિલ્લા કલેક્ટરે સૂચનો આપ્યા હતા. હમણાં જ આપણે ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા રાજેશ ભજગોતર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ સોનાલી શેઠના સ્વરમાં સૈફ પાલનપુરીની ગઝલ.

ਸੁਣਦੇ ਆ ਹਕਾਰ ਗੁਜਰਾਤੀ ਗੀਤ ਆਕਾਸ਼ਵਾਣੀ ਅਹਿਮਦਾਬਾਦ ਵਡੋਦਰਾ ਰਾਜਕੋਟ ਅને ભુજ ਸਮય બપોર ના 3 થયા છે અમારી બપોર ની સેવા અહીં સમાપ્ત થાય છે જો કે આકાશવાણી ની દ્વિતીય સેવાના ગુજરાતી પ્રસારણ ને ગુજરાતી પ્રાચીન ભજન ના આપો માણી શકશો અમારી સાંજની સભાનો પ્રારંભ સાંજે 5 વાગે આપને ફરીથી મળીશું

0: Commissioner and Postmaster of Minority Falsehood and the Review covered completing non-starter work, updating physical units, submitting utilization certificates and financial reconciliation. External Affairs Minister Dr. Ajay Shankar has emphasized that India's burgeoning role as a pillar of global economic stability and highlighted the nation's significant contribution to international prosperity. The minister made his remarks during an address to representatives from various sections of Surinamese society in Suriname. As part of our series People's Padma on Akashwani, in our upcoming episode, we speak to Dr. Ramamurthy Sridhar, a pioneer in radio broadcasting in India. He will be honored with the prestigious Padma Shri. To listen to the conversation, tune into 100.1 Akashwani Gold after this bulletin. You can also listen to it on our News on AIR app and News on AIR official YouTube channel. It will also be broadcast tomorrow morning at 9:10 a.m. India's Simran Jeet Kaur advanced to the semi-finals of the women's recurve individual event at the Archery World Cup Stage 2 in Shanghai today. In the first time on a World Cup final stage, Simran Jeet double form in Drew Stenker out of 2 in the quarterfinal drop in an impressive 27-28-29-3 end score to sweep aside a Chinese Taipei counterpart 6-0. And in IPL cricket, Delhi Capitals will face Kolkata Knight Riders at Arun Jaitley Stadium in Delhi today. The match is scheduled to begin at 7:30 p.m. And we'll now turn this news bulletin.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. નૂતન સોમનાથ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આજથી 12 મે સુધી મહામહોત્સવ. 11 મે પ્રધાનમંત્રી સ્વાભિમાન પર્વમાં આપશે હાજરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરને ભારતની સભ્યતા અને શક્તિનું પ્રતીક ગણાવ્યું. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ ઐતિહાસિક સોમનાથ મંદિરના પુનર્નિર્માણના 75 વર્ષને ભારતની અડગ આસ્થા અને સાંસ્કૃતિક પુનરુત્થાનનું પ્રતીક ગણાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના કોલકાતા પહોંચ્યા. નવા ચૂંટણી વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સુરીનામમાં એક સત્રને સંબોધતા વૈશ્વિક રાજનીતિમાં ભારતની ભૂમિકાને રેખાંકિત કરી. ડીઆરડીઓ અને વાયુસેનાએ ઓડિશામાં ટીએઆરએ હથિયારની પહેલી પરીક્ષણ ઉડાનનું સફળ સંચાલન કર્યું. નાસાએ ગેલેક્સી M77ની 3 અદભુત તસવીરો શેર કરી. રિફ્લેક્શન સ્પેક્સની જોવા મળી ઝલક. ભુજ પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં સોલાર રૂફટોપ અંગેના ફાયદાઓ અંગેની વિસ્તૃત સમજણ અપાઈ રહી છે. દરિયામાં મળેલા શંકાસ્પદ પેકેટો બાદ મરીન સુરક્ષા એજન્સીઓનું સઘન કોસ્ટલ પેટ્રોલિંગ. નાયબ ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતો માટે ચોમાસુ સિઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી અંગે માર્ગદર્શિકા બહાર પાડી. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે દિલ્હીમાં મુકાબલો. રેલવે તંત્ર દ્વારા આગામી 12 તારીખથી સુરેન્દ્રનગર ધાંગધ્રા ડેમો ટ્રેનને કાયમી ધોરણે ચલાવવાનો નિર્ણય. રાજ્યમાં આગામી 5 દિવસ ગરમી વધવાની શક્યતાના પગલે યલો એલર્ટ જાહેર. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 અપાશે.

આ સાથે જ આજનો ફિલ્મ સંગીત કાર્યક્રમ ગુલમહારે સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની પ્રસારણ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત. શું તમે જાણો

તેમના ફરિયાદ નોંધાવી શકાય છે અને જો અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0709 232 5848. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત

0: Ρωσίνη, αρκετά πολύ περισσότερο.
1: Φόν νούμερο 07-9-2-3-4-9.

0: ભાષીને અર્જીતો ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓને નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07932 58 400.
1: લોક સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો ઇલાબેન ચાવડાએ ગાયેલા લોકગીતો.

ગુલાબન ચાવડાએ ગાયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. બરાબર 6:15 આપ સાંભળશું સિંધી માં સમાચાર.

0: Free in the world of Rudra.
1: આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામમોહન નાયડુએ જણાવ્યું છે કે ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું ઉડ્ડયન બજાર બન્યા પછી હવે વિમાન ભાડા પટ્ટા અને ધિરાણ માટે એક અગ્રણી વૈશ્વિક સ્થળ બની રહ્યું છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ સમિટના બીજા તબક્કામાં શ્રી નાયડુએ આ નિવેદન આપ્યું હતું. તેમણે નોંધ્યું કે ભારત ત્રીજા સૌથી મોટા સ્થાનિક ઉડ્ડયન બજાર તરીકે ઉભરી આવ્યું છે, જેમાં 2026 સુધીમાં સ્થાનિક મુસાફરોની સંખ્યા 19 કરોડ 10 લાખ સુધી પહોંચવાની અપેક્ષા છે. તેમણે અંદાજ લગાવ્યો હતો કે 1100 વાણિજ્યિક વિમાનનો વર્તમાન કાફલો 2035 સુધીમાં 3 ગણો થઈ શકે છે. તેમણે હિસ્સેદારોને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે જરૂરી લાંબા ગાળાની નાણાકીય માળખાગત સંપત્તિ તરીકે જોવા વિનંતી કરી હતી. શ્રી નાયડુએ જાહેરાત કરી હતી કે પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવવા માટે લક્ષદ્વીપમાં સી પ્લેન કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દેશમાં એરક્રાફ્ટ લીઝિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે ગિફ્ટ સિટીનું ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટી મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યું છે. સરહદી કચ્છ જિલ્લામાં ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં પરિવહન માટે એસટી બસ સુવિધા ખૂબ મહત્વ ધરાવે છે, ત્યારે આ એસટી તંત્ર હવે ડિજિટલ થતાં કચ્છમાં 30% વ્યવહાર યુપીઆઈ મારફતે થવા લાગ્યા છે. આ અંગે મળેલી વિગતો મુજબ ભુજ વિભાગ દ્વારા 1119 લોકલ અને 160 એક્સપ્રેસ મળી કુલ 1279 ટ્રીપનું સંચાલન કરવામાં આવે છે. આ માટે તમામ 450 કંડક્ટરોને મશીન આપી દેવાયા છે, જેથી 100% યુપીઆઈ શરૂ થયું છે, જેમાં કુલ ટિકિટના 30% વ્યવહાર યુપીઆઈ મારફતે થઈ રહ્યા છે. ગુજરાત સરકારના ડિજિટલ ગવર્નન્સના અભિયાન હેઠળ કચ્છમાં ભુજ વિભાગની એસટી બસોમાં આ કેશલેસ ક્રાંતિ જોવા મળી રહી છે. કચ્છમાં દરરોજ અંદાજે 55,000 થી 60,000

એસટીમાં મુસાફરી કરે છે. ખાસ કરીને યુવાનો અને નોકરિયાત વર્ગ હવે રોકડ રાખવાને બદલે મોબાઈલથી જ ટિકિટ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. કંડક્ટર દ્વારા ત્વરિત QR કોડ જનરેટ કરાતા ટિકિટ કાપવામાં સમય બચે છે, જેથી હવે મુસાફરો અને કંડક્ટરોને છૂટા માટે પડતી મુશ્કેલી પણ દૂર થઈ છે. દરમિયાન ડિજિટલ વ્યવહારોને કારણે કંડક્ટરોને ડેપો પર આવીને હિસાબ મેળવવાની પ્રક્રિયા પણ હવે વધુ ઝડપી અને પારદર્શક બની છે. એસટીના ભુજ વિભાગ દ્વારા વધુમાં વધુ મુસાફરો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે તેવી અપીલ કરવામાં આવી છે. ભુજ બીજીસીએલ વર્તુળ કચેરી દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં ગ્રામસભા યોજી સોલાર રૂફટોપ અંગેની સરકારની પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાના ફાયદાઓ અંગેની વિસ્તૃત સમજણ લોકોને આપવામાં આવી રહી છે. આ ઉપરાંત સોલાર પેનલના ઇન્સ્ટોલેશન ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ વિવિધ ઔદ્યોગિક તાલીમાર્થીઓને આપવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજનાના અંતર્ગત કોઈપણ ક્ષમતાની સિસ્ટમ બેસાડી શકે છે. પ્રથમ 1 કિલોવોટ માટે 30,000 રૂપિયા, 2 કિલોવોટ સુધી 60,000 રૂપિયા તેમજ 3 કિલોવોટ માટે 78,000 રૂપિયા સબસિડી મળવાપાત્ર છે, તેમ અધિક્ષક ઇજનેર PGVCL વર્તુળ કચેરી ભુજની યાદીમાં જણાવાયું છે. જિલ્લાના ખેડૂતોને આગામી ચોમાસુ સિઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે નાયબ ખેતી નિયામક ખેડૂત તાલીમ કેન્દ્ર દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી છે, જેમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવા જણાવાયું છે. આ ઉપરાંત મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી ન કરવા, હંમેશા કૃષિ યુનિવર્સિટી અથવા વૈજ્ઞાનિકોની ભલામણ મુજબના જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા ભલામણ કરાઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ 2-3 ડિગ્રી વધારો તેમજ અનેક વિસ્તારોમાં હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 15 મે સુધી હીટવેવની અસર યથાવત રહી શકે છે. ક્રિકેટમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો થશે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગે આ મેચ શરૂ થશે. દિલ્હીની ટીમ અક્ષર પટેલ અને કોલકાતાની ટીમ અજિંક્ય રહાણેની આગેવાડી હેઠળ ઉતરશે. પોઈન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 7મા અને કોલકાતાની ટીમ 8મા ક્રમે છે. આ પહેલા ગઈકાલે લખનૌમાં રમાયેલી મેચમાં ડકવર્થ લુઈસ સ્ટર્મ DLS પદ્ધતિથી લખનૌ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 9 રનથી હરાવ્યું હતું. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની. કાર્યક્રમ નિર્માણ

आजादी पार्थ जानी लेना रिगेश्वर तुम्हारा सरोने मनपसंद कार्यक्रम के जिन नाम छे यूथ आइकन युवाणी आकाशवाणी दोस्तों आपने जानिए छे कि हाल ना वर्तमान युग ની અંદર જ્યારે આપણે ડિજિટલ યુગ ની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે કે આખો 21મી સદી નો જે યુગ શરૂઆત થઈ છે એના અંદર નાનેરા હોય મોટેરા હોય કોઈ પણ વ્યક્તિ હોય કે જે આજે ઓલમોસ્ટ સોશિયલ મીડિયા થી એડિક્ટેડ બની ગયો છે એમ કહી શકાય કે ડિજિટલ માધ્યમ નો આદિ બની ગયો છે એના સિવાય અધરાજ એમ કહી શકાય કે એના વગર માણસ માટે એક પળ પણ જીવવું અઘરું બની ગયું છે આવા સમયની અંદર આપણે મોબાઈલ થી કે સોશિયલ મીડિયા થી જયારે આપણને કોઈ એમ કહેવામાં આવે કે તમારે એક કે બે કલાક દૂર રહેવાનું છે ડિજિટલ ઉપવાસ કરવાનો

છે એટલે કે આ ઉપકરણોથી દૂર રહેવાનું છે, ત્યારે આપણા માટે માથાનો દુખાવો બની જતો હોય છે. કેમ? તો કે આપણે લોકો જ્યારથી થોડા થોડા સમજમાં થયા છીએ, અદરવાઇઝ આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છીએ, ત્યારથી આપણે ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતા, પણ ટેકનોલોજી આપણો ઉપયોગ કરે છે. અને આ એક નવી વાસ્તવિકતા છે દોસ્તો. ટેકનોલોજીનો ઉપયોગ અને ટેકનોલોજીની શોધ આપણા રોજબરોજના કાર્યોને સરળ બનાવવા માટે થયો હતો. એનો ઉપયોગ પણ આપણે રોજિંદા કાર્યો છે એ સરળતાથી પાર પડી શકે એટલા માટે આપણે એનો ઉપયોગ શરૂ કર્યો હતો. પરંતુ આજે કંઈક અલગ જ પ્લેટફોર્મ પર, અલગ જ રસ્તા પર એનો ટ્રેક છે એ ચાલી નીકળ્યો છે. કે માત્ર આપણે ઉપયોગ માટે નહીં, પરંતુ હવે આપણી જાતને એન્ટરટેનમેન્ટ કરવા માટે, અધરવાઇઝ ફ્રી છીએ, કંઈ પણ કામ નથી, સાવ નવરા બેઠા છીએ, તો ચાલો સોશિયલ મીડિયા કરવા માંડો, ચાલો મોબાઈલ ઘુમાડવા માંડો. તો હવે માણસ પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓની શોધ કરવા માટે થઈને, કે પછી કોઈ એવી બાબત જે શોધવાની છે એમાંથી સર્ચ કરી અને પોતાના જીવનમાં ઉતારવાની છે, અધરવાઇઝ પોતાના પ્રોફેશનલ કામકાજ માટે જ માત્ર સોશિયલ મીડિયા કે ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ નથી કરતો દોસ્તો, પરંતુ ફાલતુ ચીજો માટે થઈને ફાલતુ સમય પણ સોશિયલ મીડિયા કે પછી ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાનો ટાઈમ વેસ્ટ કરતો થયો છે. ત્યારે તમામ યુવાનો હોય, વડીલો હોય, બાળકો હોય, વિદ્યાર્થીઓ હોય, એ તમામે જોવાનું છે કે આપણે આપણી નેક્સ્ટ પેઢીઓને, આપણા ખુદના ભવિષ્યને આપણે કઈ બાજુ લઈ જવું છે. શું આપણે આવી જ રીતે ટાઈમ વેસ્ટ કરી અને આપણા જીવનને બરબાદ કરવું છે, કે પછી મળેલો આપણી જિંદગીનો જે અમુક વર્ષોમાં સમય છે એને સારી સારી બાબતમાં ઇન્વેસ્ટ કરી, પુસ્તકોનું વાંચન કરીએ, કાં તો સોશિયલ મીડિયાનો હકારાત્મક રીતે ઉપયોગ કરી અને આપણી લાઈફને વધારે બેટર, વધારે સારી, વધારે સરળ બનાવી શકાય. એ વસ્તુ જોવાનો, એ નિર્ણય લેવાનો હક આપણને છે અને આપણે એ નિર્ણય બહુ વહેલો લેવો પડશે દોસ્તો. તો જ આપણી લાઈફ છે આપણે બહુ સારી રીતે જીવી શકીશું, નહીં તો આપણે આ જીવન ટેકનોલોજીના ગુલામ બનીને જ રહીશું અને આપણો વિકાસ છે એ નહીં બરાબર થશે. તો આ તમામ બાબતો ઉપર આજે એક છણાવટ કરવાની છે. તેના ઉપર એક મસ્ત મજાનો ઇન્ટરનેટ વર્કશોપ્સ આજે અમે લાવ્યા છીએ, જેની અંદર સ્માર્ટફોન અને વિદ્યાર્થી માનસ આ વિષય પર ચર્ચા કરવાના છે શ્રી ગોપાલ કૃષ્ણ ભરણ સાહેબ અને આ ઇન્ટરવ્યુ છે સુધીર ભટ્ટાએ. પરંતુ દોસ્તો આ ઇન્ટરવ્યુ આપણે સાંભળીએ તેની પહેલા સાંભળીએ મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે ચલ તેરે ઇશ્ક મે. તેમ છે ગદ્દર ટુ, એ ગાયું છે વિશાલ મિશ્રા, નીતિ મોહન અને વેરિયસ આર્ટિસ્ટે. સંગીત આપ્યું છે મિથુને અને લિરિક્સ લખ્યા છે સૈયદ કાદરીએ. તો પ્રસ્તુત છે તમારી સમક્ષ આ મસ્ત મજાનું ગીત.

ઓપન મ્યુઝિકલ બ્રેક બાદ તમારા સૌનો અહીં સ્વાગત છે. દોસ્તો, આપણે વાત કરી રહ્યા હતા સોશિયલ મીડિયા અને તેના વધતા જતા ઉપયોગ ઉપર. એક મસ્તનો વિષય, એનો ટોપિક ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે કે મોબાઈલ ફોન અને વિદ્યાર્થી માણસ. આની ઉપરનો જે ઇન્ટરવ્યુ આજે આપણે સાંભળવાનો છે તે છે શ્રી ગોપાલ કૃષ્ણ ભરાર સાહેબનો, અને જેમનો ઇન્ટરવ્યુ લીધો છે સુધીર લતાએ. તો વાણીએ, સાંભળીએ અને જાણીએ કેટલીક જાણી અજાણી બાબતો આ ઇન્ટરવ્યુ પરથી.

0: मतलब मुझे सोचे बिना अगर तुम्हें बात ये करवानी छे कि दूसरे समय टेक्नोलॉजी क्षेत्र में घनी बड़ी प्रगति तो थी रही है। कॉम्प्यूटर हुए, मोबाइल, लैपटॉप्स के पीछे अनेक विविध प्रकारना गैजेट्स जेना कारणे आपनो जीवन सरल थई गयु छे। आपणे आ विविध कार्यो आ गैजेट्स द्वारा करीए छीए। पण मित्रों, आपणे अवारनवार कार्यक्रमोमां वात करी छे कि जे प्रकारना गैजेट्स आधुनिक टेक्नोलॉजीस हो रही छे એનો કેટલો આપણે ઉપયોગ કરીએ છીએ એ આપણા દ્રષ્ટિકોણ ઉપર અવલંબતું હોય છે। મોબાઈલના દુરુપયોગ વિશે અનેક વાર વાતો કરી છે, પણ આજે એક વિશેષ વાત આપણે સંભળાવી છે અને આ વાત માટે અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે ગોપાલ કૃષ્ણ ભાઈ। તો એમની પાસેથી આપણે માહિતી મેળવીએ કે સ્માર્ટફોન અને વિદ્યાર્થી માણસ, મોબાઈલ અને યુવા માણસ, આ બધાનો શું સંબંધ છે અને એમને આ મોબાઈલ સાથે કયા પ્રકારનું વર્તન વ્યવહાર કરવો જોઈએ અને જીવનનું સ્થાન શું હોવું જોઈએ અને ગઠવાડીએ શ્રી ગોપાલ કૃષ્ણ ભારત પાસેથી।
1: પૂજ્ય ગાંધીજીનું એક વાક્ય યાદ આવે છે કે જ્યારે આપણે કહ્યું કે હું યંત્રનો વિરોધી નથી પણ યાંત્રિકરણનો વિરોધી છું। અત્યારનું જે સૌથી વધુ વપરાતું નવું સંશોધિત થયેલું કોઈ યંત્ર હોય, કોઈ શોધ હોય, તો તે સ્માર્ટફોન છે। સામાન્ય ફોન જ્યાં સુધી કોઈ પણ હાથમાં હતા ત્યાં સુધી કોઈ ખાસ ચિંતાનો વિષય હતો નહીં અને કમ્યુનિકેશનમાં તેનાથી ઘણા બધા ફાયદા આપણે જોઈ શક્યા। પણ જે ઝડપથી આજના તરુણો અને યુવાનો કે વડીલોના હાથમાં પણ સ્માર્ટફોન આવે છે ત્યારથી ચિંતાના વાદળો ઘેરાયેલા છે, કારણ કે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ એ પરસ્પર જોડાયેલા છે। સ્માર્ટફોનનો સૌથી વધુ ઉપયોગ આજે નેટની સાથે જોડાઈને અને જાત જાતની એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને થઈ રહ્યો છે। માતા પિતા બે ઘડી એવું જરા જુએ કે પોતાના ઘરમાં પોતાનું કોઈ માસૂમ નિર્દોષ બાળક હોય, એ ઘરમાં બીડી પીતું હોય, ફકી ખાતું હોય, સિગારેટ પીતું હોય, અફીણ લેતું હોય, શરાબ પીતું હોય, તો આપણે ચોક્કસપણે અત્યંત દુઃખી થવાના। આ બધા વ્યસન એવા છે કે જે માત્ર શરીરને નુકસાન કરે છે અને તો પણ જો આપણે આટલા બધા આઘાત આપણને થઈ શકતો હોય તો સ્માર્ટફોન સાથે જોડાયેલો જે યુવા ધન એનું એડિક્ટ થઈ રહ્યું છે અત્યારે, અને એનાથી જેને નુકસાન થઈ રહ્યું છે એના શરીર અને મન અને એની લાગણીના તમામ ચેતાતંતુ અને બધાને નુકસાન કરી રહ્યું છે। કારણ કે અત્યારે જે સ્માર્ટફોનનો ઉપયોગ મહત્તમ રીતે જે યુવા ધનો કરી રહ્યા છે એ ફેસબુક, વોટ્સએપ, બારે ચેટિંગ અથવા તો પોતાની પાસે કોઈ વિશેષ આવડત ન હોવાથી, તો સૂઝબૂઝ ન હોવાથી બિનજરૂરી ટાઈમ પાસ અથવા ન જોવા જેવી વેબસાઇટો જોવામાં સમય પસાર કરે છે। સ્માર્ટફોન ખૂબ ઉપયોગી થઈ શકે એવું છે, પરંતુ જ્યાં સુધી કોઈ માર્ગદર્શન નથી મળતું ત્યારે જ્યારે ઉપયોગ શરૂ થઈ જાય છે ત્યારે એની હાલત પહેલી કોઈ નાનકડી હોડી દરિયાના તોફાનમાં સપડાઈ જાય અને ભાંગી તૂટી જાય તેમ આપણા તરુણ અને યુવાનોની જીવન મૂલ્ય છે એ આ ઇન્ટરનેટ અને સ્માર્ટફોનના અતિરેકથી પોતાની જીવન મૂલ્યને ખોઈ બેસે એવી ચોક્કસ શક્યતા એટલી છે કે અત્યારે વધુ ને વધુ તરુણો અને યુવાનો કોન્સેપ્ટનો વધુ ઉપયોગ કરીને પોતાની જાતને વધુ ને વધુ સમય વ્યતીત કરી રહ્યા છે। ઘણા બધા ફાયદાઓ છે, જેમ કે સ્માર્ટફોન આવ્યાથી આપણો બેન્કિંગ છે, ટેક્સનું બિલિંગ છે, એવા ઘણા કામો છે, આપણો સમય બચાવે છે, રિમોટ વર્કિંગમાં જે કામો થઈ રહ્યા છે કે જેમાં ડેટા એન્ટ્રી છે, વેબ ડિઝાઇનિંગ છે, આઉટસોર્સિંગમાં જે કામો થઈ રહ્યા છે કે જે આપણે સમયને બચાવે છે, આપણું ટ્રાન્સપોર્ટેશન, ફિઝિકલ ટ્રાન્સપોર્ટેશન બચાવે છે, આપણા ઘરમાં આપણા પરિવારજનો સાથે રહી શકીએ, આપણા ફિઝિકલ હેલ્થને ધ્યાન આપી શકીએ, મેડિટેશન એ જ બચેલા સમયમાં આપણે મેડિટેશન પણ કરી શકીએ। પરંતુ આવી તરુણાવસ્થામાં અને યુવાવસ્થામાં આવી કોઈ ગાઈડલાઈન નથી, વર્ષોથી દિશાહીન યુવાધન છે, વિવેકની સાધનાનો કોઈ એમને અવકાશ મળ્યો નથી, કોઈ આવી સાધના માટેનો કોઈ પ્રયાસ કર્યો નથી, ત્યારે માતા પિતાઓ અને શિક્ષક ગણાય

0: એટલી છે કે આપણું બાળક સ્માર્ટફોનનો ઉપયોગ શું કરી રહ્યું છે, કેટલો સમય કરે છે. મોટાભાગે આપણા તરફથી એવું એક નાનકડું બંધન આવવું જરૂરી છે કે જરો એ જરા એડિક્શનનો ભોગ બને છે એ આપણે ધ્યાનમાં આવતું નથી. બીડી પીતો હશે તો ધ્યાનમાં આવશે, પાન ફાંકી ખાતો હશે તો ધ્યાનમાં આવશે, અકળાઈને ગુસ્સે થતો હશે તો પણ ધ્યાનમાં આવશે. પણ પોતાની એક મનોવિકૃતિ તરફ જે ચૂપચાપ ધકેલી રહી હોય એ આપણે ધ્યાનમાં નહીં આવે તો આપણે સમજી શકીએ છીએ કે આપણા નાદાન જે બાળકો છે એ દીકરીઓ હોય કે દીકરાઓ હોય એ કેટલું પોતાની જિંદગીને વ્યક્તિને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. ફાલતુ ગેમમાં કેટલો બધો સમય પસાર કરતા હોય છે, ફાલતુ ચેટિંગમાં કેટલો બધો સમય પસાર કરતા હોય છે. એવું કહેવાય છે કે આપણે ટીવી જોઈએ છીએ તો આપણને ખ્યાલ છે કે આપણો બાળક કેટલો સમય ટીવી જોઈ રહ્યો છે. આપણો બાળક ઘરમાં બેસીને પિક્ચર જોવે છે તો આપણને ખ્યાલ હોય છે કે કેટલું પિક્ચર જોઈ રહ્યું છે. પણ જ્યારે એ કોઈ સ્માર્ટફોન લઈને એના એઝ એક્ટિવ હોય છે ત્યારે ન તો બાળકને ખબર હોય છે કે પોતે શું કરી રહ્યું છે, ન તો માતા પિતાને ખ્યાલ આવે છે કે કેટલો સમય એમાં પસાર કરી રહ્યું છે. તો આવી જ એક અમૂલ્ય સમય, અમૂલ્ય જિંદગી એ વેડફાઈ જાય છે. તો ખાસ કરીને સ્માર્ટફોનની જે ફાયદાઓ છે એની સાથેના જે ગેરફાયદાઓ છે એના પ્રત્યે આપણે વધુ સાવધ થઈએ અને આપણા બાળકોને વધુ સારી એની એપ્લિકેશન્સનો ઉપયોગ કરતા પણ શીખવીએ, કારણ કે એના પણ ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે આજે બહુ જાણીતી કેટલીક સાઇટ છે કે સેવા આપે છે કે જે આપણને વસ્તુઓની ખરીદી લેવાચમાં ઉપયોગી થાય છે તો એનો ઉપયોગ ખૂબ સરસ રીતે થઈ શકે છે. ગુજરાતીની સાહિત્યની એક સરસ મજાની સાઇટ છે. તો આ બધી સાઇટોથી પણ આપણા બાળકો પરિચિત થાય અને તો ચોક્કસપણે એના ફાયદાઓ થઈ શકે છે. વડીલો માટે પણ નાનકડી વાત કરવા જરૂરી છે કે આજે નિવૃત્તિ પછી એ લોકોને ઘણી મૂંઝવણ હોય છે કે સમય ક્યાં પસાર કરવો. હવે કોઈને ઘરે બેસવા જાય છે તો બહુ ગમતું નથી. તેવા પણ મેં વડીલો જોયા છે કે જે પોતાની કેટલીક સાહિત્યિક સાઇટના સંપર્કમાં રહીને અનેક સારા લોકોના સારા વિચારોને ગ્રહણ કરે છે અને આ જ સ્માર્ટફોનના માધ્યમથી બીજા અનેક લોકોને પહોંચાડે છે. અને એમ પોતાની નિવૃત્તિ પછીની એક એકલતા પણ જે છે એ ઘરમાં એકલા હોવા છતાં પણ બધાને સારા સંપર્કમાં રહીને સારા વિચારોને ગ્રહણ કરીને અને સારા વિચારોને ફરીથી આગળ પ્રસાર કરીને સમાજનું ઘણું ઊંડા કામ કરી રહ્યા છે. તો સૌ માતા પિતાઓ, સૌ શિક્ષકો એ આ સ્માર્ટફોન જે છે કે જેમાં સતત ઓનલાઈન જોવાનું થાય છે તો આપણે આપણા બાળકોને ચોક્કસ એવું શીખી શકીએ કે આ ઓનલાઈન જોવામાં આપણા બાળકોની આપણા વિદ્યાર્થીઓની જિંદગી છે એ ઓફલાઈન ના થઈ જાય. જિંદગી પણ ઓનલાઈન રહે, સતત ધબકતી રહે, સતત નવું શીખવાનો ઉલંગ અને ઉલાળકો રહે, એવા ફાયદાઓ લેવાનું એ શરૂ કરે એવું શિક્ષણ આપવું ખાસ જરૂરી છે. યુવાનોને પોતાને કેરિયર બનાવવા માટે આ બધા સાધનોને, સ્માર્ટફોનને, ઇન્ટરનેટનો ઉપયોગ કેમ કરવો એ વધારે એ દિશા આપણે એના ખાસ ચોક્કસ પ્રકારના વર્ગો લઈને ખાસ કરીને સાધન વિવેક માટે વિવેકની સાધના એ જ અત્યારનો રણમાં રિવાજ દેખાય છે.
1: મિત્રો, આથી મોબાઈલની આધુનિક ટેકનોલોજીની વાત, ઘણી બધી રસપ્રદ માહિતી ગોપાલકૃષ્ણ ભાઈએ આપણને આપી. મોબાઈલની વાત કરીએ એટલે મોબાઈલની દુનિયા અને કોમ્પ્યુટરની દુનિયામાં જે પ્રકારે અત્યારે પરિવર્તન આવી રહ્યું છે એને અનુલક્ષીને એક ગુજરાતી કવિતા મને યાદ આવે છે જે આપણા સમક્ષ રજૂ કરવાની ઈચ્છા થાય છે. જાગ્યા અને ચારે આખી રાત, ઘડિયાળ છત પંખો ને હું. જાગ્યા અને ચારે આખી રાત, ઘડિયાળ છત પંખો ને હું. ફેસબુક ના વડરમાં, વોટ્સએપ ની પ્રયોજનમાં, ઇન્ટરનેટ ની માયાજાળમાં ને હાર્ડવેર સોફ્ટવેર ની જંજાળમાં ખોવાય છે માણસ જાત. તમને મારે શું કરવી એની વાત એ વોટ્સએપ ના લાસ્ટ સીન માં જોવા મળે છે, ટ્વિટર પર ટોળે વળે છે ને ફેસબુક પર ઓનલાઈન મળે છે. એ જે ખાય પીએ એ બધું જ સ્ટેટસ માં લખે છે અને થોડીક લાઇક્સ થોડીક કોમેન્ટ્સ માટે વળખે છે. ફેસબુક પર ફિલિંગ શેર કરે છે એટલું એટલું લીલા લહેર કરે છે. એ શ્વાસ પણ ચેટબોક્સમાં લે છે ને કપડાં બદલે એમ ડીપી બદલે છે. પતિ પત્ની એકબીજાના ચહેરા જોયા કરે છે ને એકબીજાના મોબાઈલમાં કશુંક ફૂલગોસિયા કરે છે. મિત્રોને શરીર નાકે મળવાનું ભૂલી ગયો છે, કોઈક કહે છે અને મોબાઈલનો વાત થયો છે.

आला आहे, व्हर्च्युअल बोलला आहे छे, के असल स्वरूपे એ જોવા મળે તો કહેજો, એના જ હિતની થોડીક વાતો એને કહેજો, એને કહેજો, સાંજ પડે સમયસર ઘરે આવે, થોડોક સમય બાળકો સાથે પણ વિતાવે, ચેટ બોક્સમાં ગપ્પા મારવાનું ટાળે, થોડોક સમય મા બાપ સાથે પણ ગાળે, બનેને બધી પોસ્ટ લાઈક કરે, પત્નીની પણ કોઈક વાર થોડીક તારીફ કરે, આપણે એના વિશે કોઈને કશું જ કહ્યું નથી, ઘર વાપસી કરો મિત્રો, હજુ મોડું થયું નથી. મિત્રો, આજની આધુનિક ટેકનોલોજીની વિટમના છે, કરુણા છે, અને એને આપણે સમય સાથે મળી અને નિવારવી પડશે.

প্রশ্ন করার স্যার, মানে যেভাবে আপনি সোশ্যাল মিডিয়া ત્યારબાદ મોબાઈલ ફોન અને એનો કેવી રીતે હકારાત્મક અને નકારાત્મક જે ઉપયોગો છે એની એડવાન્ટેજીસ એટલે કે ફાયદા અને ડિસએડવાન્ટેજીસ એટલે કે ગેરફાયદા એની પર આપણે છણાવટ કરી આપણને બધી જ બાબત છે વ્યવસ્થિત આપણી સામે એક અરીસો મૂકી દેવામાં આવે એવી રીતે આપણી સમક્ષ પ્રસ્તુત કરી છે. આશા રાખું છું કે તમારી અરસપરસ ક્યાંક આવા જે બાર માણસ છે અધરવાઇઝ જે બી લોકો છે કે જે મોબાઈલ ફોન નો હકારાત્મક રીતે ઉપયોગ કરે છે ત્યાં સુધી બેસ્ટ છે, સરસ છે, સારું છે, પરંતુ નકારાત્મક રીતે જ્યારે એનો ઉપયોગ શરૂ થાય છે ત્યારે આપણે આપણા દેશની અંદર એમ કહી શકાય દોસ્તો કે યુવા ધન ને સમાપ્તિ, અધરવાઇઝ એને એક એવી કાળી અંધારી ખાઈ તરફ એને ધકેલી રહ્યા છીએ કે જ્યાં માત્ર એ યુવા ધન નું ભવિષ્ય અંધકારમય નથી, પરંતુ સાથે સાથે આપણા દેશનું ભવિષ્ય પણ આપણે અંધકારમય તરફ લઈ જતા હોય તેવું ભાસે છે. એવું ન થાય એટલા માટે થઈ અને આપણે હાલ અત્યારથી જ જે આપણું યુવાધન છે કે જે આપણા સંતાનો છે, બાળકો છે, તેમના ઉપર કાં તો પ્રત્યક્ષ ને કાં તો અપ્રત્યક્ષ રીતે તેઓ લોકો સોશિયલ મીડિયાનો કે મોબાઈલ ફોનનો કેવી રીતે ઉપયોગ કરે છે તેના પર આપણી વોચ રાખીએ કે જેથી કરીને એ પણ આપણા દેશનો ભવિષ્યનો એક આદર્શ નાગરિક બની શકે, કોઈ અસામાજિક તત્વ ન બને તેની આપણે કાળજી રાખવાની છે અને તે જોવાનું કામ, ફરજ, જવાબદારી તમામ વસ્તુ આપણી મોટેરાઓની છે, આપણા યુવાધનની છે. દોસ્તો, આજના ઇન્ટરવ્યુની અંદર આપણે જે કંઈ પણ સોશિયલ મીડિયાની કે પછી મોબાઈલ ફોનની જાણી અજાણી બાબતો, ફાયદા ગેરફાયદા તમામ વસ્તુ જાણી છે. આશા રાખું છું કે તમે લોકો તે તમામ બાબતોને પોતાના જીવનમાં તો ઉતારશો જ, પરંતુ સાથે સાથે આપણા યુવા ધનને પણ જાગૃત કરશો અને આપણા દેશ માટે એક સારા નાગરિકનું ઘડતર થાય તેની જવાબદારી પોતે જ લેશો. તો ચાલો દોસ્તો, આપણે જ ઉન્નત વિચારો સાથે ફરી વખત મળીશું આવતીકાલે સાંજે 6:30 કલાકે અહીં જ તમારા આકાશવાણીના યુવા કાર્યક્રમમાં મારી એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીની સાથે. ત્યાં સુધી સાંભળતા રહો આકાશવાણી. આવજો, બાય બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.

જોડી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ. સૌ પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની. કાર્યક્રમ નિર્માણ સુધીર દત્ત.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષના અવસરે સોમનાથ અમૃત પર્વ ઉજવાશે. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ કહ્યું કે ગિફ્ટ સિટીની એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ પ્રણાલી દેશને ઉડ્ડયન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસનો અહેવાલ ટૂંક સમયમાં આવશે. રાજ્યમાં આગામી સમયમાં બેટરી સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરવા માટે તે નવા પ્રોજેક્ટ અમલમાં મુકાશે. અમદાવાદ સાયબર ગુના શાખાએ એઆઈ ચંદ્રગીર વિડીયોથી છેતરપિંડી કરતી ટોળકે ઝડપી. રાજ્યમાં આવતીકાલથી ગરમીનું મોજું રહેવાની આગાહી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષના અવસરે સોમનાથ અમૃત પર્વ ઉજવાશે. આ અંગે વધુ માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે 11 મે 1951 રોજ પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. તેના ઉપલક્ષ્યમાં આ અમૃત પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર આ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. શ્રી મોદી કુંભાભિષેક, ધ્વજપૂજા, મહાપૂજા કરશે.
1: મોદી સાહેબ નો રોડ શો રાખવામાં આવ્યો છે. સોમનાથ હેલીપેડ થી એમનો રોડ શો એ સોમનાથ મહાદેવ સુધી એ સર્કલ સુધી લાવવાનો છે. એ અમીરજી ગોળી સુધી લગભગ 1 કિલોમીટર વધારાનો આ રોડ શો થવાનો છે. સોમનાથના ઇતિહાસમાં પહેલી વખત પ્રભાસ ખંડની ભૂમિ પર સૂર્યપ્રહણ વિમાનો દ્વારા એર શો નું નિદર્શન એ પણ આપણે વિશેષ રીતે જોવા મળવાનું છે.
0: કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું ગિફ્ટ સિટીની એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ પ્રણાલી દેશને ઉડ્ડયન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ સમિટના બીજા તબક્કાનો પ્રારંભ કરાવતા તેમણે વર્ષ 2035 સુધીમાં 1100 વાણિજ્યિક વિમાનોનો જથ્થો વધીને 3 ગણો થવાની પણ આશા વ્યક્ત કરી.
2: काफी सारे हमारे एयर इंडिया के जो है यहाँ गिफ्ट सिटी से 75 से ज्यादा एयरक्राफ्ट गिफ्ट सिटी के लेसर से भी लेंगे और इंडिगो का भी 75 एयरक्राफ्ट का जो बढ़कर अभी अगले 2 साल में 150 एयरक्राफ्ट यहाँ गिफ्ट सिटी

0: सीतापुर स्टार यूपी 6 से 8 एम्ब्रॉयर के एयरक्राफ्ट यहाँ डीप सिटी से करने वाले हैं और विस्तारा आकाशा भी अभी यहाँ से 60 एयरक्राफ्ट की लीजिंग यहाँ से करने वाला है।
1: ભારત હવે વિમાન ભાડાપટ્ટી આપવા અને ધિરાણ માટે એક મુખ્ય વૈશ્વિક સ્થળ બની રહ્યું છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉડ્ડયન ઉદ્યોગ અને વિમાન ભાડાપટ્ટી અને ધિરાણ ક્ષેત્રે પણ ગુજરાત નેતૃત્વ કરશે તેવી નેમ વ્યક્ત કરી। તેમણે કહ્યું કે ગિફ્ટ સિટીમાં સંચાલિત IFSCA દ્વારા અત્યાર સુધીમાં 370થી વધુ મિલકતો ભાડાપટ્ટી આપવામાં આવી છે। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસનો અહેવાલ ટૂંક સમયમાં આવશે। તેમણે કહ્યું વિમાન અકસ્માત તપાસ સંસ્થા AAIB દ્વારા ઘટનાની તપાસ પૂર્ણ થવાની આરે છે અને એકાદ મહિનામાં તપાસ પૂર્ણ થવાની શક્યતા છે। તેમણે ઉમેર્યું દુર્ઘટનાના પીડિતોને યોગ્ય વળતર મળે તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે।
0: इन्वेस्टिगेशन अभी बहुत ही सक्षम से चालू है और उसका जो प्रोसीजर जो फॉलो करना है तो हमें बहुत ही सीरियसनेस के साथ फेयरनेस के साथ ट्रांसपेरेंट नेचर के साथ हमें इन्वेस्टिगेशन करना है और उसी प्रोसेस पे इन्वेस्टिगेशन अभी जारी है। हमारे तरफ से कोशिश है कि जितना जल्दी हो सके अरे उससे एक महीना तो लगे जो इन्फॉर्मेशन हमें मिला है तो इंडिपेंडेंसी AIB जो इन्वेस्टिगेशन कर रहे हैं उनको जो रिसोर्सेस थे वो सब हमें दिया हुआ है।
1: રાજ્યમાં આગામી સમયમાં બેટરી સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરવા માટે 13 નવા પ્રોજેક્ટ અમલમાં મુકાશે। સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા પાટણ અને કચ્છ જિલ્લામાં આ નવા પ્રોજેક્ટ શરૂ કરાશે। મોટેરા બાદ અત્યારે રાજ્યમાં 870 મેગાવોટની ક્ષમતા સાથે કુલ 5 સ્થળોએ બેટરી સંગ્રહની વ્યવસ્થાઓ શરૂ કરવામાં આવી છે। આગામી સમયમાં સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાની મંજૂરી બાદ વ્યવસાયિક અને ઔદ્યોગિક ગ્રાહકો માટે પણ બેટરી સ્ટોરેજ માટે નોંધણી શરૂ કરવામાં આવશે। ત્યારબાદ ઔદ્યોગિક અને વ્યવસાયિક ગ્રાહકો તેમના સોલર કે વિન્ડ પ્રોજેક્ટ સાથે બેટરી સ્ટોરેજની સુવિધા શરૂ કરી શકશે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો। રાજ્યમાં ગુજરાત કોમન એડમિશન પોર્ટલ GCAS દ્વારા વિદ્યાર્થીઓ નજીકની કોલેજમાં જઈને નિઃશુલ્ક ફોર્મ ભરાવી શકશે। ઉલ્લેખનીય છે કે GCAS દ્વારા તમામ કોલેજોને વિદ્યાર્થીઓના ફોર્મ ભરી આપવા સૂચના આપવામાં આવી છે। ફોર્મમાં અનેક શરતો સામે આવતી હોવાથી હવે નજીકની કોલેજમાં જઈને વિદ્યાર્થીઓ નિઃશુલ્ક ફોર્મ ભરાવી શકશે। સાબરકાંઠામાં જઈને ફોર્મ નહીં ભરવા માટે પણ GCAS દ્વારા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે। અમદાવાદ સાયબર ગુના શાખાએ AI જનરેટેડ વિડીયોથી છેતરપિંડી કરતી ટોળકી ઝડપી છે। પોલીસ ફરિયાદની જાણ બહાર AI જનરેટેડ વિડીયોથી આધાર લિંક મોબાઈલ નંબર બદલી છેતરપિંડી કરતા 3 શખ્સની આસામ અને ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી છે। આરોપીઓ આધાર કાર્ડ પરથી અલગ અલગ બેંક એકાઉન્ટ ખોલાવીને લોન મેળવીને ગુનો કરતા હતા। ભાવનગરમાંથી આજે 5 શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે। શહેરના બોર તળાવ વિસ્તારમાં પોલીસ SSGએ તપાસ કરતા આ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો તેમજ મોબાઈલ નંબર મળી આવ્યા હતા। આ અંગે વધુ પૂછપરછ કરતા તેમની પાસે પાસપોર્ટ કે વિઝા ન હતા। આ અંગે ESP ઘનશ્યામ ગૌતમે વધુ માહિતી આપી। સિલસિલો યથાવત રહ્યો છે। જખૌ નજીક શેખરણ ટાપુ પરથી આજે માદક પદાર્થના 20 પેકેટ મળી આવ્યા છે। અમારા પ્રતિનિધિ હેમંત પટેલે જણાવે છે કે જખૌ નજીક ભારતીય તટરક્ષકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન આ માદક પદાર્થ મળી આવ્યો। 15 દિવસ દરમિયાન કચ્છમાં વિવિધ સુરક્ષા એજન્સીને 150થી વધુ માદક પદાર્થના પેકેટ મળી આવ્યા છે। રાજ્યમાં આવતીકાલથી ગરમીનું મોજું રહેવાની આગાહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતીકાલથી રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં તેની અસર જોવા મળી શકે છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું આગામી 4 દિવસમાં મહત્તમ તાપમાનમાં વધુ 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે।

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ધોરણ દસ એસએસસી અને સંસ્કૃત પ્રથમાનું ફેબ્રુઆરી માર્ચ 2026 પરીક્ષાનું પરિણામ 6 મે જાહેર થયેલ છે. જે ઉમેદવારો ગુણ ચકાસણીની અરજી કરવા ઇચ્છતા હોય તેઓ બોર્ડની વેબસાઇટ www.gsb.org અથવા ssc.gsb.org પર આજથી 15 મે સાંજના 5 વાગ્યા સુધી રજીસ્ટ્રેશન કરી ઓનલાઇન અરજી કરી શકશે. ઓનલાઇન માધ્યમ સિવાય અન્ય કોઈ રીતે અરજી સ્વીકારવામાં આવશે નહીં. આજે વિશ્વ થેલેસેમિયા દિવસ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના નેતૃત્વમાં થેલેસેમિયા મુક્ત ગુજરાતના સંકલ્પ સાથે રાજ્યવ્યાપી જનજાગૃતિ અને નિદાન કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ જણાવ્યું કે રાજ્યની તમામ મેડિકલ કોલેજ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ ખાતે થેલેસેમિયા ટેસ્ટિંગની સુવિધા વિનામૂલ્ય ઉપલબ્ધ છે. રાજ્યના તમામ નાગરિકોને આરોગ્ય રાજ્યમંત્રી પ્રભુલ પાનશેરિયા દ્વારા અપીલ કરવામાં આવી છે કે તેઓ થેલેસેમિયા મુક્ત ગુજરાત અભિયાનમાં સહભાગી બને અને પોતાનો ટેસ્ટ કરાવી સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરે. ઓપરેશન સિંધુને 1 વર્ષ પૂર્ણ થતા આ અવસરે 28 ગુજરાત બેટાલિયન એનસીસી નડિયાદ અને જિલ્લા માહિતી કચેરી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નિર્દોષ નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ દેશની એકતા, સુરક્ષા અને રાષ્ટ્રહિત માટે અવિરત કાર્ય કરવાની પ્રતિજ્ઞા લઈને રાષ્ટ્ર પ્રથમના સંદેશને વધુ મજબૂત બનાવ્યો હતો. પોરબંદરમાં ઇન્નર ડિસ્ટ્રીક્ટ અને મરીન ટ્રાન્સપોર્ટ વચ્ચે સ્પોર્ટ્સ મીટ યોજાઈ. આ સ્પર્ધામાં કુલ 17 કોસ્ટલ ડિસ્ટ્રીક્ટ તેમજ મરીન ટ્રાન્સપોર્ટની 3 ટીમોએ ભાગ લીધો હતો. આ સ્પોર્ટ્સ મીટમાં કેટિંગ, સ્વિમિંગ, વોલીબોલ, કબડ્ડી અને લસાકે જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અંદાજે 187 જેટલા જવાનો વિવિધ રમતોમાં જોડાયા હતા. વલસાડના વાપીમાં આજે ફરી એકવાર આગની ઘટના સામે આવી. જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના પગલે કંપનીમાં કામ કરતા કામદારો બહાર દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સદનસીબે હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષના અવસરે સોમનાથ અમૃત પર્વ ઉજવાશે. કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ કહ્યું કે ગિફ્ટ સિટીમાં એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ પ્રણાલી દેશને ઉડ્ડયન ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસનો અહેવાલ ટૂંક સમયમાં આવશે. રાજ્યમાં આગામી સમયમાં બેટરી સંગ્રહ પ્રણાલી સ્થાપિત કરવા માટે તેલ નવા પ્રોજેક્ટ અમલમાં મુકાશે. અમદાવાદ સાયબર ગુના શાખાએ એઆઈ જનરેટર વિડીયોથી છેતરપિંડી કરતી ટોળકી ઝડપી. રાજ્યમાં આવતીકાલથી ગરમીનું મોજું રહેવાની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

formato પ્રેઝન્ટ થાય છે અને એક વિષયની નિષ્ણાતો આપણી સાથે આવતા હોય છે. કૃષિ વિષયક વાતો હોય, કૃષિમાં નવા નવા આવિષ્કારની વાતો હોય, એમાં પણ ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ. અને મિત્ર, હવે આપણે જોઈએ છીએ કે પશુપાલન છે એ પણ હવે એ પૂરક વ્યવસાય નથી રહ્યો, પણ મુખ્ય વ્યવસાય તરફ જ આગળ વધી રહ્યો છે. અને પશુપાલન ક્ષેત્રમાં પણ અનેકવિધ પ્રયોગો થતા હોય છે, અનેકવિધ પદ્ધતિઓ અપનાવાતી હોય છે, અને

0: જ વાત આપણે કરવી છે કે ભાઈ પશુઓમાં કૃત્રિમ બીજદાનના ફાયદા, અને આ વિષય પર વાત કરવા માટે વિષય નિષ્ણાત તરીકે ડોક્ટર નિકુંજ ઝીલડિયા સાહેબ, કે જેઓ જૂનાગઢના પશુ ચિકિત્સા અધિકારી છે, તે ખાસ ગામના ચોરે આપણા મહેમાન થયા છે. તો ઝીલડિયા સાહેબ છે ને, ચોરે આવી ગયા છે. તો મિત્રો, સૌથી પહેલા ઝીલડિયા સાહેબનું સ્વાગત કરીએ, એમને કહીએ રામ રામ રામ રામ રામ રામ રામ રામ. ઝીલડિયા સાહેબ, હમણાં જ મિત્રો સાથે વાત કરતા હતા કે પશુપાલન હવે મુખ્ય વ્યવસાય થતો જાય છે, તો પશુપાલનમાં કૃત્રિમ બીજદાનના ફાયદાઓ વિશે આજે વાત કરવી છે. તો સૌથી પહેલો અને પાયાનો પ્રશ્ન તમને એ કરીએ કે ભાઈ, આ જે કૃત્રિમ બીજદાન છે એ સૌથી પહેલા તો શું છે અને તે કેવી રીતે કામ કરતું હોય છે?
1: ખૂબ સરસ વિરલભાઈ તમારો પ્રશ્ન. પરંતુ અહીં ગામના ચોરામાં જે સાંભળનારા આપણે લોકો છે એમને થોડુંક વિસ્તૃત માહિતી પણ આપવા સાથે આપીશ અને આગળ આપણે વાત કરીશું કૃત્રિમ ગર્ભાધાન અને કૃત્રિમ બીજદાન વિશે.
0: જી,
1: જયારે આપણે ભારત દેશની વાત કરીએ ત્યારે ભારત દેશમાં આપણે કહીએ છીએ કૃષિ પ્રધાન દેશ છે,

0: પાલન સાથે કૃષિ પણ સફળ થાય છે.
1: બરોબર.
0: ત્યારે આપણે પશુપાલનને સફળ કરવું હોય તો પશુપાલનનો મેઇન આપણો ઉદ્દેશ્ય શું હોય તો કે ગાય અથવા ભેંસનું દૂધ આપણે મેળવીએ અને તેની આપણે અન્ય તરીકે ઉપયોગ કરી શકીએ. તો બ્રાઝિલ અને આપણે વિશ્વમાં બીજા દેશો જોઈએ છે કે જે આપણી આપણી આઈ મીન લોકલ છે બ્રીડ આપણી ગીર છે, તો એ લોકો આપણી બ્રીડને ત્યાં લઈ જાય અને મોટા પ્રમાણમાં દૂધનું ઉત્પાદન ત્યાં કરે છે. આપણી આઈની જ બ્રીડ છે તો ગાય કેમ એટલું ઉત્પાદન ન કરી શકે?
1: બરોબર.
0: તો ક્યાંક ને ક્યાંક પ્રશ્ન આવે છે કે આપણે જયારે બ્રીડ છે લોકલ બ્રીડ ગીર છે કે દેશમાં જઈએ તો જાફરાબાદ છે અથવા તો બીજા પ્રદેશોની જે પણ લોકલ બ્રીડો છે, ક્યાંક ને ક્યાંક એનું શુદ્ધિકરણ એટલે બ્રીડ જે સંવર્ધન થવું જોઈએ પશુનું એ પૂરતા પ્રમાણમાં અને યોગ્ય રીતે ન થતું હોય, જેના કારણે પેઢી દર પેઢી એ વાછરી અથવા પારડીનું જયારે મોટી થાય ત્યારે એમાં દૂધનું પ્રમાણ ઘટતું જાય છે.
1: અચ્છા.
0: એટલે આપણો જે પ્રશ્ન છે કૃત્રિમ બીજદાન ઉપરની આપણી આજની ચર્ચા છે, એ કૃત્રિમ બીજદાન આવા જ કઈક પ્રશ્નનું સોલ્યુશન આપણે નિરાકરણ કેવું હોય તો એ લઈ આવે છે.
1: બરોબર.
0: તો આપણે વાત કરીએ કૃત્રિમ ગર્ભાધાન શું
1: અને
0: અથવા તો કૃત્રિમ બીજદાન શું તો કેવી રીતે કાર્ય કરે છે.
1: બરોબર.
0: તો આપણે જયારે જોઈએ કે કોઈ પણ મનુષ્ય અથવા પશુને સંતતિ મેળવવા માટે એક વૈજ્ઞાનિક આપણે કહેવાય પ્રજનન પદ્ધતિ હોય છે, રિપ્રોડક્શન સિસ્ટમ જેને વૈજ્ઞાનિક ભાષામાં કહીએ છીએ.
1: બરાબર.
0: એમાં કેવી રીતે હોય તો કે માદાના જે ભેજ સાથે પુરુષના શુક્રાણુ એટલે કે જે વીર્ય હોય બંનેનો મિલાપ થાય ત્યારે એક નવું સંતાન પ્રાપ્ત થતું હોય છે.
1: બરાબર.
0: તો કૃત્રિમ આપણે જે શબ્દ વાપરીએ છીએ એ જ આપણને સૂચવે છે કે ભાઈ કુદરતી નહીં પણ કૃત્રિમ
1: છે.
0: કૃત્રિમ

0: ਆਕਾਸ਼ ਵਰਗੀਆਂ ਪਸ਼ੂ ਨੂੰ ਬੀਜ ਅਗ ਹੱਥ ਸਾਧ ਵਰਗੀਆਂ ਪਸ਼ੂ ਨੂੰ ਸੁਕਰਾ ਲਓ ਬਿਨ ਮਿਲਾ ਥੈ ਅਗ ਆਪਣੇ ਲਈ ਇਹਨੀ ਪੂਜੇ ਨੇ ਇਟਲੇ ਸੰਪਤੀ ਆਪਣੇ ਵੜੇ ਤਾਂ ਇਹਨਾਂ ਸਭ ਪ੍ਰਥਮ ਤਾਂ ਆਪਣੇ ਸੁਣ ਥੈ ਤਾਂ ਕਿ ਤੁਹਾਡਾ ਹੱਥ ਸਾਧ ਨੂੰ ਮੇਰੀਆਂ ਸੁਕਰਾ ਨੂੰ ਮਿਲਾਉਂਗੇ ਤਾਂ ਤੁਹਾਨੂੰ ਆਰਟੀਫਿਸ਼ਲ ਇਟਲੇ ਤੇ ਆਪਣੇ ਕੁਦਰਤ ਦੀ ਪਹਿਲਾਂ ਤੇ ਇਹਨੂੰ ਇਕੱਠੂ ਕਰੋ ਪਰ ਕਾਰਨ ਕਿ ਜੇ ਕੁਦਰਤ ਦੀ ਇੱਕ ਫਤ ਹੋਈ ਸੀ ਸਮਾਗਮ ਤੁਹਾਡਾ ਹੱਥ ਵੇਸ ਨੂੰ ਯਾਰੇ ਇਹ ਕੁਦਰਤ ਦੇ ਪ੍ਰੋਸੈਸ ਨਾ ਅੰਦਰ ਇਹਨੂੰ ਦੇ ਯੋਗ ਦੇ ਜਨਮ ਬਾਅਦ ਨਾ ਤੇ ਮਰਕਤ ਹੈ ਡਿਪੋਜ਼ਿਟ ਹੁੰਦਾ ਹੈ ਸੁਕਰਾ ਨੂੰ ਪਰੰਤੂ ਜਿਹੜਾ ਆਪਣੇ ਕੁਦਰਤ ਦੀ ਗੱਲ ਕਰੀ ਤੇਰੇ ਕੁਦਰਤ ਦੀ ਸੁਕਰਾ ਨੂੰ ਆਪਣਾ ਅਲੱਗ ਮੇਰੀ ਅਨੇਨਾ ਡੋਜ ਬਣਾ ਲਈ ਸੀ ਜਿਹਨੇ ਆਪਣੇ ਸਿੰਗਲ ਡੋਜ ਤਰੀਕੇ ਉੜਕੇ ਜੀ ਇਹ ਸਿੰਗਲ ਡੋਜ ਮੈਂ ਕਲੈਕਟ ਕਰੀ ਮੈਂ ਮਾਦਾ ਬੇਸ ਅਥਵਾ ਗਾਈ ਵਰਗਾ ਪਾਣੀ ਉਹਨਾਂ ਯੋਗ ਜਗ੍ਹਾ ਮੁਕਵਾਉਣ ਆ ਰਿਹਾ ਸੀ ਆ ਇੱਕ ਆਖੀ ਪ੍ਰਕਿਰਿਆ ਨੇ ਆਪਣੇ ਕਲੈਕਟਿਵ ਨੇ ਕਹਿ ਸਕੀਏ ਸੰਗ੍ਰਹਿ ਤਰੀਕੇ ਤੋਂ ਆਖੀ ਪ੍ਰਕਿਰਿਆ ਇੱਕ ਕ੍ਰਿਤ੍ਰਿਮ ਵਿਗਿਆਨੀ ਪ੍ਰਕਿਰਿਆ ਸੀ
1: બહુ સરસ એટલે ઊંડાણથી તમે સમજાવ્યું હવે એની સાથે જ કે ભાઈ ખેડૂત પશુપાલક મિત્રો છે તો એના માટે આ કૃત્રિમ જે બીજદાન છે એ ખૂબ મહત્વપૂર્ણ છે સાહેબ
0: એ ખૂબ સરસ વિરાજ આપણે જેમ વાત કરી કે આપણા આઈની ગ્રેડ જેમ ઓછી દૂધ આપે છે ક્યાંક ને ક્યાંક આ બધા એના કૃત્રિમ બીજદાન ને ઘણા બધા ફાયદા જે આપણે વાત કરીએ પ્રમાણે કે ભાઈ કોઈ એવું માને આપણા એરિયામાં કોઈ એવું એક ડોલ છે એક સાંઢ છે તો જયારે કુદરતી રીતે સમાગમ થતું હોય છે ત્યારે એક સાંઢ માંથી એક જ બચ્ચો આપણને મળતો હોય છે પરંતુ જયારે આપણે કૃત્રિમ બીજદાન માં આ ટેકનોલોજી નો ઉપયોગ કરીએ ત્યારે કોઈ સાંઢ માંથી એક સાંઢ માં ઘણા બધા સિંગલ ડોઝ બનતા હોય છે દાખલા તરીકે એક સાંઢ માંથી 50 ડોઝ બને તો એ 50 અલગ અલગ માદા પશુઓમાં માદા ગાયમાં અથવા તો આપણે ભેંસ વર્ગમાં હોય તો ભેંસમાં આશરે 50-60 ઓછામાં ઓછા આપણે દેશમાં આપણે ફલનીકરણ કરી શકીએ છીએ એટલે આપણે એક સારા સાંઢનું બીજદાન તરીકે ઉપયોગ કરીને સારી નસ્લ પણ આપણને મળે બસ બીજી વસ્તુ આપણે જેમ વાત કરીએ એક સાંઢથી કૃત્રિમ બીજદાનના ઘણા બધા ફાયદા ડોઝ બને છે આપણે એક સાંઢ રાખી અને એનો ખર્ચ ખોરાક ને સંભાળની મુશ્કેલી આપણને માની લે વધારે પ્રમાણમાં સાંઢ રાખવાનો થાય એનો ખર્ચ પણ એકંદર વધી જતો હોય છે એટલે એક સાંઢ રાખવાથી ઘણી બધી માદાઓનું આપણે ફલનીકરણ કરી શકીએ એટલે એકંદર આપણે સાંઢ રાખવાનો ખર્ચો ઘટાડે છે પ્લસ બીજી વસ્તુ કે આપણે જાતિ સુધારણા કરી શકીએ
1: બરાબર
0: સારી અવલાદના પશુઓનું સારી રીતે કૃત્રિમ બીજદાન કરીએ તો આપણને સારી નસ્લના એટલે આપણને એકંદર દૂધ ઉત્પાદન પણ સારી આવનારી પેઢીઓમાં સારું દૂધ પણ મળે છે
1: બરાબર
0: પ્લસ ત્રીજી વસ્તુ એ થાય છે ઘણી વાર કોઈ એવા સાંભળે જે ખોટખોટ વાળા હોય વર્ષાગત ઘણા રોગ સાંભળમાં હોય છે તો એ જો કુદરતી રીતે જ એનો બીજદાનનો ઉપયોગ થતો હોય તો એને આવનારી પેઢીઓમાં પણ એના લક્ષણો આવી શકે છે એટલે આપણે કૃત્રિમ બીજદાનનો એવા જ સાંભ પસંદ કરીએ છીએ મોટા ભાગે જેમાં કોઈ વર્ષાગત લક્ષણો કે કોઈ જેનેટિક પ્રોબ્લેમ કોઈ ન હોય તેથી આવનારી પેઢીઓમાં આપણે એ પણ એનું નિરાકરણ લાવી શકીએ
1: છીએ
0: એકંદર એક સરખ આપણે પશુપાલનમાં જોઈએ ને ત્યાં કૃત્રિમ બીજદાન થી ઘણા બધા પાસાઓ આપણે એક સાથે કવર કરી શકીએ છીએ
1: વાહ પછી ઝીલડિયા સાહેબ આપણે પશુ છે એ ગરમીમાં આવતું હોય અથવા તો આપણે એને હીટ કહીએ તો આ જે હીટ છે અથવા તો ગરમી છે એ શું છે અને તેની ખાસ તો વૈજ્ઞાનિક સમજ અમારા પશુપાલક મિત્રોને આપો
0: જી ખૂબ સરસ રાહુલભાઈ આપણે જે ઋતુ અવસ્થા આમ તો બધા ખેડૂતો જયારે પશુપાલન કરતા હોય છે એટલે એમને ઋતુકાળની માહિતી હોય જ પરંતુ વૈજ્ઞાનિક રીતે આપણે જોઈએ તો ગાય અને ભેંસ વર્ગના પ્રાણીઓમાં એકંદરે 20-22 દિવસની એવરેજ સાયકલ હોય છે ઋતુ અવસ્થાની
1: બરોબર
0: એટલે આપણે જયારે કુદરતી સમાગમ આપણે પાડા અથવા સાંઢ પાસે જયારે આપણે માદા વર્ગના પશુ લઈ જઈએ છીએ ત્યારે તો એ કુદરતી રીતે જ એના જે હોર્મોન્સની સુગંધને કારણે ગરમીમાં એટલે કે ઋતુમાં છે કે નહીં આપણને ખબર પડી જાય છે પરંતુ જયારે આપણે કૃત્રિમ બીજદાન કરવાનું થાય છે ત્યારે આ ઋતુ અવસ્થાનું છે હીટ એ બહુ આપણે ધ્યાન રાખવું પડે છે કારણ કે એના યોગ્ય સમયે જ આપણે કૃત્રિમ બીજદાન કરવાનું હોય એટલે આને હીટની અથવા તો ઋતુ અવસ્થાનો સમય ખૂબ મહત્વનો બની જતો હોય છે એકંદર આપણે જયારે જોઈએ છીએ 20-22 દિવસની એની સાયકલ હોય જયારે એના અંદરના અંતઃસ્ત્રાવમાં ફેરફાર થતા હોય ત્યારે એ સાયકલ આપણે કમ્પ્લીટ થતી હોય છે
1: બરાબર હવે સૌથી અગત્યની વાત આપણે ગરમીની વાત કરીએ છીએ તો આજે ગરમીમાં પશુ આવતું હોય બરાબર હીટમાં આવતું હોય તો એને આપણે ઓળખવા માટે એના ચોક્કસ લક્ષણો ક્યાં ક્યાં એ થોડું વિગતે સમજાવો
0: આપણે જેમ વાત કરી કે ભાઈ ઋતુકાળમાં તો ગરમીમાં આવે ત્યારે એને શરીરની અંદર અંતઃસ્ત્રાવના ફેરફાર થતા હોય છે. એટલે જયારે કોઈ પણ શરીરમાં જયારે અંતઃસ્ત્રાવના ફેરફાર થોડા મોટા પ્રમાણમાં થાય એવરેજ કરતા, એટલે પશુઓના શરીરમાં આપણને બાહ્ય લક્ષણો ઘણા બધા જોવા મળતા હોય છે. સૌ પ્રથમ તો આપણે જોઈએ ને તો પશુ એક તો બેચેન રહેવા લાગે. માની લો તમારી પાસે ચાર પાંચ ભેંસો અથવા ગાયો હોય તો જે પશુ ઋતુમાં એવું હોય

0: વજન હોય છે, પાછળ એના યોની માર્ગ માંથી એક પાણી જેવી ચીકણી ધાર નો એક આપણને પ્રવાહ જોવા મળતો હોય છે યોગ્ય સમય ઋતુ માં આવે ત્યારે.
1: બરોબર.
0: પ્લસ એના જે પાછળ યોની માર્ગ નો ભાગ છે એ તમે આપણે મૂત્રાશય નો ભાગ એમ ખોલીને જોવો તો એકદમ ઘાટા ગુલાબી કલર નો આપણને જોવા મળતો હોય છે.
1: બરાબર.
0: પછી ત્રીજી વસ્તુ કે ઘણા એકટીવ વધારે હોય, ઘણા પશુ માદા પશુ હોય તો બધી એકટીવ હોય એટલે પોતા અથવા આસપાસના મંદિરના જે પણ પશુ હોય તેને પોતા ફેંકે એટલે કે આપણે દસી ભાષા ને કઈ ટપવાનો પ્રયત્ન કરતી હોય છે અથવા તો બીજા કોઈ પશુ હોય તો એની ઉપર એ ટપવા દે છે. એટલે આવા બધા ઘણા લક્ષણો છે જેને આપણને કે પશુ આપણા ઋતુમાં છે અથવા દરિયામાં છે એ જાણી શકીએ છીએ.
1: બરાબર. હવે સાહેબ આપણે આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન એટલે એઆઈ અને એને આપણે ગુજરાતીમાં કૃત્રિમ બીજદાન કહીએ તો એના માટેનો યોગ્ય સમય છે એ કયો હોય અને એના માટેના કારણો શું?
0: જી આપણે જે વાત કરી ઋતુ અવસ્થા અથવા ગરમીમાં, હા, જયારે લક્ષણો આપણને દેખાયા ગયા છે દેશભરમાં,
1: જી
0: ત્યારે એમ

0: થાય ત્યારે જ જોઈને બહારથી આપણે સાંજ અથવા આગામી જયારે શુક્રાણુની મિલકત થાય તો આપણને સક્સેસ વધારે જોવા મળે. એટલે દાખલા તરીકે આપણે દેશી યાદ રાખવું હોય તો માની લો સવારે આપણને લક્ષણો જોવા મળ્યા હોય
1: બરોબર,
0: એને 12 કલાક ગણીએ એટલે સવારથી 12 કલાક એટલે સાંજે આપણે એનું કૃત્રિમ નિદાન કરાવી શકીએ. અને જો સાંજે આપણને લક્ષણ જોવા મળ્યા હોય તો સવારે આપણે કરાવી શકીએ. એનું મેઈન કારણ સવારે અને સાંજ કરવાનો એક બીજો ફાયદો પણ હોય છે કે જયારે ઠંડુ વાતાવરણ હોય સવારમાં અને સાંજના સમયે, તો આપણે જયારે નિદાન કરીએ સવાર અથવા સાંજના સમયે તો એનું ગાભ રાખવું વધારે થાય છે.

0: આપણને થોડુંક આપણા વૈજ્ઞાનિક કારણો છે કે ભાઈ સાંજના અથવા સવારના સમયે જે ઠંડુ વાતાવરણ હોય ત્યારે કૃત્રિમ વિજ્ઞાન કરવાથી આપણને થોડો વધુ ફાયદો મળે છે.
1: બરાબર. હા સાહેબ, આપણે શબ્દ જેવો છે કે કૃત્રિમ, એટલે હવે કૃત્રિમ રીતે બીજદાન કરવાનું હોય તો આ કૃત્રિમ પ્રોસેસ જે કરવી હોય એના માટે ક્યાં ક્યાં તો સાધનો વપરાતા હોય અને એની ભૂમિકા શું હોય શકે?
0: જી, ખૂબ સરસ. આપણે જે વાત કરી કે આપણે શરૂઆતની વાત કરી હતી કે કૃત્રિમ વિજ્ઞાનમાં આપણે સિંગલ ડોઝનો ઉપયોગ કરીએ છીએ, તો સૌ પ્રથમ તો આપણે સિંગલ ડોઝ જે કોઈ સંસ્થા આપણે ગુજરાત સરકારની પણ ઘણી સંસ્થાઓ છે એ પણ બનાવે છે. હવે તો એવું પ્રાઇવેટ પણ ઘણી બધી માલિકો હોય જેની પાસે સારી ઇન્વેસ્ટમેન્ટ પાડા અથવા સાંજે પોતે પણ સિંગલ કલેક્ટ કરીને ડોઝ બનાવતા હોય છે.
1: જી જી.
0: તો સૌ પ્રથમ તો ડોઝ ની જરૂરિયાત રહે છે. પછી ડોઝ ને લાંબા સમય સુધી રાખવા માટે -196°C તાપમાનની જરૂર હોય છે.
1: એટલે
0: આપણે સામાન્ય જોઈએ 40°, 45° તાપમાન આપણે પડતો હોય તો આપણને કેવી ગરમી અહેસાસ થાય. આ એનાથી ઉલટું -196°, એટલે બરફ આપણે જોઈએ તો 0°C હોય. અને આ -196°C નાઇટ્રોજન જે લિક્વિડ નાઇટ્રોજન એમાં સિમેન્ટ સ્ટોર સાચવવામાં આવે છે, જેને લાંબા સમય સુધી આપણે સાચવી શકીએ
1: છીએ.
0: ત્યારબાદ જે લિક્વિડ નાઇટ્રોજન સિમેન્ટ ડોઝ રાખ્યા હોય એ આપણે જયારે મોડા યુનિવર્સમાં પ્રવેશ કરાવવાનો થાય ડોઝનો ત્યારે ગનનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં એઆઈ ગન તરીકે ઓળખવામાં આવે છે.
1: બરોબર.
0: એઆઈ ગન એટલે પણ એઆઈ ગન એટલે કે સ્ટીલની એક નળ હોય છે આપણા સાધન, જેમાં આપણે ડોઝ રાખી અને અંદર યુનિમાર્ગમાં પરફેક્ટ જગ્યાએ યોગ્ય જગ્યાએ એનું સિમેન્ટ ડિપોઝિશન કરી શકાય છે.
1: તો સરસ આ તમે વિગતે વાત કરી. હવે પછી પ્રશ્ન એ થાય કે ભાઈ આજે સિમેન્ટ સ્ટ્રોનું સંભાળ અને એની તૈયારી કેવી રીતે કરવી?
0: આપણે જેમ વાત કરી કે એને -196°C આપણે ધારણી કરવાની હોય છે, એટલે જયારે સિમેન્ટ ડોઝમાં જીવતા શુક્રાણુઓ હોય એ જો તાત્કાલિક નાઇટ્રોજનમાંથી બહાર કાઢવામાં આવે અને યોગ્ય વાતાવરણ ન મળે તો એ શુક્રાણુઓ મૃત પામે છે, એટલે એ ડોઝ આપણા માટે નકામો બની જતો હોય છે. એટલે એમાં જયારે કૃત્રિમ વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આપણે બહારના વાતાવરણ સાથે એને મેચ કરવા માટે 37°C પાણી હોય, આપણે ગરમ પાણી કરી 37°C એમાં એક પ્રોસેસ રાખવાનું, એને થોઈન પ્રોસેસ કહેવાય છે. એટલે જયારે -196°C ના વાતાવરણમાંથી ડોઝ આપણે બહાર કાઢી અને પાણીમાં 37°C ના પાણીમાં નાખીએ એટલે જે એને આઈસ ક્રિસ્ટલ હોય અંદરના એ તમામ રિમૂવ થાય અને જે શુક્રાણુઓ છે એ આપણને સહજ સલામત મોટા ભાગે મળે છે. તો એ જે પાણીમાં રાખવાનો ટાઈમ છે માત્ર 30-40 સેકન્ડ જેટલો જ પાણીમાં આપણે રાખવાનો હોય છે. ત્યાર પછી જેટલી મેક્સિમમ ઝડપથી આપણે જે ડોઝ છે એ યુનિમાર્ગ મારફતે યોગ્ય જગ્યાએ એમને ડિપોઝિટ કરવામાં આવે છે.
1: તો સાહેબ, આ કૃત્રિમ બીજદાનની આખી જે પ્રક્રિયા છે એ તમે વિગતે સ્ટેપ બાય સ્ટેપ અમને સમજાવી. હવે ખાસ તો પ્રશ્ન એ થાય કે આ જે કૃત્રિમ બીજદાન છે એટલે આ એઆઈ જે કરતી વખતે કઈ કઈ સાવચેતી રાખવાની જરૂર હોય?
0: ખૂબ સરસ વિરલભાઈ પ્રશ્ન, કારણ કે આ જ મહત્વનું છે. કારણ કે આપણે બધા સંસાધનો આપણી પાસે હોય અને જો પ્રોસેસ આપણે પૂરતી ફોલો ન કરીએ તો આપણને રિઝલ્ટ મળતું
1: નથી
0: ન હોય. એટલે સૌ પ્રથમ તો જયારે આપણી પાસે આપણે જે બધી વાત કરી સિમેન્ટની, ડોઝની, નાઇટ્રોજનની, એ બધા પાસા મહત્વના છે. આપણે ઘરે જયારે ડોઝ લઈને કોઈ કૃત્રિમ વિજ્ઞાન કરનાર કર્મચારી અથવા તો કોઈ પશુ ડોક્ટર આવે ત્યારે એના જે નાઇટ્રોજનમાંથી ડોઝ કાઢે ત્યારથી મિનિમમમાં મૂકે ત્યાં સુધીનું આપણે બધું ઘણા બધા મહત્વની પ્રોસેસ બની જતી હોય છે.
1: બરાબર.
0: એટલે જયારે ડોઝ મૂકવાનો થાય ત્યારે પણ સૌ પ્રથમ તો આપણે એ પણ જોવું જરૂરી છે કે આપણું પશુ જેમાં ડોઝ મૂકવાનો છે એટલે અથવા ગાય અથવા ભેંસ વર્ગના પશુ છે એ બીમાર અથવા તો નબળા તો નથી ને?
1: જી.
0: કારણ કે જયારે બીમાર અથવા નબળા પશુ હોય ત્યારે આપણને એમાં રિઝલ્ટ મળવું મુશ્કેલ બની જતું હોય છે.
1: બરાબર.
0: પછી જયારે કમ્પ્લીટ માનેજર આપણી પાસે હોસ્ટ પોસ્ટ પશુ છે તો તેને જયારે બીજદાન કરવામાં આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે પાછળ ઘણી વાર ફિલ્ડમાં જતા હોઈએ છીએ તો કે ઉપર જે પોદરા પડવાની જગ્યા છે એટલે પોદરાનો ભાગ ઘણી વાર યુનિમાર્ગ નું જે આપણે પાછળ મૂત્રાશયનું છે એમાં ઘણી વાર છાણ છોટેલું હોય છે અથવા તો કોઈ કાદો કીચડમાં ભેંસો બેઠી હોય, ગાય બેઠી હોય તો કોઈ કાદો કીચડ પણ ત્યાં લાગેલું હોય છે. એટલે સૌ પ્રથમ તો એ બધું ચોખ્ખું કરી પછી જ આપણે આગળની પ્રોસેસ કરીએ. કારણ કે જયારે એઆઈ ગન આપણે જે વાત કરી કે એ જયારે અંદર પસાર કરવાની થાય તો જો એમાં કોણ થોડુંક પણ ઇન્ફેક્શન હોય છાણ કે કોઈ માઠી કે રજકણગર અંદર ઇન્ફેક્શન મોટું થઈ જતું હોય છે. એટલે સ્વચ્છતા પણ એક ખૂબ પસાર કરવી એ બધા પાસે મહત્વનું છે. કારણ કે પશુ છે તમે એને બહાર થી આપણે હાથ મૂકીને બધું કરતા હોય છે અંદર એટલે ચિંતા રહેવાનું છે, રોડવાનું છે, ક્યારેક ક્યારેક હાથ પણ મારવાની છે. એટલે તમારા હાથ માં જે એ ગન છે એ હાથની કે ખુબ
1: સરસ આખી પ્રોસેસ કૃત્રિમ બીજદાનની તમે સમજાવી. હવે આ તો વિષય બહુ મોટો છે સાહેબ, પણ આમાં કોઈ એવા નવા પ્રયોગો થયા હોય અથવા તો એમાં નવું કોઈ એવું સંશોધન થયું હોય તો એના વિશે પણ વાત કરો.
0: ખુબ સરસ. આપણે અત્યારે સમયમાં જોઈએ છીએ ગાય વર્ગના પશુઓમાં કે ભાઈ રખડતા ખૂંટ પછી ગાયો જે છે રખડતા ખાસ કરીને ખૂંટના ત્રાસના રોડ ઉપર ઘણા જોતા હોય છે. અને આજકાલ તો હવે ટેકનોલોજી આવી ગઈ છે એટલે કોઈ ખેતી કામમાં પણ કોઈ બળદનો ઉપયોગ વૈજ્ઞાનિક સંશોધનો મુજબ હવે એવી સેફ સિમેન્ટ ટેકનોલોજી વિકસાવી આવેલી છે માર્કેટમાં. જેમાં કેવું થાય છે કે જયારે બીજદાન કરવામાં આવે છે એમાં આપણે શુક્રાણુની વાત કરીએ તો જે નરના શુક્રાણુ હોય એમાં એક્સ અને વાય નામના રંગસૂત્રો હોય છે. અને જયારે વાછરડો જન્મે એના માટે એક્સ વાય રંગસૂત્ર જરૂરી હોય છે અને વાછરડી અથવા પાડીને જન્મવા માટે એક્સ એક્સ રંગસૂત્રનું જોડાણ મહત્વનું હોય છે. આ બધું ક્યારે થાય તો કે ભાઈ માદા વર્ગનું ગાય અથવા ભેંસ છે કે એમાંથી એક્સ નામનું રંગસૂત્ર હોય અથવા તો અને સામે સાંભળ અથવા પાડાનું વાય નામનું રંગસૂત્ર હોય છે. જયારે એક્સ એક્સ અથવા તો એક્સ વાય એ પ્રમાણે જયારે અંદર મિલાપ થાય ત્યારે આપણને નર વાછરડું કે માદા વાછરડી મળતી હોય છે. હવે સેક્સ સિમેન્ટ ટેકનોલોજી એવી છે કે નર શુક્રાણુના જે વાય નામનું રંગસૂત્ર છે એને વૈજ્ઞાનિક પદ્ધતિથી દૂર કરવામાં આવે છે શુક્રાણુની અંદર જ, જેથી આપણે નરમાંથી જે મળે છે રંગસૂત્ર એ ફક્ત એક્સ નામના જ રંગસૂત્ર મળે અને એનું જે સિમેન આપણે માદામાં મૂકવામાંથી આવે કૃત્રિમ બીજદાન થકી તો આપણને મોટે ભાગે આપણે જે વૈજ્ઞાનિક પદ્ધતિથી કરીએ છીએ એમાં 90% એવું આવે છે કે માદા વાછડી અથવા માદા પાડી એનો જ

0: તમને જાય છો ભેંસ રહેવાની છે. એટલે મોટાભાગે જો આપણે વાછડીઓને પાડીનો ઉછેર આમાં થાય તો ભવિષ્યમાં આપણને માદા પશુઓની સંખ્યા વધારે રહે. આપણો જે મેઇન ટાર્ગેટ દૂધ ઉત્પાદન અને દૂધની આજીવિકાનો છે એ પણ થાય. અને બીજો પ્રશ્ન આપણને જે રખડતા નંદીઓનો જે ત્રાસ છે એ પણ એક આ પદ્ધતિથી અથવા ટેકનોલોજીથી આપણે દૂર કરી શકીએ છીએ.
1: વાહ ભાઈ વાહ, ખૂબ સરસ મજાની વાત મિત્રો. પશુઓમાં કૃત્રિમ બીજદાનના ફાયદા વિશે આપણને ડોક્ટર નિકુંજભાઈ ઝીલડિયા સાહેબે કરી કે જેઓ જૂનાગઢના પશુ ચિકિત્સા અધિકારી છે. ઘણી બધી સાહેબે વિગતવાર આ વિષયે વાત કરી છે, તેમ છતાંય ઘણા બધા મિત્રોને હજી કોઈ પ્રશ્ન હોય કે કોઈ મિત્રોને સાહેબ પાસેથી કંઈક માર્ગદર્શન મેળવવું હોય તો ઝીલડિયા સાહેબનો મોબાઈલ નંબર આપણે બધા મિત્રોને આપીએ. ડોક્ટર નિકુંજભાઈ ઝીલડિયા એમનો મોબાઈલ નંબર છે 72019 68 001, અંગ્રેજીમાં કહેતો 7201968001. તો મિત્રો જીલાડિયા સાહેબ બેઠા છે, ચોરો સરસ મજાની વાતોમાં જામી ગયો છે. તો એક સરસ મજાનું લોકગીત સાંભળી અને પછી છૂટા પડીએ. જીલાડિયા સાહેબને અને સૌ મિત્રોને કહીએ રામ રામ રામ રામ
0: રામ રામ. મારા ગામના ચોરાના બધા સાંભળનાર શ્રોતાઓને
1: રામ રામ.

આપ સાંભળી રહ્યા હતા ધર્મેશ પટેલનો કાર્યક્રમ ગામનો ચોરો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિ. અમદાવાદ વિમાન દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ ટૂંક સમયમાં આવશે. દેશભરમાં ઘરેલુ એલપીજીનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ હોવાની સરકારની ખાતરી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી બનશે. આજે કોલકાતામાં ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. શ્રી અધિકારી રાજ્યના પ્રથમ ભાજપના મુખ્યમંત્રી બનશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં શ્રી અધિકારીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. શ્રી શાહે જણાવ્યું કે બેઠકમાં નેતા પદ માટે ફક્ત શ્રી અધિકારીનું નામ પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું.
1: अभी कुछ दिन पहले ही चुनाव की प्रक्रिया पूरी हुई है. लगभग 8 प्रस्ताव और समर्थन प्राप्त हुए हैं और सभी प्रस्ताव और समर्थन एक ही नाम के मिले. उसके बाद दूसरे नाम के लिए भी सबको पर्याप्त समय दिया गया मगर कोई दूसरा नाम नहीं आया. इसलिए केंद्रीय पर्यवेक्षक के रूप में श्री शुभेंदु अधिकारी जी को पश्चिम बंगाल विधानमंडल दल के नेता के रूप में निर्वाचित घोषित करता हूँ.
0: ઉલ્લેખનીય છે કે નવી ભાજપ સરકારનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. તમિલનાડુમાં નવી સરકારની રચના માટે સૌથી મોટી પાર્ટી તામિલગાવ વેટ્રી કઝગમને નવી સરકારના ગઠન માટે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી અને માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ સમર્થન આપ્યું છે. કોંગ્રેસે પહેલાથી જ 5 ધારાસભ્ય સાથે સમર્થન આપ્યું છે. આજે ઘણી ચર્ચા પછી સીપીઆઈ અને સીપીએમ બંને પાસે 2 ધારાસભ્ય છે. તેમણે સરકાર બનાવવા માટે ટીવીકેને બિનશરતી સમર્થન આપ્યું છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ વીસીકે આજે સાંજે અથવા કાલે બેઠક પછી પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે. અન્ય રાજકીય ઘટનાક્રમમાં રાજ્ય ભાજપ પ્રમુખ નયનાર નાગેન્દ્રને પણ સ્પષ્ટપણે કહ્યું છે કે પાર્ટીએ ચૂંટણી પરિણામોનો સ્વીકાર કર્યો છે. પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે ભાજપ કોઈપણ રીતે ટીવીકે સાથે જોડાણ કરવા માંગતી નથી. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 11મીએ પ્રભાસ પાટણ સોમનાથ ખાતે સોમનાથ સ્વાભિમાન પર્વમાં ભાગ લેશે. પત્રકારો સાથે વાત કરતા રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે સોમનાથ સ્વાભિમાન પર્વના ભાગરૂપે સોમનાથ ખાતે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક અને વારસાગત પરંપરાઓનું પ્રદર્શન કરતા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે 11મી મેના રોજ પ્રધાનમંત્રી ત્રિવેણી હેલીપેડથી વીર હમીરજી ગોહિલની પ્રતિમા સુધી 1 કિલોમીટર લાંબા મેગા રોડ શોમાં ભાગ લેશે, જેમાં વિવિધ કલાકારો દ્વારા સાંસ્કૃતિક પ્રદર્શન ઉપરાંત વિવિધ ભારતીય રાજ્યની સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતા પરંપરાગત નૃત્ય રજૂ કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી સોમનાથ મંદિરમાં કુંભાભિષેક, ધ્વજ પૂજા અને મહાપૂજા કરશે. સૂર્યકિરણ ટીમ દ્વારા એક શાનદાર એર શો અને મંદિર પર હેલીકોપ્ટર દ્વારા ફૂલનો વરસાદ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ હશે. આધ્યાત્મિક સમારોહ પછી પ્રધાનમંત્રી સદભાવના ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેરસભાને સંબોધિત કરશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ માહિતી આપી છે કે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ના દુઃખદ દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ તેના અંતિમ તબક્કામાં છે અને 1 મહિનાની અંદર જાહેર થવાની અપેક્ષા છે. આજે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી ખાતે એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સિંગ સમિટ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો સંપૂર્ણ અને પારદર્શક તપાસ કરી રહ્યું છે.
2: इन्वेस्टिगेशन अभी बहुत ही सक्षम से चालू है और उसका जो प्रोसीजर जो फॉलो करता है तो हमें बहुत ही सीरियसनेस के साथ, फेयरनेस के साथ, ट्रांसपेरेंट नेचर के साथ हमें इन्वेस्टिगेशन करना है और इसी प्रोसेस में इन्वेस्टिगेशन अभी जारी है. हर तरह से प्रोसेस है कि जितना जल्दी हो सके करें. फिर से एक तरह का जो इन्फॉर्मेशन हमें मिला है और जो इंडिपेंडेंट AIB इन्वेस्टिगेशन कर रहे हैं उनका जो रिसोर्सेस है वो सब हमने दिया हुआ है.
0: પીડિત પરિવારો અંગે ચિંતા વ્યક્ત કરતા શ્રી નાયડુએ ખાતરી આપી હતી કે મંત્રાલય પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને એરલાઇનને વળતર પ્રક્રિયા ઝડપી બનાવવા અને અસરગ્રસ્ત પરિવાર સાથે સક્રિય સંપર્ક જાળવવાનો નિર્દેશ આપ્યો છે. ભારતીય રેલવે 362 કરોડ રૂપિયાના ખર્ચે ઉત્તર ના મુખ્ય રૂટ પર સ્વદેશી કવચ ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમના વિસ્તરણને મંજૂરી આપી છે, જેમાં ફિરોઝપુર અને જમ્મુ ડિવિઝનના 1478 કિલોમીટરના રૂટ પર કવચની જોગવાઈનો સમાવેશ થાય છે. કવચ એ ભારતની સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ છે, જે અસુરક્ષિત હિલચાલના કિસ્સામાં આપમેળે બ્રેક લગાવી અથડામણને રોકવામાં મદદ કરે છે. આ ટેકનોલોજી લોકોમોટિવ્સ, સિગ્નલિંગ સિસ્ટમ્સ અને ટ્રેકસાઇડ સાધનો વચ્ચે સતત સંચાર દ્વારા સુરક્ષિત ટ્રેન કામગીરી જાળવવા લોકો પાયલટ્સને પણ મદદ કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. સરકારે કહ્યું છે કે દેશભરમાં ઘરેલુ એલપીજીનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ છે અને વિતરક પુરવઠામાં કોઈ અછત નથી. આજે નવી દિલ્હીમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે ઘરેલુ ગ્રાહકોને ગેસની અછતનો સામનો ન કરવો પડે અને કિંમત સ્થિર રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રયાસ કરી રહી છે. તેમણે કહ્યું કે દેશભરમાં વાણિજ્યિક પુરવઠો લગભગ 70% સુધી પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે. શ્રી શર્માએ કહ્યું કે માર્ચથી અત્યાર સુધી લગભગ 6 લાખથી વધુ પીએનજી કનેક્શન શરૂ કરવામાં આવ્યા છે.
3: अभी तक 6.5 लाख से अधिक पीएनजी कनेक्शन को गैसिफाई किया गया है. मार्च से अब तक के आंकड़े मैं आपको बता रही हूँ. इसके अलावा 2,66,000 से अधिक नए कनेक्शन के लिए इंफ्रास्ट्रक्चर डेवलप किया गया है. 7 लाख से अधिक ऐसे कंज्यूमर्स हैं जिन्होंने अपने आप को पीएनजी कनेक्शन के लिए रजिस्टर किया है.
0: અને તેમણે કહ્યું કે દેશમાં ક્યાંય પણ પેટ્રોલ કે ડીઝલની કમી નથી. જનતાને ગભરાટમાં ખરીદી ટાળવા વિનંતી કરી. બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે સરકાર તમામ ભારતીય નાવિકોના કલ્યાણ અને સરળ દરિયાઈ કામગીરી માટે તમામ હિસ્સેદારો સાથે સતત સંપર્કમાં છે. તેમણે જણાવ્યું કે ખાડી ક્ષેત્રમાં ભારતીય નાવિક સુરક્ષિત છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે જણાવ્યું હતું કે સરકારના ખાડી દેશનો સંપર્ક કરવાના પ્રયાસ ચાલુ છે. તેમણે જણાવ્યું હતું કે વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ગઈકાલે સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર મુલાકાત લીધી હતી. પશ્ચિમ એશિયામાં થયેલા લશ્કરી તણાવ બાદ યુદ્ધ વિરામ દબાણ હેઠળ આવી ગયું છે. અમેરિકી સૈન્યએ પુષ્ટિ આપી છે કે હોર્મુઝ સમુદ્ર ધુનીમાં તેના નૌકાદળ પર ઈરાની મિસાઇલ ડ્રોન અને ઝડપી બોટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકી નૌકાદળે પ્રતિક્રિયા આપી કે હુમલાઓ વચ્ચે નૌકાદળના 3 વિનાશક જહાજ સફળતાપૂર્વક સ્ટ્રેટમાંથી પસાર થયા છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જહાજોને કોઈ નુકસાન થયું નથી, જ્યારે અમેરિકી દળોએ હુમલાખોરોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. વોશિંગ્ટન કહે છે કે પ્રસ્તાવિત શાંતિ માળખા પર ઈરાનના પ્રતિભાવની રાહ જોતી વખતે યુદ્ધ વિરામ તકનીકી રીતે હજુ પણ અમલમાં છે. ઈરાનની સૈન્યએ જણાવ્યું કે અમેરિકી દળોએ દરિયાકાંઠાના પાણીમાં એક ઈરાની તેલ ટેન્કર અને સંયુક્ત આરબ અમીરાતના કુજેરા બંદર નજીક બીજા જહાજને નિશાન બનાવ્યું હતું. વ્યૂહાત્મક કશ્મીર ટાપુ અને અબ્બાસ બંદર

સામેલ કરશે જેમાં દુષ્કર્મ અને મહિલાઓ અને બાળકો વિરુદ્ધ અન્ય ગંભીર ગુનાઓના દોષિતો માટે પેરોલ પર સંપૂર્ણ પ્રતિબંધનો સમાવેશ થાય છે. આયોગના અધ્યક્ષે જણાવ્યું હતું કે તાજેતરના નસરાપુર દુષ્કર્મ કેસમાં જાહેર સલામતી અને સમાજમાં મહિલાઓના વિશ્વાસ અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ T20 ક્રિકેટમાં આજે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ રહી છે, જેમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે દિલ્હી કેપિટલ્સે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 49 રન બનાવ્યા છે. પોઇન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 7મા અને કોલકાતાની ટીમ 8મા ક્રમે છે. તિરંગા પર્વત બચાવની 10મી વર્ષગાંઠ નિમિત્તે નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે રાષ્ટ્રનું સશક્તિકરણ અને સુરક્ષા ફક્ત તેની સરહદોનું રક્ષણ કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં સમાજ, પર્યાવરણ અને તેના નાગરિકોની સલામતીનો પણ સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળમાં નવા મુખ્યમંત્રી બનશે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિ. અમદાવાદ વિમાન દુર્ઘટનાનો અંતિમ તપાસ અહેવાલ ટૂંક સમયમાં આવશે. દેશભરમાં ઘરેલુ એલપીજીનો પુરવઠો સરળતાથી ઉપલબ્ધ હોવાની સરકારની ખાતરી. અને આઈપીએલ T20 ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

Baby and Baba, Joseph.

सदाए बुला रही है तुम्हें।